નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ત્રીજી તિથિ વિક્રમ સંવત 2082 ને સોમવાર, તદનુસાર 4 મે 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. આપ સૌનું આજની અમારી આ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે. સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ.

0: મિનિવેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. 6:45 નો સમય થયો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ કૃષિ માહિતી. આજનો વિષય છે જમીનની ફળદ્રુપતા વધારીએ. આ વિષય પર રજૂઆત કરી રહ્યા છે ડોક્ટર ઉસ્માન અગ્નિ શેરસિયા.
1: કૃષિ માહિતીમાં આજે આપણે વાત કરવાની છે મિત્રો, જમીનની ફળદ્રુપતા માટે આપણે શું કરીશું. આપણે બધા જાણીએ છીએ કે આપણે વર્ષોથી આ પરંપરાગત ખેતી કરીએ છીએ. ખેતી આપણો વારસાગત વ્યવસાય છે અને ખેતીનું સૌથી મોટું ઘટક કોઈ હોય તો એ આપણી જમીન છે. જમીનની ફળદ્રુપતા જાળવવા માટે આપણે સઘન પ્રયાસો કરવા જોઈએ એવી સ્થિતિ આજે છે. કારણ કે ગુજરાતના જેટલા ખેડૂત મિત્રો જમીનનું પૃથ્થકરણ કરાવે છે અને એના રિપોર્ટ જ્યાં સુધી આપણી સમક્ષ આવે છે એ જોતાં એવું લાગે છે કે આપણી જમીન છે એ દિવસે દિવસે પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. આપણી જમીનનો પીએચ બરાબર નથી, એટલે કે મોટાભાગે 7.5થી ઉપર પીએચ છે, એટલે કે જમીન આપણી ખારી થઈ રહી છે. હવે આવી જમીનથી આપણે હવે પાક લેવાનો થાય તો સ્વાભાવિક છે કે પૂરું ઉત્પાદન મળે નહીં. તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે સૌથી પ્રથમ કોઈ વસ્તુ હોય તો એ છે ઓર્ગેનિક કાર્બન અને ઓર્ગેનિક નાઇટ્રોજન. હવે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ખાતરની વાત થાય તો નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, સૂક્ષ્મ તત્વો છે, એ બધા તો આપણને કોઈને કોઈ કારખાનામાંથી બની અને આપણા સુધી આવે છે અને આપણે એને ખેતરની અંદર વાપરી શકીએ છીએ. પણ મિત્રો, જ્યારે કાર્બનની વાત છે અને એ પણ ઓર્ગેનિક કાર્બનની વાત છે, તો ઓર્ગેનિક કાર્બન છે એ તો કુદરતી સોર્સ છે અને કુદરત સિવાય આપણને ક્યાંથી મળે એમ છે નહીં. તો આ તકે આપણે એ બધાએ ધ્યાન રાખવાનું છે કે આપણી જમીનની જે સેન્દ્રિય ફળદ્રુપતા છે એને ટકાવવા માટે આપણે ફરજિયાત દેશી ખાતર નાખવાનું છે. દેશી ખાતરમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે છાણિયું ખાતર વાપરીએ છીએ એ કમસે કમ 1 વર્ષ જૂનું હોય, એની ઉપર 1 ચોમાસું પસાર થયેલું હોય, આપણે એને બરાબર ખાંપ મારીને તૈયાર કરેલું હોય અને એ ખાંપ માર્યા પછી જે અસલ ગળત્યું ખાતર બને એ ખાતર જ આપણે જમીનમાં નાખવાનું છે. મારે આ તકે એક ખેડૂત મિત્રોને બીજી પણ વાત કરવી છે કે દાખલા તરીકે આપણે જ્યારે ખેતી ખર્ચની વાત કરીએ ત્યારે આપણા મોટાભાગના ખેડૂતો રાસાયણિક ખાતર પાછળ ઘણો બધો ખર્ચ કરે છે. ખરેખર જમીનની ફળદ્રુપતાને ટકાવવી હોય તો આપણે સેન્દ્રિય ખાતર તરીકે આપણે આપણો અભિગમ છે એ વિકસાવવો પડે એવું છે. અને આપણે જે ખાતરો વાપરીએ છીએ રાસાયણિક ખાતરો, એની જગ્યાએ થોડુંક બજેટ આપણા જે પૈસા છે એને આપણે આપણા દેશી ખાતર કે વિવિધ પ્રકારના જે બજારમાં ખોળ મળે છે, લીમડાનો ખોળ હોય કે એરંડાનો ખોળ હોય, અત્યારે કાજુનો ખોળ મળે છે જેમાં ખૂબ જ પોષક તત્વો છે, તો આ બધામાં આપણે થોડુંક આપણું બજેટ વાપરીએ અને રાસાયણિક ખાતરને ઓછા કરીએ તો આપણી જે જમીનની ફળદ્રુપતા છે એને આપણે બરાબર કરી શકીએ. કૃષિ વૈજ્ઞાનિકો એવું કહે છે મિત્રો કે જો તમે તમારી જમીનની અંદર સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ 1.5% વધારે રાખો તો તમારે બીજું કાંઈ કરવાની જરૂરિયાત નથી, માત્ર એનાથી જ સરસ ખેતી થશે. અને જો એને આપણે 3% સુધી લઈ જઈએ સેન્દ્રિય કાર્બનને, તો સમજી લેવાનું કે આપણે પાક સંરક્ષણ પાક પોષણ માટે કોઈ વસ્તુની જરૂરિયાત નથી. પણ અત્યારનો આપણો અભિગમ છે એ રાસાયણિક ખાતર તરફનો વધારે છે. આ તકે હું દરેક મિત્રોને એવી ભલામણ કરીશ કે આપણે આપણી ખેતીને વધારે સમય સુધી આપણી જમીનને ફળદ્રુપ બનાવવી હોય તો સેન્દ્રિય પદાર્થ અને જૈવિક ખાતર તરફ આગળ વધવું પડશે. મિત્રો, આજની કૃષિ માહિતી માટે આટલું.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર ઉસ્માન અગ્નિ શેરસિયાની રજૂઆત જમીનની ફળદ્રુપતા વધારીએ એ વિષય પર. કાર્યક્રમ હતો કૃષિ માહિતી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપના રેડિયો સેટ્સ પર ઝીલાઈ રહ્યા છે આકાશવાણી રાજકોટના તરંગો. સમય થયો છે આપને જણાવવાનો આકાશવાણી રાજકોટ પરથી આજ રોજ પ્રસારિત થનારા શેષ કાર્યક્રમોની વિગતો.

7:20 આપ સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. સુગમ સંગીત લઈને હાજર થઈશું 7:30. પર્યાવરણની દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટ આપ સાંભળશો 7:55. જેમાં આજે કોલસો એ વિષય પર માહિતી આપશે રંગોલી તન્ના. 8:30 પ્રસારિત કરીશું ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં. આજના કલાકાર છે પ્રભુદાસ હરિયાણી. 8:50 ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત કવિ સુધાંશુ જીવન અને કવન નો ભાગ બીજો રજૂ કરશે ડોક્ટર હિમાંશુ ભટ્ટ.

મનોરંજન આ કાર્યક્રમમાં આપ માણી શકશો 9:15, 10:30 લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત પ્રથમ આપ સાંભળશો વિક્રમવાળાના સ્વરમાં કૃષ્ણ દીવાની મીરા એ લોકવાર્તા. આ ઉપરાંત પ્રતાપભાઈ કાબરિયા રજૂ કરશે લોક સાહિત્યમાં ચારણી ગીતો એ વિષય પર રજૂઆત.

બપોરે 11 વાગ્યાથી આપ સાંભળશો અમારા અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ, જે અંતર્ગત બપોરે 12:30 બહેનોનો માનીતો કાર્યક્રમ સહ્ય લઈને હાજર થઈશું. સુગમ સંગીતનો આસ્વાદ આપ માણી શકશો બપોરે 1:10. ફોજી સાથીઓ માટે જય ભારતીની પ્રસ્તુતિ થશે બપોરે 1:30. કેટલાક ગુજરાતી નોન ફિલ્મી ગીતો આપણે સંભળાવીશું બપોરે 2:40.

સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ આપ સાંભળશો. સાંજે 6 વિષ્ણુ પ્રસાદ દવેના સ્વરમાં આપને સંભળાવીશું કેટલાક ભજનો. યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ યુવાણી સાંજે 6:30 તથા કાર્યક્રમ ગામનો ચોરો 7:22 આપ સાંભળી શકશો. આ બંને કાર્યક્રમો સહપ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી.

રાત્રે 8 વાગે આપ સાંભળશો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. 9:15 દિલ્હીથી સ્પોટ રાઇટ રિલે કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર આપ સાંભળશો રાત્રે 9:30. છાયાગીતની રજૂઆત થશે રાત્રે 10 વાગે અને રાત્રે 10:30 આપ માણી શકશો વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી રાજકોટ પરથી આજ રોજ પ્રસારિત થનારા શેષ કાર્યક્રમોની વિગતો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરિયું યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનું ખેડાના મહુધા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી થશે. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે.

0: 23 એપ્રિલે આ બેઠક પર 59.4% મતદાન થયું. આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ઉમરેઠમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ વધુ માહિતી આપી.
1: સવારે 8 વાગ્યા સુધી પહેલા પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30 થી ઈવીએમ્સના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બુથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ઈસીઆઈની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. આ વખતની એક ઈસીઆઈની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત ક્યુઆર કોડ બેઝડ આઈડી કાર્ડ થકી જ એન્ટ્રી છે. આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ, જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં નિયત સમયમાં, આવા તમામ ઉમેદવારોના ને કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, આઈડી કાર્ડ પણ આપી દેવામાં આવ્યા છે અને ઈસીઆઈની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાય લક્ષી અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજકેટ 2026 તથા સંસ્કૃત મધ્યમાં પરીક્ષાના પરિણામ પણ આજે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ એચએસની પરીક્ષા લેવામાં આવી. રાજ્યભરમાં 2,10,580 ઉમેદવારોએ આ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 1,81,822 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 28,758 ઉમેદવારો આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત 6 જિલ્લાઓમાં 1,058 કેન્દ્ર પર લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્ર પર લેવાયેલી આ પરીક્ષામાં 79,000 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કચ્છના 4 પરીક્ષા કેન્દ્ર પર લેવાયેલી નીટની પરીક્ષા કોઈપણ ગેરરીતિના બનાવ વગર પૂરી થઈ. કચ્છમાં 1,468 વિદ્યાર્થીઓમાંથી 1,437 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. કુલ 2,42,000થી વધુ અરજીઓ આવી હતી. 1,85,000થી વધુ અરજીઓ મંજૂર થઈ છે, જ્યારે 56,000 અરજીઓ ના મંજૂર કે રદ કરવામાં આવી છે. આ વર્ષે આરટી હેઠળ રાજ્યની 9,500થી વધુ ખાનગી શાળામાં 25% બેઠક મુજબ કુલ 83,687 બેઠક છે, જેમાં ગુજરાતી માધ્યમની 41,063, અંગ્રેજી માધ્યમની 40,077, હિન્દી માધ્યમની 2,226, ઓડિયાની 144, મરાઠી માધ્યમની 118 અને ઉર્દુમાં 59 બેઠકો છે. આજે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે, જેમાં વાલીઓને ઓનલાઈન પ્રવેશ કઈ શાળામાં મળ્યો છે તેની જાણ થશે, જે બાદ વાલીઓ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે શાળામાં જઈ પ્રવેશ મેળવી શકશે. ખેડા જિલ્લાના મહુદા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં આડીનાર ચોકડી ખાતે 4થો ભવ્ય સમૂહલગ્ન યોજાયો. મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 101 દીકરીઓને સ્નેહભરી વિદાય આપવામાં આવી. પ્રત્યેક કન્યાને રાજ્યની સરકારની જે કુંવરબાઈ મામેરુ યોજના અને 7 ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત 24,000ની સહાય પણ આપવામાં આવી. તમામ નવદંપતીઓને ઘર વખરી કર્યાવરમાં આપવામાં આવી હોવાનું રાજ્યના રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું.
2: આજે રાજ્ય સરકાર તરફથી જે દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે, એ દીકરીઓને 12,000 રૂપિયા 7 ફેરા સમૂહલગ્નના અને 12,000 રૂપિયા કુંવરભાઈ મામેરાના એમ બનીને 24,000 રૂપિયા ગુજરાત સરકાર તરફથી આ દીકરીઓને એમના ખાતાની અંદર જમા થશે. હવે પછી ઇતિહાસમાં પહેલીવાર તળપદા સમાજનું આજ દિન સુધી ક્યારેય સમૂહલગ્ન થયા નથી અને 51 દીકરીઓ મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓનું સમૂહલગ્ન નું 7/5/2026 ના રોજ આયોજન કરેલું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ airnews_abd ને ફોલો કરશો. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025-26માં સરેરાશ 63% વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે મેઘરજ તાલુકામાં 81.67% જેટલી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી છે, એટલે કે 19 કરોડ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આ સાથે જ બાયડ તાલુકામાં 43.9

0: 89, ભિલોડામાં 62.46, ધનસુરામાં 66.7, માલપુરમાં 69.5, જ્યારે મોડાસા તાલુકાનું 37.97% વેરા વસૂલાતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા આ વર્ષે પણ વેરા વસૂલાતની કામગીરી સારી થઈ હોવાનું ડેપ્યુટી ડીડીઓ જાગૃતિ ચૌધરીએ જણાવ્યું છે.
1: આ વર્ષે અરવલ્લી જિલ્લામાં કુલ વસૂલાત આપણી 54.19% છે. એમાં સૌથી સારી વસૂલાત આપણા મેઘરજ તાલુકામાં થઈ છે. કુલ 81.67% વસૂલાત છે એની. આથી 2 વર્ષ પહેલા અરવલ્લી જિલ્લાનું માંગણું અપગ્રેડ કરવાનું હોય એ નહોતું થતું, જે 2 વર્ષ પહેલા અપગ્રેડ કરવામાં આવ્યું. એ પછી આકારણી એના પણ સુધારો કરવામાં આવ્યો, એના આધારે માંગણામાં સુધારો કરવામાં આવ્યો. એના પછી આપણા વસૂલાતની કામગીરીની શરૂઆત કરવામાં આવી, જેમાં તમામ જે માંગણા ધારકો હોય એમને માંગણાની નોટિસ આપવામાં આવી અને તલાટી શ્રીઓ દ્વારા સતત ફોલો કરી અને વસૂલાત કરવામાં આવી. અમુક જે તાલુકા છે, દાખલા તરીકે ભિલોડામાં વસૂલાત માટે દુકાનો પણ સીલ કરવામાં આવી છે, અમુક વાર નળ કનેક્શન કાપવા જેવા હાર્શ પગલા પણ લેવામાં આવ્યા.
0: ગુજરાતની આસપાસ 3 જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેનો કોઈ વિશેષ પ્રભાવ ગુજરાત પર થશે તેવી કોઈપણ પ્રકારની સંભાવના નથી. રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. 7 દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નથી મળ્યો. કેટલાક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: अगले 7 दिनों की बात करें तो कोई विशेष बदलाव कम तापमान में आने की संभावना नहीं है. किसी फॉलिंग टेंडेंसी 2 या 3 दिन के दर्ज की जा सकती है. उसके बाद फिर से किसी राइजिंग टेंडेंसी, लेकिन आमतौर पर विशेष कोई बदलाव नहीं रहेगा. लोगों अगर वस्तु की बात करें तो स्टीप प्रेशर ग्रेडियंट की वजह से थोड़ी सी स्ट्रॉन्ग विंड्स रहेगी, तो हम जो नॉर्थ गुजरात कोस्ट में वेस्टर्ली विंड्स दे रहे हैं.
0: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. 164 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 1 બોલ બાકી રહેતા 6 વિકેટે 167 રન બનાવી મેચ જીતી લીધી. ગુજરાત તરફથી સૌથી વધુ 57 રન સાઈ સુદર્શને બનાવ્યા. બીજી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ સામે થશે. આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ગાંધીનગરની જીવાદોરી સમાન સંત સરોવર ડેમનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સંત સરોવર ડેમના દરવાજા પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું. ગયા વર્ષે સંત સરોવરમાંથી લાખો લીટર પાણી તમામ 21 દરવાજા ખોલીને છોડવામાં આવ્યું હતું, જેના કારણે સિમેન્ટ બ્લોક બેસી ગયા હતા, જેને ધ્યાને રાખી ડેમની મજબૂતાઈ વધે તે માટે બ્લોક ફરી બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ વખત બ્લોક બેસાડ્યા બાદ આગળના ભાગ પણ મજબૂત કરાશે અને આગળના ભાગે લોખંડની જાળીની અંદર મોટા પથ્થરો ભરીને પણ મૂકવામાં આવશે, જેનાથી સિમેન્ટ બ્લોકની મજબૂતાઈ અને ડેમની મજબૂતાઈમાં વધારો થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો ખેડાના મહુધા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી રાજકોટ 7:20 નો સમય થયો છે. પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં બૈરાગ ફિલ્મનું ગીત. સંગીતકાર છે કલ્યાણજી આનંદજી, ગીતકાર આનંદ બક્ષી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શંકર મહાદેવનના સ્વરમાં રંગરેસ ફિલ્મનું આ ગીત. ગીતકાર હતા સમીર. આ સાથે જ આજનો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાત વાગીને 30 મિનિટનો સમય થયો છે. પ્રસ્તુત છે સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ કવિ ભાસ્કર વોરાની રચના હિમાંશુ છાયાના સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કવિ ભાસ્કર વોરાની રચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ કવિ જયંત પલાણની રચના સમૂહ સ્વરમાં.

આ સાથે જ આજનો આ કાર્યક્રમ સંપન્ન થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 ગુજરાતી સમાચાર રિલે કરીશું અમારા અમદાવાદ કેન્દ્રથી.

આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત સહિત 5 રાજ્યોની પેટા ચૂંટણીનું આજે પરિણામ. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે. અમેરિકા હોર્મુઝ સામુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યો

0: ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી અને ત્યારબાદ 8:30 વાગે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ગણતરી શરૂ થશે. બપોર સુધીમાં શરૂઆતના વલણો આવવાની અપેક્ષા છે. ચૂંટણી પંચે 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં સરળ મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આસામમાં 126 વિધાનસભા બેઠકો, કેરલમમાં 140, તમિલનાડુમાં 234 અને પુડુચેરીમાં 30 બેઠકો માટે અલગ અલગ તબક્કામાં મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે 293 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે ફાલ્ટા વિધાનસભા બેઠક માટે 21 મેના રોજ ફેરમતદાન થશે અને 24 મેના રોજ મતગણતરી થશે. સાંભળીએ એક અહેવાલ.
1: कुछ घंटों में पश्चिम बंगाल की राजनीतिक किस्मत तय होगी. 2026 पश्चिम बंगाल विधानसभा चुनाव के मतगणना सुबह 8 बजे राज्य भर में कड़ी सुरक्षा के बीच शुरू हुई. 293 निर्वाचन क्षेत्रों के परिणाम दिन भर आने की उम्मीद है, जबकि फलता निर्वाचन क्षेत्र में इस महीने बाद में पुनः मतदान होगा. राज्य भर की 77 मतगणना केंद्रों पर सुरक्षा कड़ी कर दी गई है. स्ट्रांग रूम और मतगणना हॉल में सीसीटीवी निगरानी और बहुस्तरीय सुरक्षा व्यवस्था की गई है. चुनाव अभियान और रिकॉर्ड मतदाता भागीदारी के बाद अब सबकी निगाहें आज के फैसले पर है. संदीप अंदाज गुप्ता, आकाशवाणी न्यूज, कोलकाता.
0: ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરાની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગે મતગણતરી હાથ ધરાશે, જેમાં ગુજરાતની ઉમરેઠ, કર્ણાટકની બાગલકોટ અને દાવણગેરે દક્ષિણ, મહારાષ્ટ્રની રાહુરી અને બારામતી, નાગાલેન્ડની કોરીડાંગ અને ત્રિપુરાની ધર્મનગર બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ રાજ્યોમાં મતગણતરીને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરી છે. ગુજરાતના આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 6 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે. 23 એપ્રિલે આ બેઠક પર 59.04% મતદાન થયું. આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને 1954 કૈલાસ માનસરોવર યાત્રા માટે મહત્વપૂર્ણ અને પરંપરાગત માર્ગ ગણાવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કૈલાસ માનસરોવર યાત્રા અંગે નેપાળના વિદેશ મંત્રાલયની ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં આ વાત કહી. નેપાળના પ્રાદેશિક દાવાઓ અંગે તેમણે જણાવ્યું કે આ દાવાઓ ન તો વાજબી છે અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવા પર આધારિત છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોના તમામ મુદ્દે નેપાળ સાથે વાતચીત માટે તૈયાર છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર આધારિત ટેકનોલોજી પરિસંવાદનું ઉદઘાટન કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરિસંવાદ ઓપરેશનલ પડકારોનો સામનો કરવા, અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજીઓનું પ્રદર્શન અને સંકલન કરવા એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે. મંત્રાલયે જણાવ્યું કે દેશભરના MSME, ખાનગી સંરક્ષણ ટેકનોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને સૈન્ય કર્મચારીઓ સહિત વિવિધ સહભાગીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો સાતત્ય અને પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ છે. જમૈકાના એક ખાનગી અખબાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું, બંને દેશોએ એક ઊંડી અને વધુ સ્થિતિસ્થાપક ભાગીદારી માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે કહ્યું કે જમૈકા સાથે 180 વર્ષથી સંબંધ ધરાવતો ભારતીય સમુદાય દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે ગઈકાલે જમૈકામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે જમૈકાના પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના યોગદાન વિશે વાત કરી. બંને નેતાઓએ ચાલી રહેલા વિકાસના વિવિધ મુદ્દે ચર્ચા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ ગેલેક્સ આઈએ અમેરિકાના કેલિફોર્નિયાથી સ્પેસ એક્સના Falcon 9 રોકેટ પર વિશ્વના પ્રથમ ઓપ્ટો SAR ઉપગ્રહ મિશન દ્રષ્ટિ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. 190 કિલોગ્રામ વજન ધરાવતું મિશન દ્રષ્ટિ એ ખાનગી ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. સાંભળીએ એક અહેવાલ.
2: आईआईटी मद्रास से शिक्षा प्राप्त करने के बाद 5 विद्यार्थियों द्वारा स्थापित गैलेक्स आई ने आज मिशन दृष्टि के द्वारा विश्व का ध्यान आकर्षित किया है। सुयश सिंह, डेनिल चावड़ा, किशन ठक्कर और

0: अन्य युवाओं द्वारा बेंगलुरु में 2021 में आरंभ किए गए इस स्टार्टअप ने आज भारत की क्षमता का परिचय दिया है। उनके द्वारा तैयार किए गए सैटेलाइट विश्व का एकमात्र ऐसा यान है जिसमें सिंथेटिक अपर्चर रेडार और इलेक्ट्रो ऑप्टिकल इमेजरी सेंसर का मिलाजुला उपकरण डाला गया है। सुधींद्र, आकाशवाणी समाचार, बेंगलुरु।
1: अमेरिका हॉर्मुज समुद्र धुनीमां फसायेला जहाजोनी मदद माटे प्रोजेक्ट फ्रीडम शुरू करशे। રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પ્રયાસ સેંકડો જહાજો અને લગભગ 20,000 નાવિકોને મદદ કરશે। સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, અમેરિકા ઈરાન યુદ્ધથી પ્રભાવિત તટસ્થ દેશોના જહાજોને પ્રતિબંધિત જળમાર્ગોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢશે। પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામનું દબાણ હોવા છતાં અમેરિકા ઈરાનના પ્રસ્તાવિત રોડમેપના મુખ્ય મુદ્દાને પાછળ ધકેલી રહ્યું છે। આનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ અંગે નક્કર સમજૂતી થઈ શકી નથી। ઈરાનના સરકારના પ્રવક્તા ઇસ્માઇલ બાગેએ જણાવ્યું કે અમેરિકા સામે યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને 14 મુદ્દાની યોજના રજૂ કરી છે, જે હાલમાં સમીક્ષા હેઠળ છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ પ્રસ્તાવની તપાસ કરવામાં આવી રહી છે અને તે સ્વીકાર્ય નથી ગણાતું। એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રૂઝ જહાજ પર શંકાસ્પદ હન્ટા વાયરસ ફાટી નીકળ્યા બાદ 3 મોત થયા છે। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO જણાવ્યું કે હન્ટા વાયરસના 1 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે। ડચ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે 2 ડચ મુસાફરોના મોત થયા છે। આ વાયરસ ચેપગ્રસ્ત ઉંદરો દ્વારા ફેલાય છે। આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું। 164 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 1 બોલ બાકી રહેતા 6 વિકેટે 167 રન બનાવી મેચ જીતી લીધી। ગુજરાત તરફથી સૌથી વધુ 57 રન સાઈ સુદર્શને બનાવ્યા। બીજી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું। આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે। મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે વાવાઝોડાની આગાહી કરી છે। જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંધી ઉંઢાળ।
2: સંદેશ પ્રથમ પાને લખે છે, બંગાળમાં ભાજપનું પલડું ભારે, આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોના પરિણામ, નબળા ચોમાસા અને આકરી ગરમીથી કૃષિ ક્ષેત્રે સંકટ વધવાની આશંકા। ગુજરાત સમાચાર લખે છે, નીટનું પેપર એકંદરે સરળ, આ વર્ષે મેડિકલ પ્રવેશમાં કાઢો ઊંચો જશે। દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, બંગાળમાં મૌન અને તમિલનાડુમાં વિજયનું રહસ્ય ખુલશે। ફૂલછાબ લખે છે, યુદ્ધથી વૈશ્વિક મંદીનો ખતરો। સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો સોમનાથ કોરિડોર માટે 250 મિલકતના સંપાદન બાદ ડિમોલિશન કામગીરી શરૂ।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત સહિત 5 રાજ્યોની પેટાચૂંટણીનું આજે પરિણામ। ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી અને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે। અમેરિકા હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે। અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા, હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: આકાશવાણી રાજકોટ 7:55 સમય થયો છે। પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ। આજના આ કાર્યક્રમમાં કોલસા વિષય પર રજૂઆત કરશે રંગોલી તન્ના।

પર્યાવરણની શ્રેણી 5 મિનિટમાં આજે વાત ખનિજ કોલસા વિશેની. કોલસો એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને સલ્ફર ધરાવતો એક ઘન અશ્મિભૂત ઇંધણ છે, જેનો મુખ્ય ઉપયોગ મોટાભાગે વિદ્યુત ઉત્પાદન એટલે કે થર્મલ પાવર ઉદ્યોગો અને ગરમી મેળવવા માટે થાય છે. લાખો વર્ષોથી જમીનમાં દટાયેલા વનસ્પતિના અવશેષો પર દબાણ

અને ગરમીના કારણે કોલસો બને છે. અંગ્રેજીમાં ખનિજ કોલસાને કોલ અને લાકડાના કોલસાને ચારકોલ તરીકે ઓળખવામાં આવે છે. કોલસામાં કાર્બનની માત્રા જેમ વધુ તેમ કોલસો વધુ સારો માનવામાં આવે છે. આ રીતે કાર્બનની માત્રા અનુસાર કોલસાના મુખ્ય ત્રણ પ્રકારો પડે છે. એન્થ્રેસાઇટ કોલસો, કે જે સૌથી ઉત્કૃષ્ટ કોલસો માનવામાં આવે છે. ત્યારબાદ બિટ્યુમિનસ અને લિગ્નાઇટ કોલસો, જે નિમ્ન કક્ષાનો કોલસો માનવામાં આવે છે. ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પાદન કરવા તેમજ સ્ટીલ ઉદ્યોગોમાં અને ઘરગથ્થુ ઇંધણ વપરાશમાં કોલસાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ જોવા મળે છે. કોલસાના નિર્માણમાં તેનું પ્રથમ ચરણ પીટ તરીકે ઓળખાય છે, જે વનસ્પતિ અને પ્રાણીના અવશેષ સ્વરૂપે અપૂર્ણપણે કોહવાયેલા કાર્બનિક પદાર્થનું સઘન સ્વરૂપ છે. ભારતમાં દક્ષિણ ભારતની નીલગિરી ટેકરીઓમાં 1800 મીટરની ઊંચાઈએ મળતો કડક સંચય ભારતનો એકમાત્ર સાચો પીટ માનવામાં આવે છે. આ ઉપરાંત કલકત્તાની આસપાસ હુગલી નદીના કિનારેથી પણ આ પીટ જેવા જ મળતા પદાર્થો જોવા મળે છે. ભારતમાં કોલસાના ઇતિહાસમાં નજર કરીએ તો પૂર્વ ભાગમાં દામોદર નદીના પ્રદેશમાં ભારતીયોને કોલસાની જાણ હતી. દામોદર નદીનો અર્થ ઉદરમાં અગ્નિવાળી એવો થાય છે, જે આ વાતને સમર્થન આપે છે. તાંબુ, કાંસુ, લોખંડ અને બીજી ધાતુઓ પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી, તેથી એમ પણ માનવામાં આવે છે કે ગરમી માટે તથા અપચયન માટે ખનિજ કોલસો વપરાતો હશે. પણ એ જમાનામાં કોલસો વ્યવસ્થિત રીતે ખનન કરવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થતી નથી. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે આટલું. બસ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ અંતર્ગત રંગોલી તન્નાની રજૂઆત. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.

0: લક્કડ છે તું.
1: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
2: કર્યા.
3: લડો નહીં, જાણો આભા વિશે.
1: આભા?
3: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-7.
4: નિરખને ગગનમાં આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ રવિરામની રચના પ્રભુદાસ હરિયાણીના સ્વરમાં.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ધના ભગતની રચના પ્રભુદાસ હરિયાણીના સ્વરમાં. આ સાથે જ આજનો નિરખે ગગનમાં કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ.
2: ઉપભોક્તાઓ તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
3: આકાશવાણી કે વિભિન્ન કેન્દ્રો સે કીજીએ અપને ઉત્પાદો ઓર સેવાઓ કા પ્રચાર વિજ્ઞાપનો કે માધ્યમ સે.
2: લોકલ ઓર રાષ્ટ્રીય સ્તર પર કીજીએ અપને બિઝનેસ કા વિસ્તાર, ક્યુંકિ આકાશવાણી મે વિજ્ઞાપન બુકિંગ હુઈ બહોત હી આસાન.
3: અબ ઘર દફતર યા દુકાન પર બેઠે બેઠે આપ કર સકતે હૈ વિજ્ઞાપનો કી બુકિંગ.
2: ડાયલ કીજીએ 8700014242.
3: નંબર એક બાર ફિર નોટ કરે 8700014242.
4: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
5: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
4: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
5: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
4: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-244-3931.
5: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
0: આકાશવાણી રાજકોટ. હવે સાંભળીએ હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા કેટલાક સૂચનો અપાયા છે. તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. આ હીટવેવ દરમિયાન શું ન કરવું તેની યાદી આ મુજબ છે. બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાના વધુ પડતા સેવનને ટાળો. ભૂખ્યા પેટે તડકામાં ન જવું. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરો. ચેતવણી સંદેશ પૂરો થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. 8:50 નો સમય થયો છે. પ્રસ્તુત છે ગુજરાતી વાર્તાલાપ. કવિ સુધાંશુ જીવન અને કવન ભાગ 2 રજૂ કરી રહ્યા છે ડોક્ટર હિમાંશુ ભટ્ટ.
6: લાઠીની કલાપી નગરીમાં કલાપીની સમાધિ પાસે દેશળજી પરમાર અને સુધાંશુનું મિલન થયું, જે 1935-33 થી 1965 સુધી અદ્વિતીય સંબંધરૂપે જળવાયું. બંનેએ પત્રાલાપ કર્યા કર્યો. સુધાંશુના ભજનોનો આસ્વાદ દેશળજી પરમાર માણે ને એની નોંધ રસદર્શનરૂપ વળતા પત્રોમાં પ્રગટાવે. સાહિત્ય પરિષદ, કલાપી, શોભના અને અન્ય સાહિત્યકારો, મુનશી અને

એમની પરિષદ પ્રવૃત્તિની પ્રીતિના સુફળ લેખે દેશળજી પરમારનું મૈત્રીચરણ સુધાંશુને પ્રેરક માર્ગદર્શક રહ્યું. અનેક ગ્રંથો, કવિતા, કવિઓ, સામયિકો, સોફિયા વાડિયાનું મોડર્ન રિવ્યૂ, વિશ્વકવિ સાહિત્યકારોની અને ગ્રંથ એની ગ્રંથસૃષ્ટિ, જૂના નવા સામયિકોની ફાઇલો, લેખ લેખકોની સાહિત્યમય ચર્ચાઓ, અભિનંદન ગ્રંથો, સામયિકો, હરિજન બંધુ, યંગ ઇન્ડિયા, આફ્રિકાનું ઓપિનિયન, આ બધું પત્ર ચર્ચા, માહિતી, સમીક્ષા, અવલોકન રૂપ સુધાંશુને પ્રસાદી રૂપે મળે. ભારતીય હિન્દી ભાષી લેખકો લેખો, કવિતાઓ, અવલોકનો, જીવનચરિત્રો, વિવેચન લેખ અવલોકનો, આ સમગ્રનું સંકલન દેશળજી પરમાર દ્વારા સુધાંશુને પ્રાપ્ત થાય. આ બધું સાહિત્ય જગતનું આંતરપ્રાંતીય રૂપ સુધાંશુને આત્મસાત થતું ને એમ મૈથિલી શરણ ગુપ્તા, મુનશી પ્રેમચંદ, ભારતેન્દુ, જૈનેન્દ્ર, જવાહર ચતુર્વેદી, હજારી પ્રસાદ દ્વિવેદી, ધર્માનંદ કૌશાંબી, રાહુલ સાંકૃત્યાયન, આ હિન્દી લેખકો સાથે મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડના સાહિત્ય એમના સર્જકોની ચર્ચા પણ પત્રમાં લંબાણથી થતી રહે. સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ સુધાંશુને વિપુલ માત્રામાં હતો. અંગ્રેજી સાહિત્ય અને યુએસએના થોરો, કાર્લાઇલ, ડ્રિંક વોટર, એમર્સન, કોન્કોર્ડ રાઇટર્સ, તો યુરોપના નોબેલ પારિતોષિક વિજેતા લેખકો અને એમની કૃતિઓનું વાંચન સુધાંશુને ચિંતન, મનન ને દર્શનની અભિવ્યક્તિમાં પ્રેરક નીવડતું. સુધાંશુ વૈશ્વિક સાહિત્યના અભ્યાસી હતા ને એમ વિવેચકો અને શિષ્ટ ગ્રંથોનું એમનું વાંચન પોરબંદરની દેસાઈ લાઇબ્રેરી દ્વારા સિદ્ધ થતું. ભાવસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, કળવણીકાર તરીકે એમનું યોગ્ય મૂલ્યાંકન પ્રિન્સિપાલ પ્રો ત્રિવેદી દ્વારા થયું છે. ત્યાંની બીએડ રામબા ટ્રેનિંગ ટીચર્સ બીએડ કોલેજ સુધાંશુના પત્રકારિત્વના નાતે પણ જીવંત છે. વ્યાખ્યાનો, સેમિનારો, પ્રવચનો, સાહિત્ય મિલન, મેળાવડાઓ, કવિ સંમેલનો, પોરબંદર અને ત્યાંની શિક્ષણ સંસ્થાઓ આજે પણ સુધાંશુને સ્મરે છે. બહોળો વિદ્યાર્થી સમુદાય અને કળવણીકારો એમના શૈક્ષણિક પ્રદાનને આગવું ગણે છે. હનુમાન જર્નલ પોરબંદર સ્ટેટ ને ભાવસિંહજી હાઈસ્કૂલનું સામયિક હતું. તેના સંપાદક તંત્રી તરીકે સુધાંશુની સેવાઓ ઉલ્લેખનીય છે. એમાં એમની કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, અવલોકનો પ્રસિદ્ધ થતા. કરાંચીથી ઉર્મી ડોલરરાય માકડ પ્રસિદ્ધ કરે તેમાં પણ કવિતા, નિબંધો છપાય. પ્રધાબંધુમાં, પરકમ્માં પંથના ભજનો, વિશ્વગીતાના નાટકોની સમીક્ષાઓ પ્રસિદ્ધ છે. કુમાર, ઉર્મી, ઉર્મી નવરચના, માનસી, વૈશાખી, ફાલ્ગુની, મુકુર, અખંડાનંદ, અભિનવ ભારતી, અતિથિ, કવિલોક, કવિતા સમર્પણ, સુરત વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું કવિતા, કેસુડા, પ્રસ્થાન, આ પ્રકાશનો, સામયિકો ઉપરાંત પ્રતિ વર્ષના દીપોત્સવી અંકો, મુંબઈ સમાચાર, સંદેશ, ગુજરાત સમાચાર, જન્મભૂમિ, ઉત્તરા, જનકલ્યાણ, ફૂલછાપ, પ્રજાબંધુ, નવચેતન, શારદા, ચેતન, જીવન પ્રકાશ, બે ઘડી મોજ, પદ્મિની, પ્રવાસી, પ્રતિમા, રોશની, ગુજરાત મિત્ર, આરામ, પ્રગતિ, સંસ્કૃતિ, દક્ષિણા, આ અનિયતકાલિક કેટલાક સામયિકોમાં મંજરી અને પલાશ, આમ સમગ્ર પ્રકાશનોમાં સુધાંશુની રચનાઓ, વાર્તાઓ પ્રસિદ્ધ છે. ખાસ કરીને સાગર કથાઓ, જે હલેસા સાગર કથાના વાર્તા સંગ્રહમાં છે. સવિતા શતાબ્દી ગ્રંથમાં એમની ઇતિહાસ કથા વાર્તા છે. કાઠિયાવાડ ટાઈમ્સમાં જયકૃષ્ણ ઇન્દ્રજીનું જીવનચરિત્ર છે. સુધાંશુ સારા વ્યાખ્યાનકાર, વક્તા પણ હતા. એમણે કબીર, ગોરખ, ભર્તૃહરિ, સાખી સ્વરૂપ, ભજન સ્વરૂપ પર વ્યાખ્યાનો આપ્યા હતા. યોગ્ય ઉદાહરણો સાથે એમનું કથન ધારદાર બને છે. એમણે નાટકો પણ લખ્યા છે. બારેવડા અને પરશુરામ એ ભજવા પાત્ર નીવડા. ગ્રામ જીવન, લોક જીવન, સાગર જીવન, વન જીવન, પશુપંખી જગત વિશેની વાર્તાઓ ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્રના સામયિકોમાં પ્રસિદ્ધ છે. રેડિયો રૂપક ફૂલમેળો રાજકોટ આકાશવાણી પરથી પ્રસારિત થયું હતું. ગાંધીજીના જીવનનો શતાબ્દી વર્ષનો બાળો ગાંધી પણ રાજકોટ, અમદાવાદ, વડોદરા રેડિયો પરથી રજૂ થયું હતું. સાગર કથાઓ, લોકજીવનની વાર્તાઓ અમૃત જાની દ્વારા વાચિકમથી રજૂ થતી અને રાજકોટ આકાશવાણીનું એક લોકપ્રિય પાસું ગણાતું.
રાજકોટ આકાશવાણીમાં એમની રત્નકણિકાઓ ચિંતન, મનન અને અર્થસભર વિશ્લેષણથી પ્રખ્યાત હતી. મુંબઈ રેડિયો સ્ટેશન જ્યારે

0: ઇન્સરોળ પર હતું ત્યારે સુધાંશુની ગઈ ભજન કવિતાઓ ઈસવીસન 1933થી ઈસવીસન 1949 સુધી અને એ પછી વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભુજ રેડિયો સ્ટેશન દ્વારા ગવાતી. સુગમ સંગીતના કલાકારો ઉપરાંત ગીજુભાઈ વ્યાસ, રતિકુમાર વ્યાસ, હરીશ ભટ્ટ, યશવંત ભટ્ટ, પ્રતિમા ત્રિવેદી, કનુ બારોટ અને આ ઉપરાંત મુંબઈના સુગમ સંગીતના કલાકારો જેમને ચંદ્રવદન મહેતા, સીસી મહેતા પસંદ કરીને સુધાંશુની રચનાઓ રેડિયો પરથી પ્રસારિત કરતા. બાણરે માયરૂને હેરામ ઉચરા આ ભજન ગાંધીવદનામાં અને ગાંધીની પ્રીતિવંદનામાં શુક્રવારે રાજકોટ આકાશવાણીમાં પ્રસારિત થતું. પોરબંદરમાં પ્રોફેસર ચંદ્રકાંત ટોપીવાલાએ આ માસના ગીતોમાં સંગીત વૃંદ દ્વારા સુધાંશુની 10-12 રચનાઓ ભજન કવિતાને સંગીત નાદ તત્વથી રજૂ કરી હતી. કેટલીક રેકોર્ડિંગ કરનારી કંપનીઓએ સુધાંશુની રચનાઓ ધ્વનિમુદ્રિત કરી છે. પાંદનાવડી મુંબઈ આકાશવાણી દ્વારા પ્રસિદ્ધ છે. માછલડી માતમ ખોલ, માછલડી માતમ ખોલ, બોલતું મોતી માઇલા મોલ રે, માછલડી માતમ ખોલ, બોલતું મોતી માઇલા મોલ રે, તારા મધવેણે અંઘોળ રે, માછલડી તું માતમ કહે ને. સોહમની આ ભજન રચના હરીશ ભટ્ટ દ્વારા અર્ચનામાં રાજકોટ આકાશવાણીમાં જીવંત બની છે. કવિ સંમેલનોમાં સુધાંશુ મુંબઈ પ્રવૃત્તિ સંઘ, અમદાવાદ આકાશવાણી, રાજકોટ આકાશવાણી અને અન્ય શહેરોમાં જતા એક કવિ સંમેલનમાં જ્યોતિન્દ્ર દવે કવિ સુધાંશુનો પરિચય આપે છે. સુધાંશુ સમાશીળા, સુધાંશુ સમાશીળા વેપારી હરિનામના, સુધાંશુ સમાશીળા વેપારી હરિનામના, સુદામાપુરીના શેઠ, સુદામાપુરીના શેઠ, દામોદર ભટ્ટ સુધાંશુ આ. નાનાલાલ કવિ લખતા કહેતા પોરબંદરમાં 3 વસ્તુ જોવા જેવી, સાગર, સુદામો અને સુધાંશુ. નાનાલાલ પછી ઉમાશંકર, સુંદરમ અને સુધાંશુમાં સૌંદર્યની વિભાવનાનો સાર્થક પ્રયોગ થયો છે અને એ રીતે એમની વાણી એ અમૃતમય આજે પણ ગણાય છે. એમની જીવન સાધનાનો જે અંત છે એ 29/3/1983 પોરબંદરમાં એમનું મૃત્યુ થયું. પણ એ જે કવિતા લખતા હતા એ કવિતા એ ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતના બધા જ સામયિકો, વર્તમાનપત્રોએ છાપી એની, એના મૃત્યુની નોંધ બીબીસી અને ભારત અને વિશ્વના ઘણા બધા એ મીડિયાઓએ એ પ્રસારિત કરી હતી. એમનું એ કાવ્ય નોંધનીય છે. મરજીવા મહાલે અંતર ખોજમાં, મોતિયુના તેજમાં ખુએ નિજની જાતોને, ભાતોને નિપજાવે મેરામને નિજના કરે, મરજીવા મહાલે નિજની જાતોને ભાતો.
1: આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત કવિ સુધાંશુ જીવન અને કવન ભાગ 2. રજૂઆત કરી રહ્યા હતા ડોક્ટર હિમાંશુ ભટ્ટ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 9 વાગે આપ સાંભળશો હિન્દી તથા અંગ્રેજીમાં સમાચાર, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: Defence Minister Rajnath Singh will inaugurate a North Tech Symposium on the theme Raksha Triveni Sangam, where technology, industry and soldiering converge in Prayagraj, Uttar Pradesh today. The Ministry of Defence informed that the symposium will serve as a vibrant platform to showcase and integrate state-of-the-art indigenous technologies to overcome operational challenges. India has rejected Nepal's claim over Lipu Lekh Pass, termed it as a long-standing route for the Kailash Mansarovar Yatra since 1954, and the Yatra through this route has been going on for decades. Ministry of External Affairs spokesperson Randhir Jaiswal, in a social media post, said this in response to claims related to border issues made by Foreign Ministry of Nepal in the context of the annual Kailash Mansarovar Yatra. He stressed that India's position in this regard had been consistent and clear, and this is not a new development. Mr. Jaiswal pointed out that India has consistently maintained that such claims are neither justified nor based on historical facts and evidence. The United States and Iran appear no closer to a breakthrough as Washington pushes back on key elements of Tehran's proposed roadmap to end the conflict, even as a fragile ceasefire remains under pressure across West Asia. Iran's government spokesperson Ismail Baghai said the U.S. has responded to Tehran's 14-point plan aimed at ending the war, adding that the response is currently under review. U.S. President Donald Trump, speaking to Israeli media, said he had examined the proposal and described it as not acceptable. Meanwhile, United States will launch Project Freedom to guide countries with ships stranded in the Strait of Hormuz. President Donald Trump said this effort will help hundreds of vessels and some 20,000 seafarers. The India Meteorological Department has forecast thunderstorms accompanied with hailstorm over Delhi, Haryana, Himachal Pradesh, Punjab, Uttar Pradesh and Uttarakhand for today. Similar weather conditions are also likely to prevail over parts of Jammu and Kashmir, Ladakh, Jharkhand, Madhya Pradesh and Odisha. It also predicted heavy rainfall at isolated places over Bihar, Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala, Nagaland, Manipur, Mizoram, Tripura, Tamil Nadu, Puducherry, Uttarakhand and West Bengal. Coastal Andhra Pradesh is expected to witness hot and humid weather conditions today. Amid intense summer heat, the national capital witnessed rain lashing several parts this morning. And that is the end of this news bulletin.
1: Akashvani Rajkot. Ek chetavani sandesh, heat wave savchati sandesh. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા કેટલાક સૂચનો કરવામાં આવેલ છે. આ હીટવેવ દરમિયાન શું કરવું તેની યાદી આ મુજબ છે. તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવું. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો. તાજો અને હળવો ખોરાક લેવો. આ સમય દરમિયાન શું ન કરવું તેની યાદી આ મુજબ છે. બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ટાળવું. ભૂખ્યા પેટે તડકામાં ન જવું. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સંબંધિત ચેતવણી સંદેશ પૂરો થયો.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: सहियर एटले आपनो साथ, सहियर एटले आपनो संगात.
4: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ. સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
5: સુન સખી, મેરી પ્યારી સખી.
3: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
4: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
3: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
4: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવાર

0: ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
0: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી.
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.
5: આપે ટ્યુન ઇન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. 9:15 નો સમય થયો છે અને અમે થોડી ક્ષણમાં લઈને આવીશું આપણો મનપસંદ કાર્યક્રમ મનોરંજન.

નમસ્કાર શ્રોતા મિત્રો, મનોરંજન સાંભળી રહેલા તમામ શ્રોતાઓનું સ્વાગત, અભિવાદન. દોસ્તો, આપની સવારને વધુ સુંદર બનાવવા અમે હાજર છીએ કેટલાક ખુશનુમા ગીતો લઈને. એવા જ એક ગીતથી આજના કાર્યક્રમનો આરંભ કરીએ. ફિલ્મ છે દિલ, સ્વર ઉદિત નારાયણ અને સાથીઓનો, સંગીતકાર આનંદ મિલિંદ.

खंभे जैसी खड़ी है लड़की है।

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમિત કુમાર અને સાથીઓના સ્વરમાં ફિલ્મ ઘાયલનું આ ગીત. આ ગીતને સંગીતથી સજાવ્યું હતું પપ્પી લહેરીએ. મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.
1: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા, એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
0: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ હમનું ગીત. અમિત કુમાર અને અલકા યાજ્ઞિકનો સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત નિર્દેશન.

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: મનોરંજન કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં પતિ પત્ની ઓર વો ફિલ્મનું આ ગીત. સંગીતકાર છે રવિન્દ્ર જૈન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ અજુબામાં અલકા યાજ્ઞિક અને સાથીઓનો સ્વર. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત નિર્દેશન હતું આનંદ બક્ષીના શબ્દો હતા. મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.
1: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
1: કર્યા. લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: ફિલ્મ છે જો જીતા વહી સિકંદર. જતે લલિતનું સંગીત નિર્દેશન મજરૂ સુલતાનપુરીના શબ્દો.
1: ફર્સ્ટ ટાઈમ દેખા તુમે હમકો.

સાંજ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ ચાલબાઝમાં અમિત કુમાર, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓનો સ્વર. સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર

કાર્યક્રમમાં હવે સાંભળીએ ઉદિત નારાયણ અને સાધના સરગમનો સ્વર. ફિલ્મ છે જો જીતા વહી સિકંદર. જતીન લલિતનું સંગીત નિર્દેશન મંજરૂ સુલતાનપુરીના શબ્દો.

કાર્યક્રમમાં હવે સાંભળીએ એસપી બાલાસુબ્રમણ્યમ અને ચિત્રાનો સ્વર. ફિલ્મ છે લવ. આનંદ મિલિંદનું સંગીત નિર્દેશન, મજરૂ સુલતાનપુરીના શબ્દો.

હમણાં જે આપ સાંભળી રહ્યા હતા કવિતા કૃષ્ણમૂર્તિ અને સુખવિંદરસિંહના સ્વરમાં આ ગીત. ફિલ્મ હતી સૌદાગર. સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર હતા આનંદ બક્ષી. આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: 10:30 સમય થયો છે. આપે ટ્યુન ઇન કર્યું છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં પ્રથમ સાંભળીએ લોકવાર્તા કૃષ્ણ દીવાની મીરા, વાર્તાકાર વિક્રમ વાળા.
1: સુપીચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ અને નમામિ કૃષ્ણ નાગરમ. ભગવાન કૃષ્ણને પ્રણામ કરી અને આજે પ્રેમ દીવાની, કૃષ્ણ દીવાની મીરાની આ વાત કરવી છે. મેવાડના રાણા સાંગા સ્વર્ગસ્થ થઈ ગયા. રાણાજીને ત્યાં પુત્ર હતા જેમનું નામ ઉદયકુમાર રાખવામાં આવ્યું અને મેવાડનું પૈતૃક રાજ્ય સંવત 1568માં ઉદયકુમારે ફરી પોતાનું હસ્તક લઈ લીધું. લડાયક સમય હતો અને બીજી બાજુ જોધપુરના રાઠોડ કુળમાં વિરમદેવજી રાઠોડના સુપુત્ર રાયમણજી ગાદી નસીન થયા. બરોબર 1600નો સેંકડો સમયદેવના બાણાના ઓરડામાં ડોકાસિયા કાઢતો હતો ત્યારે સમજણના સમુદ્ર સમા મેવાડના મહારાણા ઉદયરાજ અને જોધપુરાધિપતિ રાઠોડ રાયમણને મૈત્રીની મીઠી ગાંઠ વળી ગઈ. બંને રાજાઓ કુળદેવી મીરા માટે ચિંતાતુર બિના કે ક્યાં હશે રાજ્ય માતા મીરા. હવે તો સમયના શુદ્ધ પ્રેમ પાણીનાથી નાય ધોઈ અને મીરા અત્યંત ઊંચા આધ્યાત્મિક અને ધાર્મિક શિખરો સર કરી રહ્યા હતા. કવિયત્રી મીરા ભજનની માલિકો લીન થયા છે અને ગામે ગામના ગ્રામજનોને ગોકુળિયાના દર્શન દેહાંતાથી કરાવી રહ્યા છે. પોતે ગોકુળની એ ગોપી બીના છે. કૃષ્ણની બંસરીના નાદ એ મીરાબાઈને લગ્ની લાગી છે. અરે બંસરી બહતર નટવર બેસ્તર ટાઢે હે દેખતી હું યહી જસુમતી કે દુલારે હે. અરે ગોધન ચરૈયા હે ચીરકો હરૈયા હે ગુંજન ધરૈયા યહી મન મોર યહી માખણ કે ચોર યદુનાથ ગોપીન કે આખીન કે તારે હે. યહી પિત પટવારે મુક્ટન વારે ગોકુલ મેં કેતે સો યહી કાન કારે હે. આમ કૃષ્ણની હારે મીરા એકાકાર થવા માંડ્યા છે. ભજનિયાની એ ઝૂક બોલે અને ગામડા ગામડે ગામડાને ભક્તિના રંગે રંગી રહ્યા છે. એક સંત પુરુષે આપેલી કૃષ્ણની મૂર્તિ મીરાની સાથે છે. એની હારે મીરા તદ્રુપ થતા જાય છે. અને આ બાજુ મેવાડના મહારાણા ઉદયરાજ અને જોધપુરના રાજવી રાયમણજીએ સવારનો પ્રહર અને એક સભા બોલાવી સૂર્ય મહારાજ ઉગતા આવે પણ અડફેટનો જોટનો મુંડનો તોડનો ડાહ પ્રચંડ બાહ કરી બહલોળ ત્રમોળન ભમબની ઢૂંઢપટે એક બાદ ધરી અળમૂળ કરી દૈતારણ અંબર દેવ દિગંબર ભાસ અપે તેમ ગોધગોધન કારણ તિમિર હારણ તેમ એળાસર ભાણ તપે એવા સૂર્ય મહારાજના કિરણો એ પૃથ્વીના પાટલા માથે પથરાણા. મેવાડના મહારાણા ઉદયરાજ અને જોધપુરના રાજવી રાયમલજીએ સભામાં નક્કી કર્યું કે કોઈ પણ રીતે સમજાવી અને આપણે મીરાબાઈને પાછા લઈ આવી. આપણી ધર્મની સાક્ષાત મૂર્તિ સમા છે. જોધપુરના 100 માણસો એને જોવા માટે ઇંતજાર છે. અને અટંકા એ મેવાડીઓ મીરાની મૂર્તિને જોવા માટે આતુર થઈ ગયા. હવે મીરાબાઈ અને કાઠિયાવાડની ભૂમિની માલિકો વિતરી રહ્યા છે. પણ સૌરાષ્ટ્રની ભૂમિ તો પાલવશ્રમ શોભતી મુગટશ્રમ ઓપતી ઘૂમતી દેશની સૌ બજારા શીલ સંતોષ સંસ્કાર સૌ પાળતી આપતી શીખ સારા સંસ્કાર.

सारा लीलूड़ी वाड़ियू खेतरा पादरा वनराजी विहंगो रमाड़े अहीं तो टहुकता मोरला बोलती कोयलू धरणे डूंगरा सिंह त्राड़े राग प्रभातिया भगत नरसिंहना मीराना भजनो रंग जामे कवि नर्मद અને ભટ્ટ પ્રેમા ચણા કવિત સંભળાય છે ગામ ગામે આમ એ મીજાના ભજનિયાનો બરાબર રંગ જામી ગયેલો એની એ રંગત જામી ગયેલી અને અહીંયા 50 ઘોડેસવારો મેં વર્ણન કર્યું એમ પ્રભાતના પ્રહરની માલિકો બાગડદા ધુમા બાગડદા ધુમા બાગડદા ધુમા ધુમા ધુમા થાતા થાતા સૌરાષ્ટ્રમાં ઉતર્યા. ગરવા ગિરનારના એ દર્શન કરી અને સૌના હૈયા સિદ્ધોના બહેણા ગરવા ગિરનારને જોઈ અને ઠરીને હિમ થઈ ગયા. પણ આ ભાઈ, અમારા મીરાદેવીના કંઈ સમાચાર છે? અને જવાબ ચડે છે કે અમારા કાઠિયાવાડના કવિયત્રી પૂજની ભજનિક મસ્તાની મીરાને હાજી આ ભાઈઓ, એ સાક્ષાત જગદંબા સ્વરૂપા નારી તો દ્વારકાના કેડા હેડા જાય છે, પણ એમનો રસ્તો એ ઝાલાવાડની ભૂમિમાં થઈ નીકળે છે. આમ થતાં થતાં સંઘના માણસો મીરાબાઈની ભાળ મેળવતા મેળવતા એ કાઠિયાવાડની મહેમાનગતિ માણતા જાય. કાઠિયાવાડમાં કોકદીક ભૂલો ન પડે ભગવાન, થાને મારો મહેમાન તો સને સ્વર્ગ ભૂલાવું સાંભળા, એમ આનંદ થતો જાય, ઓછો થતો જાય. અને મીરા તો હવે ભજનની અંદર ગળાડૂબ છે, ગામડે ગામડાને એ ભજનિયાની ભભકુથી રંગી નાખ્યા છે. અને મીરા એ મીરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મીરા રંગ લાગ્યો હરિના ભજનો, લોક હૃદયની માલિકોર અમૃત થઈ અને ખૂટાઈ ગયા છે. તેમ ધોપળીની સુગંધ ફેલાય એ મીરાની ભક્તિ અને જ્ઞાનની ફર્મું ફેલાણી છે. હેજી રે મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ ના નાદ ઉપડ્યા છે. મીરા કૃષ્ણના વીરની માલિકોર આતુર થઈ છે. અરે સંતપુરુષની એ મૂર્તિ સામે મીરા શું નથી કરતી, પગ ગુંગર બાંધ મીરા નાચી, પગે ઘૂંઘરું બાંધી અને રાત દિવસે મૂર્તિ સામે નાચીતી. આજ એ મેવાડની રાજવણ નહોતી, આજ તો પ્રેમ દીવાની એ કૃષ્ણ દીવાની મીરા હતી. અને સૌરાષ્ટ્રની ભૂમિ માથે એ હરતું ફરતું ગોકુળિયું હોય એમ ભજનની ફરું બળતી જાય, ભજનિયાની ભભકું વછૂટતી જાય. અને સાધુ સંતોની ભેગી મંડળી અને મીરા વિતરી રહ્યા છે, મુક્ત મને વિતરી રહ્યા છે. સંઘના લોકો મીરાબેની ભાવ મેળવતા મેળવતા ઝાલાવાડની ભમકામાંથી આવ્યા, વઢવાણ થઈ અને નાનું એવું પંખીના માળા જેવું સુંદર મજાનું શિયાણી ગામ ત્યાં ઉતર્યા તો લોકોએ સમાચાર આપ્યા કે ચારેક દિવસ પહેલાં દેવી અહીંયા હતા, અમને પોતે એક અણમોલ ભેટ આપતા ગયા છે. વર્ષો સુધી જે કૃષ્ણચંદ્રની પૂજા અને અર્ચના મીરાદેવી કરતા હતા ને એ મૂર્તિ માતા અહીંયા મૂકી અને આગળ આવેલા. એ કોટા ઉપર અમે આ મૂર્તિ પધરાવી છે. લોકો સંઘના માણસોને ત્યાં લઈ ગયા અને જ્યાં જોયું ત્યાં તો પ્રેમના મંત્રોને પ્રત્યક્ષ સાકાર કરતું સ્વરૂપ, શિર પર મનોહર મયુર પીછ અને ઘૂંઘરાળ સુંદર બાલ હે, સુવર્ણ સમ હે પિત અંબર કંઠ મેં બનમાલ હે, કર કમલ વંશી વિભૂષિત નયન શ્યામ રસાલ હે, વહ બાલ કૃષ્ણ ગોપાલ તો મેરે જીવન કે રખવાલ હે. અને 50 માણસોના આ પ્રેમના સ્વરૂપ સામે હાથ જોડાઈ ગયા. અંતઃકરણમાં આનંદ આશ્ચર્ય અને છાતા છાતા પસ્તાતાના ભાવનાના ઘોરાપુર રેલાણા કે જો આ દિવ્ય વિગ્રહ આટલું બધું તેજોમય થઈ અને આપણને જકડી રાખતું હોય તો આપણી મીરા તો કેટલી ઊંચ કોટીની વિભૂતિ થઈ ગયા હશે. માતા કેટલા કેવા દિવ્ય બની, પ્રેમોજ્યોતિ થઈ અને આ લોકોને એમનો અત્યંત ઊંચો આધ્યાત્મિક જ્ઞાન ભક્તિ અને કર્મનો સંદેશો એના કાવ્યોમાં અર્પતા હશે. થોડી ક્ષણો પળો થતાં થતાં એકાદ ઘટિકાનો સમય ધન્ય ધન્ય થઈ અને વીતી ગયો. શિયાણી એ કૃષ્ણની ચરિત્રભૂમિ સમૂહ ભાસવા લાગ્યું. અંતે આખાએ સમૂહે ભારે હૃદયે વિદાય લીધી અને દ્વારકા તરફ ડગ માંડ્યા. દ્વારકાની માલિકોર મીરાબેની ભાવ મેળવતા મેળવતા ત્યાં ગોમતીજીના કિનારે પહોંચ્યા. ત્યાં તો મીરા ઈસવીસન 1504માં મેરચાના કુડકી ગામમાં જન્મેલા
સંસારિક તમામ બંધનો ફગાવો.

આવી અને ભક્તિ રંગે રંગાઈને મીરા નીકળી ગયેલા. એક સંધ્યા નમે છે પણ ગર્વાગીરનારની ગોદમાં 12 વર્ષથી સાધના કરતો કોઈક જોગંદર પુરુષ હોય અને કાઠિયાવાડની કોઈ સુંદરીએ એની જટામાં ગુલાલ નાખી દીધો હોય, આવી મજાની સંધ્યા એ ગોમતીમાં એના જળના પ્રવાહની અંદર એના રંગો ધીમે ધીમે ધીમે રેલાવા માંડ્યા છે. માટા પ્રૌઢ અવસ્થાએ પહોંચી ગયેલા અને ગોમતીજીના જળનો પ્રવાહ ખળ ખળ ખળ ખળ નિનાદ થાય અને માતાએ જળ પ્રવાહની સામે જોવે તો પોતે જાણે રાજા બની જાય, ગોપી બની જાય. સવારના પરમાં રાજા જાણે બેડલું ભરી અને કૃષ્ણ માટે પાણી જાતી હોય. નેનમે આંજકલી આ ચુડિયાકો ખંડકાતી થી દિલે હરખાતી રંગરંગે રંગાતી થી ઓપત અથાહંગ ચુંદરીકો લહરાતી થી ધરીશીર મટકી અંક અચકી ડગ ભરતી થી કે ગાતી ગાતી ગાતી જમના બહ જાતી થી દેખી રાજા કિશન કો આજ એસી બન જાતી થી. આમ મીરા મસ્તીથી બેઠેલા 50 માણસોના સંઘોએ જઈ અને મીરાદેવીને પ્રણામ કર્યા અને કીધું, માતાજી અમે આમ જુઓ ઠેઠ મેવાડ અને મારવાડથી આવ્યા છીએ. આપના પિતૃપક્ષના જોધપુરના રાઠોડ અમીર બ્રાહ્મણો સૌ અમારી સાથે છે. બંને રાજ્યોએ માતા આપના ચરણકમળમાં પ્રણામ પાઠવી અને પ્રાર્થના કરવા કીધું છે કે આપ આપણા રાજ્યમાં પાછા પધારો. અમારી ધર્મની સાક્ષાત જીવંત મૂર્તિ સમા આપના દર્શન માટે તમામ લોકો અને મહારાજા ઈચ્છી રહ્યા છે. આકાશ અને પાતાળનું જ્યાં મિલન થાય એ ક્ષિતિજ તરફ મીરાએ એક નજર નોંધી અને કીધું કે ભાઈઓ, તમે ખૂબ લાંબો પ્રવાસ કરીને આવ્યા છો, થાકી ગયા હશો. આજની રાત્રિ રોકાઈ જાઓ. પ્રભાતના પ્રહરમાં મારા સાંવરિયાલાલ કૃષ્ણ જેમ કહેશે એમ કરવા માટે હું તૈયાર છું. સમૂહને થોડી શાંતિ થઈ. રાત્રિ રોકાઈ ગયા અને પ્રભાતના પ્રહરની માલિકો જરા ભળા સૂર્ય મહારાજ ઉગતા આવે અને આ બાજુથી બીજું જેને તેજના પ્રતિબિંબ છૂટતા હોય એમ મીરા ઊભા થયા. એમ કહું કે ભક્તિ સાક્ષાત સ્વરૂપ ધારણ કરી અન ઊભી થઈ હોય એમ મીરા ઊભા થયા. ખંભા ઉપર કાળી કામળી એ ઝૂલતી આવે છે. મીરાની એ મસ્તી વધવા માંડી. ગોમતીજીના જળનો પ્રવાહ મીરાની પેનની આંબા માટે અધીરો બીનો. આકાશની માલિકોર કૃષ્ણચંદ્રની શ્યામળી આભા પથરાઈ ગઈ. યાત્રાળુઓ મેવાડ મારવાના માણસો મીરાને જોઈ રહ્યા છે અને મીરા પગથિયા ચડી એમ કહું કે સાઢ સાઢ સાઢ કરતું કે તે જ પગથિયા જાણે દ્વારકાધીશના મંદિરની માલિકોર એ મીરાએ પ્રેમ પગલાં ચાંપ્યા. હવે મીરાની નજર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ઘર દિવાર દર્પણ ભયો જીત દેખું તીત તોય કંકર પથ્થર ઠીકરી ભઈ આરસી મોય. એક એક પથ્થરમાં ઠીકરીમાં મંદિરની દિવાલોમાં મીરાને નથી જોતા. એને એના કૃષ્ણલાલા પ્રાણાધાર સાંવરી સુરતવાળા એ મંગળ મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. મૂર્તિ જાણે સજીવ થઈ અને કહેવા માંડી કે મીરા હાલી આય. દ્વારકાધીશના મંદિરની ધજા ફડાકા મારવા માંડી અને બાપા મીરાએ પગલાં ભર્યા પણ શિખરો પે ફુવારા અસો રૂપ તોરો. શું મીરાનું એ સ્વરૂપ હતું દેદેપ્યમાન, શિખરો ઉપર જેમ ફુવારા થતા હોય એવું એનું મુખમંડળ. અને આજ દ્વારકાધીશના મંદિરમાં નહીં પણ આધ્યાત્મિક જગતમાં એક જબરજસ્ત ઘટના ઘટી ગઈ કે આજ દ્વારકાના દેવળની માલિકોર એ મીરા જ્યારે સમાતી હતી ત્યારે દ્વારકાના દેવળમાં દેવી તું દિવ્ય દિવ્ય વાટ થઈ અને મીરાની મર્મવાણી આ મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ. અરે પ્રેમિકાની પાગલ પગલીએ પગલીએ આજ પ્રભુની પાપણ પલ્લી ગઈ અને સામળાની સુગંધ થઈ પછી મીરા અંગે અંગ ફેલાઈ ગઈ. અરે કાળી કામળ કાનના આ રંગે રાગે રંગાઈ ગઈ પછી પ્રેમ પ્યાલી અમૃત ઓષ્ટે આજ આનંદની લહેર લાગી ગઈ અને સાવરિયાના એ સ્વરૂપ સાગરમાં મીરા સમાઈ ગઈ. દ્વારકાના દેવળમાં એક પ્રેમની પ્રેમળ જ્યોતિ થઈ અને મીરા ઝળહળી ગઈ. દ્વારકાના દેવળમાં દેવી દિવ્ય દિવ્ય વાટ થઈ અને મીરાની મર્મવાણી મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ. મીરાના એ ભજનિયા જાણે મીરાનો વિરહ બધું એ મૂર્તિની માલિકો સમાતું હતું. જેમ મીણબત્તીનું મીણ ઓગળે એમ મીરાનું અંતઃકરણ ઓગળતું હતું. દ્વારકાધીશ એ કૃષ્ણએ પોતાને મીરાને એના સમાવા માટે બાહુ પોળા કર્યા હશે કે મને લાગે છે કે મીરા ખુદ કૃષ્ણના રંગે રંગાય અને દ્વારકાની મૂર્તિ થઈ ગઈ છે. અને
प्रेम

0: પ્રેમિકા પ્રેમીની એક જ ઘૂંટે પીવાય ગઈ, મીરા એ કૃષ્ણની એક જ ઘૂંટે પીવાય ગઈ, કારણ કે એના વિરહની માલિકોર એટલી બધી પોતે એ દુબળી બની ગઈ હતી. પ્રેમિકા પ્રેમીની એક જ ઘૂંટે પીવાય ગઈ અને આ સામડાની સુગંધ થઈ મીરા અંગે અંગ થઈ ગઈ, કૃષ્ણની સુગંધ બની અને મીરા અંગે અંગ થઈ ગઈ. આજ દ્વારકાના દેવળમાં દેવી દિવ્ય દિવ્ય વાટ થઈ અને મીરાની મર્મવાણી આ મોહનની મધુર મૂર્તિમાં લીન થઈ આજે પણ લોક હૃદયની અંદર મીરાના એ ભજનિયા ગુંજી રહ્યા છે. આને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે. મીરા સ્વદેહે કૃષ્ણની અંદર સમાઈ જાય છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિક્રમવાળાને કૃષ્ણ દીવાની મીરા. આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: હવે સાંભળીએ પ્રતાપભાઈ કાબરિયાના સ્વરમાં દુહા છંદ.

અમારે પ્રવીણ સાગરમાં માં સરસ્વતીનું અદ્ભુત વર્ણન છે, પણ આજે આપણે લોક સાહિત્યમાં ચારણી ગીતો એમનો આસ્વાદ માણવાનો છે. જેમ કોઈ દુહા છે, છંદ છે, ભજન છે, રાસ છે, ગરબા છે, ગઝલ છે, એમ ચારણી સાહિત્યમાં ગીતો છે કે જે ચોક્કસ પ્રકારે એની લય, તાલ, આરોહ, અવરોહ અને એમના ઢાળને કારણે એમાંથી એક પ્રકારનો નાદ વૈભવ ઉત્પન્ન થાય છે. અને જ્યારે એ ચોક્કસ ગીતો ગવાતા હોય ત્યારે એ પ્રસંગ દીપી ઉઠતો હોય છે. ચારણી સાહિત્યમાં 36 પ્રકારના ચારણી ગીતો છે. એમાંથી મુખ્યત્વે જોઈએ તો સપાખરું છે, સાવદડું છે, રેટુડું છે, શાણોર ગીત છે, વેલીઓ છે, આવા અનેક પ્રકારના ગીતો છે. આજે એમાંથી અમુક ગીતોનો આપણે આસ્વાદ માણીએ. તો સૌ પ્રથમ આપણે સપાખરું ગીત લઈએ. લોક સાહિત્યમાં જે સૌથી વધારે વપરાતું હોય એ જો કોઈ ગીત હોય તો એ ગીત એટલે સપાખરું. ઘણા લોકો એને સપાખરો પણ કહે છે. ચોક્કસ બંધારણને કારણે સપાખરું ગીત એ વાતને વેગ આપે. જ્યારે કોઈ તીવ્રતા બતાવવાની હોય ત્યારે મોટે ભાગે સપાખરા ગીતનો ઉપયોગ થતો હોય છે. ઋતુ ગીતમાં મેઘાણીએ વર્ષા ઋતુનું વર્ણન કરવાને માટે સપાખરા ગીતનો ઉપયોગ કર્યો છે. કે આભમાં કાળા ડિબાંગ વાદળાઓથી આખું આભ ઉભરાઈ ગયું હોય, વીજળીના હળાવા થતા હોય અને પવનની જડી વરસતી હોય, આભમાંથી ધીમા ધીમા પાણીના ફોરા પડતા હોય અને ફોરા પડતા પડતા પડતા પડતા એ અનરાધાર મેઘત પડતો હોય, હાથની હોંઠમાંથી જેમ પાણી નીકળતું હોય એવા પરનાળા પડવા મીંડ્યા હોય અને આખી ધરતી સ્થળ ભંભોળ થઈ ગઈ હોય, હેલી મંડાઈ ગઈ હોય અને નદી નાળા તળાવ પાળા છલકી ગયા હોય, નદીઓ ઉતાવળી બની અને સાગરને મળવા જાતી હોય, આ વર્ણનને જો રજૂ કરવામાં આવે તો એ સપાખરા ગીતમાં મેઘાણીએ આ રીતે મૂક્યું છે. કે ચડે અસાટી વાદળા કાળા દોડલા અંબરે શોભે દસ્યું હોતું રાતી માથે ઉછળલા દરાર ઇજિંગોરા મોરલા સાથે.

हरि मंडाणी झाड़ी एक धारा में को राजा मंडाने यहाँ पर रोमा डे टूटा इंद्र पड़ताला पानी वाला हाथी सोंडू वाला कला मंडाना हिलोला नंगा वाला धक्का गाला नदी नाला तोड़ी नेक्या यला माथे जला दला फैलिया यो तोल अदे पाला त्राहे पाला सरिता जोर में हाले पानी वाला खल कर एक दार पाट ए लोटेरा को वाजाने गीत राज कोला लगा सागर मंडपे हाला जाने रा समाज जो ये दस्य चालो बांधी मंडाना धरा का राजा अवनी हर की था ठाते एक वार ए राक्षसी घाट रा लोट गलोटा मारवा लागा अने लोट पोट थावा लागा बदा लारो लार आउ अद्भुत वर्णन आ सपाखरा मा छे। तो बलदेव भाई नरेलाए घोड़ी ने अद्भुत वर्णन सपाखरा गीत मा कर्यू छे के जापे कलशी कनोटी छोटी हाम सामी जायो लोटी खोटी कोई हेब नहीं कोटी वाका मूल इदो किया दला में डोटी सूरा करे घाव कोटी गणे नके छोटी काली वेग वाली कोप काली त्राट के मंगला माथे बेरु छुट्टा बन रेशमी लटाले खिन खाब दीदा जाने डाले बाजो टिया त्रिंग वाली रिजे मोटा बोप त्राहली डबला तानी पड़े एक ताल ताली थाली निर थंबे रंग घोड़ी थारा रूप यंजली में पिवे पाने तोर में रहतानी अने धड़का बंधक का जाने पासा न के पाव जंग मा जितावे कहीं दंग करे दोखिया ने खेले है सदाव पिता पुत्र को न दिए हार राखे जेम हाइये अजबी गजबी किया घोड़ी कहते काम कहे बल देव ऐसी करनी काठिया वाड़ी आ तो दाड़ी दाड़ी रंग दिए दुनिया तमाम ઘોડી નું વર્ણન સાથે એમના જે ચાલ હોય એનું પણ વર્ણન આમાં સમાવેશ થઈ જતો હોય। આપણે સપાખરું ગીતની વાત કરીએ તો સપાખરા ગીતમાં આધ્યાત્મિકતા પણ એટલી જ ભરેલી છે। લાખા પાદરના કવિ ઓઘડ કરી જેમણે દાન બાપોનું પ્રશસ્તિ કાવ્ય ગાયું છે, અદ્ભુત ગીત છે મિત્રો। એમાં માણસની આખી રચના કેવી છે એ રચના વિશેનું એમણે વર્ણન કર્યું છે। આપણે એમનો આસ્વાદ માણીએ કે ઈશરા અજબી ભારી ખેલરા તમાશા હેવા રચાયા દણીરા કુદરતી રૂપ રંગ એ ભાર રહી અઢાર વનસ્પતિ રચાઈ ભારી અને સરસરી ભૂદર યુધી અણસંગ અરક મયંક ઉડ ગણ નિગ રામ અસો શીતળ ગરમ અમી તેજ યણ સંગ એ દોજખ ને દેવપુર અભેહી રચાઈ ભારી વિગતે રચાયા એવા વિશ્વારાનાથ। ઈશ્વરે આ સૃષ્ટિનું જે વર્ણન કર્યું, સૃષ્ટિને જે બનાવી એમાં સૂર્ય બનાવ્યો, ચંદ્ર બનાવ્યા, પહાડો, નદીઓ, તળાવો, અસંખ્ય વસ્તુઓ બનાવી છે અને એમની અંદર એમણે જે જીવ સૃષ્ટિ મૂકી એ જીવ સૃષ્ટિની એમણે અદ્ભુત વાત કરી છે કે અંડજ સ્વેદજ યુદ્ધ બીજ ચાર ખાણ એવી લિયો એક ખાણ માહી અઠા તેરા લાખ આઠ અને તેર એકવીસ લાખ એક એક ખાણ અંડજ સ્વેદ ઉદ્બીજ અને બીજ એવી ચાર ખાણ છે। એક ખાણમાં એકવીસ લાખ એટલે ચોર્યાસી લાખ યોનિઓનું આમાં ઈશ્વરે નિર્માણ કર્યું છે। અંડજ સ્વેદજ યુદ્ધ બીજ ચાર ખાણ એવી લિયો એક ખાણ માહી અઠા તેરા લાખ પણ લેખું કરી શ્રુતિ ગણો લાખ કા પ્રમાણ લખો નશા સબે જીવ જાત વેદ પુરુષાક જુદા અંગ જુદા રંગ નામ રૂપ જુદા જુદા અવિનાશી આત્મો છે સર્વમાં એક નશા સબે પ્રાણી માહી બીજો કશો જ્ઞાન નાહી વડો જ્ઞાન પેટ ભરવો હે કે વશેક માણસને સિવાય બીજા જે પ્રાણીઓ છે એને બીજું કોઈ જાજુ જ્ઞાન નથી, એને માત્ર પોતાના પેટ ભરવા પૂરતી વાત છે। થવર જંગમ પ્રાણી સબે હે અજ્ઞાન થકા માનવરો દેહ એમાં હેરલો યમોલ આ જે ચોરાશી લાખ યોની છે એ ચોરાશી લાખ યોનીમાં આ જે માનવનો દેહ છે ને એ હીરલો છે। થાવર જંગમ પ્રાણી સબે હે અજ્ઞાન થકા માનવરો દેહ એમાં હીરલો યમોલ સરગારી નિસરણી અમર ઈચ્છે છે તેને તેના તત્વારે કહું વેદ શાખે તોલ। હવે આમાં આ પૂતળું કેવી રીતે માણસનું બનાવ્યું એનું અદ્ભુત વર્ણન છે મિત્રો કે પવન ગગન નીર તેજ યરુ કહા પ્રથી પુતળો રચાયો પંચભૂત કા પ્રમાણ કારણ મહાકારણ સૂક્ષ્મ દેહ એમ વળી સ્થૂળ દેહ રચાયો વેદ પુરેશા ચાર પ્રકારના દેહ બનાવ્યા છે કારણ મહાકારણ સૂક્ષ્મ અને સ્થૂળ। આ પુતળું બનાવ્યા પછી એની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર હુતે મેળવીને તમો રજો સત્વ તીન ગુણહિત કાય મન મૂક્યું બુદ્ધિ મૂકી ચિત્ત મૂક્યું અને અહંકાર મૂક્યો અને જે ત્રણ તત્વો જેને કહેવાય છે સાત્વિક કર્મ રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણ મૂક્યા છે। તમો રજો સત્વતી ન ગુણહિત કાય સુષુપતિ જાગરતી સ્વપ્ન ને એમ કહી વપુ ત્રણ અવસ્થા વેદ હિ વખાણ ત્રણ અવસ્થા મૂકી એક જાગ્રત અવસ્થા એક નિંદ્રાની અવસ્થા અને એક સુષુપ્ત અવસ્થા આટલું મૂકી અને એમને કર્મેન્દ્રિય અને ઇન્દ્રિયથી એને મઢી લીધું છે। કેવી વાત કરી છે કે દ્રગ ને કરણ દ્રાણ રસના ચરમ દેખો દ્રગ ને કરણ દ્રાણ રસના ચરમ દેખો।

0: ધ્યાન ઇન્દ્રિય એમ પાંચ કહેવાય. શબ્દ પરસ રસ રંગ રૂપ અરુ સુંઘ વૈકો શાસતર સાખે તેમ વિષય મનાય. ચરણ કર વાણી અભે ગુપ્ત વિભાગ રચાયા. કર્મ ઇન્દ્રિય એમ પાંચ કહેવાય. હાલવો ચાલવો લેવો દેવો યરુ બોલ વેકો મળ મુક ત્રાગ વેકો વિષય મનાય. પાંચ કર્મેન્દ્રી પાંચ જ્ઞાનેન્દ્રી મૂકી છે અને પછી એમાં પ્રાણ મૂક્યા છે સાહેબ. કે અપાન
1: હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા પ્રતાપભાઈ કાબરિયાના કંઠે લોક સાહિત્યમાં ચારણી ગીતો એ વિષય પર રજૂઆત. આ લોક સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવ્યો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી.
3: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 52, જ્યારે ભાજપ 92 બેઠક પર આગળ. તમિલનાડુમાં એડીએમકે અને તેના સાથી પક્ષો 66, ડીએમકે 37, જ્યારે ટીવીકે 97 બેઠક પર આગળ છે. આસામમાં ભાજપ 78, કોંગ્રેસ 24, જ્યારે એઆઈયુડીએફ 2 બેઠક પર આગળ. કેરળમાં કોંગ્રેસ 61 અને સીપીઆઈ 29 બેઠક પર આગળ છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં બીજેપી 2 અને એઆઈએનઆરસી 7, જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની સરસાઈ. બિહારના રોહતાસ જિલ્લામાં આજે થયેલા એક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત અને 7 અન્ય ઇજાગ્રસ્ત. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું, અમેરિકા ઉત્તર એટલાન્ટિક જોડાણમાં તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો સાતત્ય અને પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ છે. રાજ્યભરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાઈ. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી. અને આઈપીએલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ સામે થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. અલખે યાજ્ઞિકને સાંભળી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ

0: સાજન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: જિસને ચોટ ના ખાઈ હો, જિસને ચોટ ના ખાઈ હો.
0: કાર્યક્રમ ના આરંભે સાંભળીએ અલ્તાફ રાજા ને.
2: દિલ કા દર્દ તો યારો કોઈ દિલ વાલા હી જાનેગા.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

હતો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 81, જ્યારે ભાજપ 167 બેઠક પર આગળ. તમિલનાડુમાં ડીએમકે 41, એડીએમકે 63, જ્યારે ટીવીકે 108 બેઠક પર આગળ. આસામમાં કોંગ્રેસ 24, જ્યારે ભાજપ 80 બેઠક પર આગળ. કેરળમાં સીપીઆઈએમ 30, જ્યારે કોંગ્રેસ 56 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં બીજેપી 2, ડીએમકે 2 અને કોંગ્રેસ 9 બેઠક પર આગળ. ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ શરૂઆતના વલણો છે, ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર 15મા રાઉન્ડના અંતે 20,000 મતથી આગળ. પ્રધાનમંત્રીએ કૌશલ્ય, સખત મહેનત, શિક્ષણ અને વિનમ્ર વાણીના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રૂઝ જહાજ પર શંકાસ્પદ હેન્ટાવાયરસ ફાટી નીકળ્યા બાદ 3ના મોત. ગુજરાત બોર્ડ ધોરણ 12નું સામાન્ય પ્રવાહમાં 92.71% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.33% પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાઈ. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈપીએલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ.

ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. સંગાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરાના ખાસ કાર્યક્રમ સુર સંગાથમાં આપનું સ્વાગત છે, જે આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાને ઉજવે છે. આ ખાસ પ્રસંગે અમારી સાથે છે

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરાના ખાસ કાર્યક્રમ સુર સંગાથમાં આપનું સ્વાગત છે, જે આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાને ઉજવે છે. આ ખાસ પ્રસંગે અમારી સાથે છે સુગમ સંગીતનો એક શક્તિશાળી અને સુરીલો અવાજ સુશ્રી કલ્યાણી કૌઠાડકર, જેમણે પરંપરા અને આધુનિકતાના સુંદર મિશ્રણથી શ્રોતાઓના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. કલ્યાણીજી, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
1: ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કે 90 વર્ષની આ પ્રસારણ કરવાની યાત્રા એ ખરેખર એક કેવો મુકામ ગણાય આજે આકાશવાણીના, એટલે જીવન કહીએ તો પણ ચાલે, એટલે ખૂબ આનંદ થાય છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કે આપે આ પ્રસંગે મને અહીંયા બોલાવી અને યાદ કરી એક સરસ સાંગીતિક ગોષ્ઠી માટે.
0: સૌપ્રથમ કલ્યાણીજી, શ્રોતાઓને તમારી સંગીત યાત્રા અને તમારા પરિવારના સંગીત વારસા વિશે જણાવશો.
1: ખરેખર એવું જોવા જઈએ તો સંગીતનું કુટુંબ હતું એવું કહીએ તો ચાલે, કારણ કે મહારાષ્ટ્રમાં મારા નાની એટલે યોગિની જોગળેકર એ બહુ મોટું નામ અને જેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે આ વર્ષે 2026માં, તો મારા માતા એમની પાસે લગભગ 12-13 વર્ષ ક્લાસિકલ શીખ્યા, મારા પપ્પા ગુરુ શ્રી સુધીર ફડકે એમની પાસે થોડોક કાળ શીખ્યા, તો એમનો વારસો, એ સંગીતનો વારસો, એ સંગીતની તાલીમ ઘરમાં જ હતી એટલે કાને તો પડે જ. પણ ધીમે ધીમે 11 વર્ષની ઉંમરે પપ્પાને એવું થયું કે કદાચ આ છોકરી ગાઈ શકશે, અને ધીમે ધીમે એમ એમ કરતા, જેમ રાષ્ટ્રીય કુટુંબમાં ગણપતિ ઉત્સવનો બહુ મહિમા હોય છે, તો એ વખત દરમિયાન ગણપતિ ઉત્સવનો જે ખરેખર ઉદ્દેશ્ય હતો કે બધા ભેગા આવે, બધાની કલા પ્રસ્તુતિ થાય, તો નાના છોકરાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અથવા તો રંગોળી, મહેંદી, એમ સંગીતની સ્પર્ધાઓ થતી ત્યારે. અને એ વખતે અમારા માતા પિતા એવું કહેતા કે જીતવું અથવા પ્રથમ નંબર આવવો એ જરૂરી નથી, પણ આપણે ભગવાનની સામે ગાઈએ અને આપણી કલા પ્રસ્તુત કરીએ એ સૌથી અગત્યનું છે. તો ધીમે ધીમે એવા જ પ્રસંગોમાં અને સ્પર્ધાઓમાં હું ભાગ લેતી થઈ.
0: તમે જે સાર્વજનિક
1: ગણેશ ઉત્સવ,
0: એટલે એની અંદર બધા ભેગા થતા ત્યારે તમે એમાં પાર્ટિસિપેટ?
1: હા, અને એનું મુખ્ય કારણ હતું કે ત્યારે ટીવી નહોતા, મોબાઈલ નહોતા, સિરિયલ્સ નહોતા, અને માત્ર એ જ એક માધ્યમ હતું જેને આપણે એમ કહીએ ને કે સોશિયલી કનેક્ટેડ, કે લોકો બધા આવે, ગણપતિજીની આરતી થાય, પછી સરસ આ છોકરાઓનું પ્રેઝન્ટેશન થાય, અને એ પ્રેઝન્ટેશનમાંથી તમને ક્યાંક ખબર પડે કે અરે આ સરસ કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે, અરે આનું ડ્રોઈંગ સરસ છે, તો આ છોકરી સરસ કંઈક રંગોળી ડ્રો કરી શકે અથવા મહેંદી ડ્રો કરી શકે. તો એવી રીતે મેં પણ ઉત્કર્ષભાઈ એક સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને મને યાદ છે કે એ દિવસે ગણપતિજીને લાવ્યા હતા અને બહુ જ ગુલાલ ઉડ્યો હતો, તો ગુલાલ થોડો ગળામાં પણ ગયો હતો, એટલે સાંજ સુધી લગભગ અવાજ બેસી ગયો હતો. પણ તેમ છતાંય બી પપ્પા મમ્મીનું એવું મોટિવેશન, એન્કરેજમેન્ટ કે ના બેટા નંબર ના આવે તો કંઈ નહીં, પણ આપણે ભગવાનજી સામે ગાવાનું. અને થયું એવું કે ત્યારે વિદ્વાન લોકો જે ક્લાસિકલ શીખવાડતા, દિવ્યાંગભાઈ ઠાકોર મારા ગુરુ, જેમની પાસેથી હું આગળ મેં બેસિક તાલીમ લીધી, ત્યારે એ નિર્ણાયક તરીકે આવ્યા હતા. અને એ બેસેલા અવાજમાં પણ ક્યાંક મારાથી સૂરમાં ગવાયું હશે, તો એ સ્પર્ધામાં મને પ્રથમ ઇનામ મળ્યું, અને ત્યારથી ધીમે ધીમે ધીમે મારી આ સાંગીતિક જર્ની એ શરૂ થઈ.
0: ખૂબ સાચી વાત છે, ખરેખર જયારે સંગીત વારસામાં મળે છે ત્યારે તેની ઊંડાઈ અનોખી હોય છે.
1: બિલકુલ બિલકુલ.
0: તો આ થઈ તમારી ઇન્ફોર્મલ ટ્રેનિંગ. ફોર્મલ ટ્રેનિંગ ક્યારથી ચાલુ કરી તમે?
1: જેમ મેં કહ્યું એમ 10મા ધોરણમાં ત્યારે મ્યુઝિક સબ્જેક્ટ લેવાતો, એટલે પહેલા તો નિશાળમાંથી બહુ જ વિરોધ પણ હતો, કારણ કે નિશાળને એવું હોય અમારું રિઝલ્ટ બગડવું ના જોઈએ,
0: એટલે એજ્યુકેશન
1: ઉપર વધારે ભાર, એટલે મારા પ્રિન્સિપલ ના પાડે.

0: પણ સમહાઉ મારા મમ્મી પપ્પા એમને બહુ જ સારી રીતે ઓળખે, કૌટુંબિક પણ એમની સરસ એક એ હતી, ઓળખાણ હતી. એટલે એમણે કન્વિન્સ કર્યા કે અમે શ્યોરિટી આપીએ છીએ કે કલ્યાણીને લીધે અથવા મ્યુઝિક સબ્જેક્ટ લેવાને લીધે તમારા ટેન્થના રિઝલ્ટ પર કોઈ અસર થશે નહીં. એટલે પછી મેં આદરણીય ગુરુ શ્રી દિવ્યાંગભાઈ ઠાકોર પાસે દસમા ધોરણની જે થિયરી અને પ્રેક્ટિકલ હોય એની પણ તાલીમ લીધી, અને ધીમે ધીમે ક્લાસિકલના અલગ અલગ રાગો અથવા અલગ અલગ તાન પલટા કેવી રીતે એનો રિયાઝ કરવો એ પણ હું ધીમે ધીમે એમની પાસેથી જ શીખતી ગઈ. તો એવી રીતે શરૂ થઈ મારી ક્લાસિકલ શીખવાની
1: ફોર્મલ
0: ટ્રેનિંગ.
1: તો કહેવાય છે ને કે કોઈ પણ ગાયક હોય એને શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લેવી ખૂબ જરૂરી છે, હે ને? તો શાસ્ત્રીય સંગીતમાં તમારી તાલીમથી તમારા સુગમ સંગીતમાં કેવી રીતે વધારો થયો?
0: ખરેખર તો છે ને, આપણે એવું કહીએ છીએ કે હળવું કંઠ્ય સંગીત અથવા કાવ્ય સંગીત. તો હું એવું માનું છું કે તમે જેટલી સૂરની સાધના કરી હોય એટલી સાધનાથી તમે એ ગીતનો ભાવ, કવિતાનો ભાવ શ્રોતાઓ સુધી અથવા જે સાંભળનાર છે એમના સુધી બહુ સહેલાઈથી પહોંચાડી શકો છો. કારણ કે સૌથી પહેલા કાવ્ય સંગીતમાં તમને શબ્દો સ્પર્શવા જોઈએ, અને પછી કે એ ગીતનું એટલે કવિ શું કહેવા માંગે છે,
1: મહાત્મ્ય શું,
0: હા, એ ગીત થકી કવિ શું કહેવા માંગે છે. તો એ મેસેજ તમારા સૂર થકી તમારી એ ભાવનાઓ સુધી જે તમે સંગીતમાં લાવો છો એના સુધી એ પહોંચે છે કે નથી પહોંચતું? તો હું એવું માનું છું કે દરેક જણાએ થોડુંક બેસિક, એટલે હવેના કાળ પ્રમાણે જોઈએ તો થોડીક બેસિક તાલીમ હોવી જોઈએ, જેથી કરીને તમારું કાવ્ય સંગીત અથવા હળવું કંઠ્ય સંગીત અથવા સુગમ સંગીત, અલગ અલગ જે નામો છે એનામાં ચોક્કસ તમને એની હેલ્પ થાય.
1: તમે તમારા ગુરુઓની વાત કરી, દિવ્યાંગ ઠાકોરજી, કૃષ્ણકાંત પરીખજી પાસેથી પણ તમે ટ્રેનિંગ લીધી છે, તો શું મહત્વપૂર્ણ પાઠ શીખ્યા તમે એમની પાસે?
0: એક મજાનો ઇન્સિડન્ટ શેર કરું. મને આ પ્રસંગે એવું થાય કે હું ગુરુજીઓને, મારા સૌ ગુરુશ્રીઓને યાદ કરું છું ત્યારે. મને એકવાર રાજભાઈ એમણે કીધું હતું મને કે હું છે ને, આપણા સંગીતકાર છે અને ગાયક છે વડીલ અતુલભાઈ દેસાઈ પાસે હું તને લઈ જો, તો એમને કંઈક સંભળાવ અને જો એમને ઠીક લાગે તો એ ચોક્કસ તને શીખવાડશે. તો રાજભાઈ મને લઈ ગયા કદમમાં. મેં એક નાનકડી પ્રસ્તુતિ કરી અને અતુલભાઈને ખૂબ ગમી, એમના ખૂબ આશીર્વાદ મળ્યા. તો એવો પણ લાભ મળ્યો કે એકાદ બે વાર જ્યારે એમની અનુકૂળતા હતી ત્યારે એમની સામે બેસી એમના સંગીત નિર્દેશનમાં દૂરદર્શનની એક નેશનલ ફિલ્મ માટે મને ગાવાનો ચાન્સ મળ્યો.
1: શું વાત છે!
0: પણ બસ એમના આશીર્વાદ હતા, રહેશે એવું હું માનું છું.
1: અને કૃષ્ણકાંત ગાયું હતું, તમને યાદ છે?
0: ચોક્કસ, મેં અતુલભાઈની સામે ને એક સરસ ગૌરાંગભાઈનું કમ્પોઝિશન મેં ગાયેલું એ વખતે.
1: શ્રોતા મિત્રોને સંભળાવો.

0: ખૂબ સુંદર, ખૂબ સુંદર.
1: એટલે
0: કહેવાય ને કે પરંપરા અને માર્ગદર્શન બંને તમારા સંગીત માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
1: જી જી જી, બિલકુલ. અને આ ક્ષણે ઉત્કર્ષભાઈ એવું પણ કહેવાનું મન થાય કે કૃષ્ણકાંતભાઈ પાસે પણ મારી ભલામણ લઈને મારા પપ્પા અને રાજભાઈ ગયા હતા કે તમે આ છોકરીને શીખવાડો. ત્યારે એવું હતું કે કૃષ્ણકાંતભાઈ એવું કહેતા મજાકમાં, હું સુગમ્યાને નથી શીખવાડતો. એટલે ઓફકોર્સ મજાકમાં શીખવાડતા, પણ કે છોકરી હું 6 મહિના એક જ રાગ શીખવાડીશ, તો તારે મને એવું પૂછવાનું નહીં કે હવે ગુરુજી તમે બીજો રાગ ક્યારે શીખવાડશો. એટલે મને જયારે એવું લાગે કે ના હવે આજથી બીજો રાગ શરૂ કરવો છે, ત્યારથી જ હું તને બીજો રાગ શીખવાડીશ.
0: જજ કરતા
1: જી. અને પછી મને

0: કીધું કે કંઈક મને સંભળાવ, તો આવી જ રીતે મેં કંઈક રચના એમને સંભળાવી હતી. ત્યારે બહુ જ રાજી થયા હતા અને કે મને આનંદ છે કે હું તને શીખવાડીશ, એટલે એમના આશીર્વાદ ખૂબ ખૂબ છે. એવી રીતે થોડીક આ મેવાતી ઘરાણાની પરંપરા, એમની પેટર્ન એ કેવી હોય છે, એમના પદો કેવા હોય છે, વિશિષ્ટ પલટા, રિયાઝ, અવાજ લગાડવાની ટેકનિક, એ બધું ખૂબ સરસ
1: ટેકનિકાલિટીઝ છે ગાયનમાં એ તમને શીખવાડી. બરાબર છે. તો શ્રુતિ ગાયક વૃંદ સાથે તમે કામ કર્યું છે, તો તમારો તેમની સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો?
0: હા બાપરે, શ્રુતિ ગાયક વૃંદ માં આમ કહેવાય ને કે ઓડિશન આપીને મને એ ગાયક વૃંદ માં તમે પાસ કે નાપાસ છો એમ એ વખતનો કાળ હતો શ્રુતિ ગાયક વૃંદમાં. કારણ કે આદરણીય ગૌરાંગભાઈ, આદરણીય ક્ષેમુકાકા, ભાઈ માલવભાઈ, સૌમિલભાઈ, શ્યામલભાઈ, મૃદુલાબેન, વિભાબેન, હર્ષદાબેન, આ બધા જ જણા શ્રુતિમાં કોયર સિંગિંગ કરવા આવે. એટલે કોયર સિંગિંગ ની પ્રથા, એનું ટેકનિક કે તમે તમારા એકલાનો અવાજ મૂકીને બીજા અવાજો સાથે કેવી રીતે ભળો છો, અથવા તમારો અવાજ બીજા અવાજો સાથે કેવી રીતે મેચ કરીને તમે એક કોયર તરીકે, એક ટીમ મેમ્બર તરીકે એની પ્રસ્તુતિ કેવી રીતે કરો છો, એ ઘણું ઘણું ઘણું શીખવા મળ્યું. એના પાર્ટ્સ હોય ગીતમાં, સરગમ હોય, પાછળ યુનો આમ કોર્ડેશન ચાલતું હોય, એટલે એ બધી ટેકનિક્સમાં સાથે મળીને કેવું ગાવું. ઇવન ભવન્સમાં જયારે અમે લોકો રાજભાઈ પાસે શીખતા હતા ત્યારે, જી જી, તો ત્યારે એ ટ્રેનિંગ થી બહુ જ બહુ જ મદદ.
1: તો હવે વાત કરીએ આકાશવાણીની, તો આકાશવાણીનો તમારો પહેલો અનુભવ કેવો રહ્યો?
0: હું આકાશવાણીમાં ઉત્કર્ષભાઈ આવીને એનું રીઝન પણ કોયર સિંગિંગ જ હતું.
1: અચ્છા.
0: કારણ કે ત્યારે અલગ અલગ કોરલ ના રેકોર્ડિંગ્સ અહીંયા થતા, તો ઘણી બધી વાર હેમંતભાઈ તપોધન એમના રેકોર્ડિંગ્સ માટે અમને બોલાવતા, અથવા મનોજ સાહેબનું કોઈ પ્રોડક્શન હતું એના માટે બોલાવતા. સ્ટેશન ડિરેક્ટર હતા આપણા, એટલે તુષારભાઈનો કોઈ થીમેટિક કન્સેપ્ટ હોય તો એના માટે બોલાવતા. એટલે આકાશવાણીની જર્ની ખરેખર તો એ રીતે શરૂ થઈ.
1: કેટલી ઉંમર હશે તમારી તમારી આકાશવાણી?
0: મેબી 12th સ્ટેન્ડર્ડ.
1: શું વાત છે,
0: એક્ઝેક્ટલી યાદ નથી પણ મેબી એ.
1: તો ત્યારે શું ગાયું હતું તમે સૌથી પહેલા આવ્યા હતા ત્યારે?
0: એમ યાદ નથી આવતું હવે, કારણ કે ત્યારે તો ઘણા બધા કોરલ્સ ખાસું બધું કર્યું હતું.
1: તમે સૌથી પહેલા ક્યારે આવ્યા હતા આકાશવાણીમાં અને કયો ગ્રેડ મળ્યો હતો તમને?
0: હા, હું આવી હતી આકાશવાણીના બી ગ્રેડ નું ઓડિશન આપવા. એટલે આ વાત થાય છે કોરલ પછીની, એટલે ધીમે ધીમે એનો અનુભવ લઈ, પછી રીતસર 15 ગીતો રાજભાઈ આગળ બેસીને તૈયાર કરવા. સુગમ સંગીત, આપણે જેમ કહીએ કે કાવ્ય સંગીત માટેનું આ ઓડિશન છે, હળવું કંઠ્ય સંગીત, તો એના માટે 15 ગીતો જેમાં વરાયટી હોય કે એક ગરબો હોય, એક ભજન હોય, એક પ્રોપર ગીત હોય, એકાદી ગઝલ હોય, તો એવા 15 ગીતો મેં તૈયાર કર્યા હતા. અને સરસ તાનપુરા પર મને યાદ છે કે આપણા રેડિયોના જ મહેન્દ્રભાઈ સાહેબ હતા, હસમુખભાઈ સાહેબ હતા, એ બધાની સામે ઓડિશન આપ્યું અને કે હવે ફલાણા નંબરનું ગીત ગાવ એમ કરીને, તો એ પણ એક અનુભવ સરસ રહ્યો. અને હું ધીમે ધીમે પછી બી ગ્રેડમાં પાસ થઈ, પછી મારા બ્રોડકાસ્ટ થવા લાગ્યા આકાશવાણી પર, તો એના માટે પણ સરસ નવા ગીતો તૈયાર કરવા, ઓડિયન્સને ગમે એવા ગીતો, એમનો શું પ્રતિસાદ છે, આપણે જે ગીતો પ્રસ્તુત કરીએ છીએ એના માટે, એ બધું જાણીને એક સરસ જર્ની આકાશવાણીની શરૂ થઈ.
1: તો તમે વાત કરી બી ગ્રેડમાં તમે સૌથી પહેલા ઓડિશન આપ્યું, અને અત્યારે તમે છો ટોપ ગ્રેડ.
0: જી જી.
1: તો આ જે બી થી ટોપ ગ્રેડ સુધીની જે જર્ની છે એના વિશે થોડી વાત કરો.
0: જી, બી ગ્રેડમાં ખાસા બધા બ્રોડકાસ્ટ થયા, પછી આઈ થિંક આપણે ત્યાં એક એવો નિયમ હોય છે કે લગભગ 5-7 વર્ષ તમને એક ગ્રેડમાં રહેવું પડે છે. તો પછી ધીમે ધીમે એક મોટિવેશન એવું પણ મળ્યું કે હવે તું બી ગ્રેડમાં થઈ ગઈ છું કે બી હાઈ માટે તું ટ્રાય કર એમ, તો એના માટે પણ ઓડિશનની તૈયારી કરી, સરસ ગીતો 15-20 ગીતો રેડી કર્યા એના માટે. એમાં પણ એવી થોડીક વરાયટી કે ભાઈ આપણે કંઈક ડિવોશનલ હોય એમાં, અથવા એકાદો ફોક ટચ જે ગીતમાં હોય, કોઈ ગઝલ હોય, કોઈ લિલ્ટિંગ એકાદું ગીત હોય, એવા સરસ 5-6 ગીતો મને યાદ છે કે રેકોર્ડ કર્યા. કારણ કે બિહાઈનું ઓડિશન દિલ્હી જાય છે, તો એ ઓડિશન માટે જે રેકોર્ડિંગ

0: ગયું હતું એના પછી મને આમ એમ કહું તો ચાલે કે ખુદા દેતા હોય તો છપ્પર ફાડકે દેતા, એવું આપણે કહીએ છે ને એના જેવું છે. તો મને મને લોટરી લાગી, મને ડબલ જમ્પ મળ્યો અને મને કાગળ આવ્યો. તો આમ એક આખો દિવસ એ હું પચાવી ના શકી કે ખરેખર એવું થયું છે કે બિહાઈ માંથી આપ્યું છે ઓડિશન બિહાઈ નું, પણ ગ્રેડ આપ્યો છે એ.
1: એટલે કઈ ભૂલતો નથી.
0: એટલે મને આમ એક આખો દિવસ આઈ વોઝ અંડર ધેટ ઇમ્પ્રેશન કે ના ના કઈક લખવામાં કે ટાઈપિંગ એરર, કારણ કે કાગળ આવે પહેલા જેવું ડબલ શ્યોર કરીએ. એટલે મારા માતા પિતા પણ માનવા તૈયાર નહોતા કે ના ના એવું બને જ નહીં એમ. એટલે કે આપણે પૂછીએ કોઈકને. એટલે મમ્મી પપ્પાએ ગુરુજીને ફોન કર્યો, રાજભાઈને, કારણ કે ત્યારે રાજભાઈ પણ ટોપ ગ્રેડ હતા. એટલે કે આવું બને રાજભાઈ, એટલે કે કાગળમાં શું લખ્યું છે? એટલે એમણે એવું કીધું કે બસ આવી રીતે લખ્યું છે કે બિહાઈ નું ઓડિશન છે પણ તમને એ ગ્રેડ આપવામાં આવ્યો છે, એટલે કે તમે કાગળ લઈને કાલે બપોરે મારા ઘરે આવો, આપણે જોઈ લઈએ. અને ગુરુજીએ કાગળ વાંચ્યો અને મમ્મી પપ્પાને સાંત્વના આપી કે ના જે છે બરાબર છે ને એવું જ થયું છે. એટલે એ જે અઠવાડિયાનો સમય હતો ને એ કોને આશીર્વાદ,
1: પણ તમને એક્સેપ્ટન્સ. હા હા હા,
0: એટલે એવી એક ફિલિંગ હતી કે
1: અને મનમાં તો એવું જ હતું કે ભલે એ તો થઈ જ જવું જોઈએ બરાબર. તો એ ગ્રેડમાં તમે જયારે આપ્યું હતું ઓડિશન લે બિહાઈ માટે, ત્યારે શું ગાયું હતું તમે, યાદ છે?
0: હા, મને યાદ છે. થોડાક એકાદ ગીત હતું, એકાદ ગઝલ હતી, ગરબો હતો માતાજીનો એક સરસ.
1: હા, તો એ ગરબો આજે ગાઈ નથી.

0: વાહ, તો કલ્યાણીજીને કે તમે કીધું કે કાવ્ય સંગીત, ભજન, ગીત, તો પર્સનલી તમને તમારું શું ફેવરેટ છે? એમ કહો
1: ઉત્કર્ષભાઈ, બહુ અઘરું છે કહેવાનું ખરેખર તો, કારણ કે હું એવું માનું છું કે સુગમ સંગીત એ આપણે માનીએ છીએ ને એટલું સહેલું નથી. અને આઈ બીંગ મહારાષ્ટ્રીયન, મારા ઘરમાં શુદ્ધ ભાષા, શુદ્ધ ઉચ્ચાર, મારા પપ્પા પોતે સંસ્કૃત, પ્રાકૃત અને મરાઠી શીખવાડતા, 10th સુધી હું પણ સંસ્કૃત ભણી, એટલે આપણે જે ગાઈએ છે એ દરેક શબ્દનો અર્થ, દરેક શબ્દનો ભાવ, એ આપણે ઉચ્ચાર, હા, એ આપણે શ્રોતાઓ સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી શકીએ એવો પણ એક આશય હતો. એટલે તમે જો ભજન લો તો એ ભજનમાં એક અલગ ડિવોશનલ વસ્તુ છે, ભાવ છે કે જે આપણે કનેક્ટ કરી શકીએ છે સુર સાથે, ભગવાન સાથે, જેમાં આપણને આનંદ થાય છે અંદરથી કે ના, વી કુડ પરફોર્મ બેટર, અને સરસ એ રીતે આપણે કનેક્ટ થઈ શક્યા. ઘણી બધી વાર એવું હોય છે કે કોઈ કમર્શિયલ શોઝમાં આપણે બહુ જાણીતા ગીતો ગાઈએ છીએ તો એ રીતે ઓડિયન્સ સાથે કનેક્ટ થઈએ છીએ. ઘણી વાર એવું હોય કે જેમ કે અમે લગ્ન ગીતોના શોઝ કરીએ છે, તો લગ્ન ગીતોના શોઝમાં એવું હોય કે જે તે વિધિ છે એનું શું મહત્વ છે એના પ્રમાણે ગીતો અમે ગાય છે, એના પ્રમાણે, હા, કે આપણે ફેરા ફર્યા અથવા તો પછી ગણપતિનું પૂજન થયું. તો હું એવું માનું છું કે દરેક ફોર્મ એ ઇમ્પોર્ટન્ટ ફોર્મ છે. તમે કોઈ પણ ફોર્મને, ગઝલ છે તો ગઝલમાં, ગઝલના જે શેર છે એમાં કવિ શેરમાં શું કન્વે કરવા માંગે છે અથવા શાયરની શું લાગણી છે, એ જો તમે વ્યવસ્થિત કન્વે ન કરી શકો તો કદાચ એ ભાવપૂર્ણ રજૂઆત ન પણ ગણાય.
0: બિલકુલ. તો શું તમને લાગે છે કે આકાશવાણી સુગમ સંગીતને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી?
1: બિલકુલ બિલકુલ, 110%. કારણ કે જ્યારે કશું જ નહોતું ત્યારે માત્ર રેડિયો જ હતો. અમે લોકો પણ રેડિયો સાંભળીને મોટા થયા છે, જેમ કે 6-6:15 વાગે ઘરમાં રેડિયો ચાલુ થાય, આપણે પ્રભાતિયા સાંભળીએ, ભજન સાંભળીએ. અને ઉત્કર્ષભાઈ, મને આ ક્ષણે મેન્શન કરવું ગમશે કે મારા મમ્મી પુણે આકાશવાણીના સ્ટાફ આર્ટિસ્ટ અને અનાઉન્સર હતા. પછી એમને પુણેથી ગુજરાત

0: આવું પડ્યું, પપ્પાને જોબ મળી એટલે. એટલે એ પણ એક કલ્ચર હતું. આજની તારીખમાં મમ્મીએ ગાયેલા કેટલા બધા ગીતો
1: એમને આકાશવાણી,
0: જી જી જી, કેટલા બધા ગીતો પ્રસારિત થાય છે આકાશવાણીમાં. તો એ સવારે એ સાંભળવું, એ ભજનો ગવાતા એ સાંભળવા, પછી બપોરના સ્લોટમાં સુગમ સંગીત આવે એ સાંભળવું, એ રાતના ઘણા બધા બોલિવૂડના સોંગ્સ હોય અથવા આપણા

0: એ પ્રસંગે પણ હું ત્યાં ગઈ હતી. આપણા આકાશવાણીને જયારે 75 વર્ષ પૂરા થયા એ રેડિયોની કોન્સર્ટ જે હતી એમાં પણ એમણે મને યાદ કરી હતી. અને ટોપ ગ્રેડ થયા પછી નવેમ્બરમાં જે આપણી કોન્સર્ટ થઈ છેલ્લે એમાં પણ સુગમ સંગીતના સ્લોટમાં જી ગયા વર્ષે એમાં પણ મેં ગાયું. પ્લસ સુરત આકાશવાણીમાં મને અહીંયાથી એઝ એન આર્ટિસ્ટ મોકલવામાં આવી હતી. રાજકોટ આકાશવાણી, વડોદરા આકાશવાણી, એટલે ખૂબ સરસ એના સંસ્મરણો છે, પરફોર્મન્સીસના સંસ્મરણો છે અને પુષ્કળ આનંદ એ પરફોર્મન્સીસમાં. અને ઓફકોર્સ હું મારી જાતને બહુ જ લકી માનું છું કે આકાશવાણીએ મને એ યોગ્ય ગણી કે હું આ બધી જગ્યાએ જઈને પરફોર્મ કરી
1: શકું. કહું તો તમે યોગ્યતા લાયક છો એટલે તમને મળી છે, એવું છે ખરેખર. તો
0: બસ બસ આશીર્વાદ બધાને.
1: તો જૂના સમયના રેડિયો અને આજના જે ડિજિટલ પ્રસારણ તમે સાંભળતા હશો, તો એનામાં શું તમને ફરક લાગે છે? એટલે આમ
0: ખાસો ફરક લાગે છે, કારણ કે હમણાંના ડિજિટલ યુગમાં ક્યાંક એવું લાગે છે કે આપણે માત્ર એડવર્ટાઇઝમેન્ટ્સ જ સાંભળી રહ્યા છે અને વચ્ચે કોઈક એકાદ ગીત આવી રહ્યું છે. ક્યારેક તમને ન ગમે એવી એડવર્ટાઇઝમેન્ટ્સ હોય, તમને ન ગમે એવા ગીતો હોય. ઓફકોર્સ દરેકનો પર્સનલ ચોઇસ પણ હોય. અને ખબર નહીં ડિજિટલી એડવાન્સ્ડ આપણે આટલા બધા થઈએ છીએ, પણ મને એવું લાગે છે કે ડિજિટલ વર્લ્ડમાં એક કન્ટેન્ટ, એની જે આપણે કહીએ ને એક પોત હોય, સંગીતનું જે પોત હોય એ ક્યાંક આમ વિસરાઈ રહ્યું છે એવું લાગે છે.
1: પણ એ કાળમાં
0: એનરિચમેન્ટ નથી દેખાતું. એ કાળમાં આકાશવાણી દ્વારા આપણા ગીતો રજૂ થાય છે, હિન્દી બોલિવૂડના ગીતો રજૂ થાય છે, જૂના ગીતો, નવા ગીતો, તો બધા એજ ગ્રુપ્સ સુધી આ પહોંચે એ સરસ પ્રયત્ન આકાશવાણી ચોક્કસ કરી જ રહી છે.
1: તો જિંગલ્સ ટીવી અને ફિલ્મોમાં પણ તમને ગાવાનો અનુભવ છે, તો શું તફાવત છે લાઈવ પરફોર્મન્સ અને સ્ટુડિયો રેકોર્ડિંગ?
0: ઉત્કર્ષભાઈ એક વાત કરું કે આપણે જેમ ટીવીના માધ્યમની વાત કરી, ટીવી ઉપર એટલે અમદાવાદ દૂરદર્શન ઉપર ઘણા વર્ષો પહેલા, હું લગભગ 98-99 ની વાત કરું છું, એક ગુજરાતી કોમ્પિટિટિવ સિરિયલ સુરીલી સરગમ શરૂ થઈ હતી અને એનું દિગ્દર્શન કર્યું હતું સલીલભાઈ મહેતાએ. અને એ એપિસોડમાં પ્રથમ એપિસોડની હું વિનર હતી, જેમાં આણંદજીભાઈ જજ હતા. અને જેમ આપણે પછી જેમ સારે ગમે જોયું કે એક આ રાઉન્ડ, એક કવિ રાઉન્ડ, એક ફોક રાઉન્ડ, એમ અલગ અલગ 4-5 પ્રકારના રાઉન્ડ હતા. અને એમાં મુરબ્બી દિલીપ કાકા, ક્ષેમુ કાકા, ગૌરાંગભાઈ બધા જ આગળ બેઠા હતા અને અમે એક સ્પર્ધાત્મક રીતે અમારી પ્રસ્તુતિ કરી. અને પછી એવું બન્યું કે ત્રીજા એપિસોડથી એમણે મને વાત કરી કે અમને એક ફિમેલ એન્કર જોઈએ છે, તો શું તમે આવશો? એટલે મેં ત્યારે બહુ
1: ડાયરેક્ટ સ્પર્ધામાંથી તમને સીધા એન્કરિંગ જી.
0: તો એમણે મને જ્યારે વાત કરી, રજૂઆત કરી, ત્યારે મેં મમ્મી પપ્પા સાથે વાત કરી, એટલે મમ્મી પપ્પાને એ જ કીધું કે ગાતા આવડે, બોલતા આવડે નહીં, પણ એમના સપોર્ટથી અને ઘણું બધું અમે લોકો ખાસું લેસન કરતા, આપણા જે જે ગીતો અથવા સ્પર્ધકો આવે એ કયા ગીતો ગાય છે, એના કવિ અને સ્વરકાર ઓકે છે કે નહીં, એની પ્રસ્તુતિ કેવી છે, એ દરેક એપિસોડમાં અમે ખૂબ ધ્યાન રાખતા. અને દર અઠવાડિયે એક નવા જજ એ એપિસોડમાં સ્પર્ધાને જજ કરવા હતા. તો એ સિરિયલની પેટર્ન એવી હતી કે તમે જે પણ જજ છે એમનું એક સરસ ગીત ગાઈને એ જજને તમે ઇન્વાઇટ કરો. તો ઉત્કર્ષભાઈ એના 111 એપિસોડ થયા, એટલે યુ નેમ ઇટ, અને એ લોકો પાસે શીખવાનો મોકો મળ્યો છે. જેમ કે હવે આપણે પુરુષોત્તમભાઈને ઇન્વાઇટ કરીએ તો પુરુષોત્તમભાઈનું ગીત હોય, દિલીપ કાકાને ઇન્વાઇટ કરીએ તો દિલીપ કાકાનું ગીત હોય, રમેશ પારેખ આવે તો રમેશ પારેખનું ગીત હોય.
1: તમે નામ લીધું રમેશ પારેખ સાહેબનું, એમનું એક ગીત સંભળાવો.
0: રમેશભાઈના તો અઢળક ગીતો યાદ આવે છે, આપણું સૌથી ફેમસ સાવરિયો. પણ મને એવું યાદ છે કે એપિસોડમાં મેં એમનું એક બાળગીત જે બહુ જ ફેમસ છે એ ગાયેલું, તો એ બાળગીત કયું? હુંને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, હુંને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા, હુંને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા.
1: વાહ, ખૂબ સરસ. તો કલ્યાણીબેન, એક શિક્ષક તરીકે તમે તમારા વિદ્યાર્થીઓને સંગીત શીખવવા માટે કેવી રીતે પ્રેરણા આપો છો?
0: ખરેખર તો છોકરાઓ

0: નાના છોકરાઓ હમણાં જે યુગમાં છે ને, એ યુગમાં એમને પ્રોપર ટ્રેનિંગ અથવા મોટિવેશન અથવા એન્કરેજમેન્ટ આપવું એ બહુ જરૂરી છે. એટલે અને એ લોકો એક એવા યુગમાં છે કે જ્યાં એમને બધી જ સવલતો છે. આજના જમાનામાં થોડુંક એવું છે કે બધાને ક્વિક રિઝલ્ટ જોઈએ છે, પણ હું એવું માનું છું કે સંગીતમાં એ શક્ય નથી. તમને જે પ્રોસેસ અને જે લર્નિંગ જોઈએ એ તો જોઈએ જ.
1: કલ્યાણીજી, તમારી સાથે વાત કરીને ખરેખર આનંદ થયો. તમારા વિચારો અને અનુભવો અમારા શ્રોતાઓ માટે ખૂબ પ્રેરણાદાયક છે.
0: ધન્યવાદ ધન્યવાદ.
1: અમે આશા રાખીએ છીએ કે તમારા સુરોથી સંગીતની દુનિયાનો સુમધુર બનાવતા રહેશો આપ, અને આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા નિમિત્તે આ ખાસ કાર્યક્રમમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ ધન્યવાદ. અને આકાશવાણીને મારા ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. હવે મારો પરિવાર છે, મારી ફેમિલી છે એમ ગણું છું, એટલે મારા વતી ખૂબ ખૂબ પ્રણામ સૌને અને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.
1: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રા નિમિત્તે વિશેષ કાર્યક્રમ સુરસંગાત અંતર્ગત કલ્યાણી કૌઠાડકરની મુલાકાત આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: બોલી એટલે દરેક પ્રદેશની પોતાની ઓળખ અને લહેકો એટલે દરેક પ્રદેશની પોતાની છટા. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરે છે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ. શ્રોતા મિત્રો, આપણા સહિયરના મંચ પર આપણે અગાઉ હોરઠનો મીઠો લહેકો અને મેહોણાનો અનોખો અંદાજ માણ્યો હતો
1: અને આજે એ જ શ્રેણીને આગળ વધારતા ચાલો ફરી એક નવી બોલીની મીઠાશ તરફ જઈએ. ગુજરાતની વિવિધ બોલીઓમાં કચ્છી બોલીનો એક અનોખો જ લહેકો છે. એમાં શબ્દો થોડા અલગ પણ લાગણી ખૂબ જ નજીક લાગે.
0: કચ્છી લહેકામાં એક લય છે, જાણે દરેક વાક્યમાં સંગીત, બોલવામાં એક મીઠાશ અને એક અલગ જ પોતાનાપણું. જનરલી શ્રોતા મિત્રો, આપણે કચ્છ વિશે વિચારીએ ને એટલે યાદ આવે રણની સફેદ ચાદર, લોકકળા, બાંધણી અને કળા
1: અને આ ઉપરાંત એની ભાષા. તો ચાલો થોડું વાણીએ આ ભાષાને, કરીએ ગુજરાતીથી કચ્છી બોલીનું રૂપાંતર. અને આપણા ઘણા શ્રોતા મિત્રો કચ્છી છે એટલે જો કદાચ અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો માફ કરજો ને ના થાય તો મજા માણજો. તો કરીએ શરૂ.
2: કેમ છો લિપિ? કી આઈ લિપિ?
0: હું એકદમ બરાબર છું માં, બિલકુલ ઠીક આયા.
1: ચાલો બહાર જઈએ. હલ બહાર હલો.
0: ના ના, અહીં જ બેસીએ ને. ના હિતે વેઉતા.
1: ગોગી છે ચરી આઈ.
0: અક્કલ જ નથી, મીઠો જ નહી.
1: સારું ચલો દોસ્ત બની જઈએ. હલ ઠીક આ અસા દોસ્તા થી વનો.
0: હા એ તો આપણે છીએ જ ને. હા ઉતા અસા પહેડું સા આયું.
1: તમારી તો એક બે ને ત્રણ, તું જીતા હિકબતે. અને હા, આના ઉપરથી મને કચ્છી આંકડા યાદ આવ્યા. તો ચાલો એ પણ જાણી લઈએ કે આંકડાઓને કચ્છીમાં શું કહેવાય છે. જેમ કે એક તો હિકડો,
0: બે એટલે બ,
1: ત્રણ તો ત્રે,
0: પાંચ એટલે પંજ,
1: સાત એને કહેવાય સત,
0: આઠ આઠ એને કહેવાય અઠ,
1: નવ નો,
0: દસ એટલે દો
1: અને વીસ એટલે વી.
3: આવજો અચી જા.
0: જોયું ને, શબ્દો બદલાયા શ્રોતા મિત્રો પણ ભાવ એનો એ જ. મીઠી છે આ ભાષા, આ લેકો ખૂબ મસ્ત છે. અને એના લોકોની વાત કરીએ તો એમની સાદગી અને મહેમાન નવાજી એ કચ્છની સાચી ઓળખ છે. આવો ને ઘેર આવજો. હા આ આવકાર દરેકના હૈયામાં વસેલો છે.
1: અને કચ્છી ભોજન, આ હા હા હા, એની તો શું વાત કરવી. સ્વાદિષ્ટ બાજરીનો રોટલો, કચ્છી કડક રોટલી, ખાટી મીઠી કઢી અને સાથે લસણની ચટણી અને સાથે માખણ અને છાશ, સ્વાદ

0: અને તંદુરસ્તી બંને. અને દાબેલી, આ હા હા હા હા હા, દાબેલીનું નામ સાંભળીને તો અત્યારે પણ મોઢામાં પાણી આવી જાય છે, જે આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ખાલી ગુજરાત કેમ, દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે અને એનું મૂળ કચ્છમાં જ છે.
1: અને ખાણીપીણી પછી જો ત્યાંની પરંપરાગત કળા વિશે વાત કરીએ તો કચ્છ લીપણકામ માટે પણ પ્રખ્યાત છે. આ કચ્છની એક પરંપરાગત માટીકામ અને અરીસાની કળા છે, જેમાં માટી અને અરીસાનો ઉપયોગ કરીને દિવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવે છે.
0: એવી જ રીતે કચ્છી ભરતકામ પણ વખણાય છે. આ કચ્છની ખૂબ જ રંગીન અને જટિલ હાથ વડે કરવામાં આવતા ભરતકામની કળા છે, જેમાં કાપડ ઉપર અરીસાના કામ સાથે વિવિધ ટાંકાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
1: હવે વાત કરીએ રોગન પેઇન્ટિંગની, તો આ કળામાં એરંડિયાના તેલમાંથી બનાવેલા રંગોનો ઉપયોગ કરીને કાપડ પર પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ ખાસ કરીને ત્યાંના નિરોણા ગામની કળા છે. અને આ પેઇન્ટિંગ એકવાર આપ જુઓ ને તો સાચે પ્રેમમાં પડી જાઓ.
0: અને કચ્છની વિશેષ કળાઓ વિશે વાત કરતા હોઈએ તો આખાય વિશ્વમાં પ્રખ્યાત એવી અજરખ પ્રિન્ટને તો કેમ ભૂલાય. અજરખ એ કુદરતી રંગોનો ઉપયોગ કરીને કાપડ ઉપર કરવામાં આવતી બ્લોક પ્રિન્ટિંગની એક પ્રાચીન કળા છે.
1: અને બનીઠની, આ પણ કચ્છની એક પ્રખ્યાત ભરતકામની કળા છે, જે પોતાની અલગ જ ઓળખ ધરાવે છે.
0: આટલી બધી વાતો લિપિ કચ્છ વિશે થઈ ગઈ, તો ચાલો શ્રોતા મિત્રોને એક કચ્છી ગીત પણ સંભળાવીએ. કનુ દેવીદાન બારોટના સ્વરમાં ચાલો સાંભળીએ આ ગીત.

0: વાહ, તો શ્રોતા મિત્રો, બોલી વાતચીત માટે હોય છે, સાથે સાથે એ આપણી ઓળખ પણ છે જ. કચ્છી બોલી એ કચ્છની આત્મા છે, આપણે એને જીવંત રાખવી છે, બોલીને, સાંભળીને અને આગળની પેઢી સુધી પહોંચાડીને. અને આ કચ્છી બોલી લાગણીઓને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે.
1: તો આવો આપણી દરેક બોલી પર ગર્વ કરીએ અને એને પ્રેમથી જીવીએ.
0: અને આપણે આજે વાત કરી કચ્છી ભાષાની, ત્યાંના વારસા વિશેની. આવો જ એક ગૌરવશાળી વારસો છે આકાશવાણીનો. આકાશવાણી એની 90 વર્ષની પ્રસારણ યાત્રા ઉત્સાહભેર ઉજવી રહ્યું છે અને આકાશવાણીની આ 90 વર્ષની પ્રસારણ યાત્રામાં શ્રોતા મિત્રોનો સહયોગ મહત્વનો રહ્યો છે અને એના કારણે જ આકાશવાણી રેડિયોનું વિશેષ અસ્તિત્વ છે. આવા જ મહત્વના શ્રોતા મિત્ર અમદાવાદ આકાશવાણી માટે કિરીટભાઈ સોલંકી છે, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત. આવો કિરીટભાઈની વાત સાંભળીએ.
2: નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી હું કિરીટ સોલંકી અને મારી સાથે મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. આવું તમે ઘણીવાર ફોન ઇન કાર્યક્રમમાં સાંભળેલું હશે, કારણ કે આ મારી એક સ્ટાઇલ છે. જ્યારે હું ફોન ઇન કાર્યક્રમમાં આ રીતે વાત કરું છું ત્યારે મારા પત્નીનું હું આ રીતે જ ઇન્ટ્રોડક્શન આપું છું અને આ એક મારી શૈલી જ છે. અને આજે આકાશવાણીના આ પ્રસારણને 90 વર્ષ થયા છે તો આપણે ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે એક 90 વર્ષ સુધી આ આકાશવાણીનું પ્રસારણ અવિરતપણે ચાલી રહ્યું છે. અને જ્યારે રેડિયોની શરૂઆત થઈ ત્યારે રેડિયોના જે સેટ છે એ વાલવાળા રેડિયો હતા, લાકડાની બોડીવાળા હતા અને વગર સ્ટીરિયો એનો અવાજ, રેડિયો વગાડવો અને ઘરે રેડિયો વગાડવો બંનેની અલગ અલગ ચાર્જ ભરવાનું થતું. પોસ્ટ ઓફિસમાં એ રેડિયોનું લાયસન્સ ભરવા જવું પડતું. મેં પોતે પણ આ રેડિયોનું ચાર્જ લાયસન્સ રિન્યૂ કરાવેલા છે અને હજી પણ મને એ પાસબુકનું મુખપૃષ્ઠ જે બ્લુ કલરનું અને એનામાં એક થાંભલો હોય અને ગોળ ગોળ ચક્કર 5-6 હોય એવી રીતનું એનું મુખપૃષ્ઠ બનાવેલું હતું, હજી પણ મને એ ભૂલાતું નથી જ્યારે એ આ મારી રેડિયોની શરૂઆત હતી. અને રેડિયોએ ખરેખર આખું 90 વર્ષમાં ઘણું બધું જોયું છે અને શ્રોતાઓએ પણ ઘણું ઘણું એમાં શીખ્યા છે, જોયું છે. તો અત્યારે રેડિયોની કન્ડિશન જોયું તો ત્યાર પછી જ્યારે ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવ્યા, વાલવાળા હતા, ત્યાર પછી હવે અત્યારે મોબાઈલ એપ્લિકેશન ઉપર આપણે રેડિયો સાંભળી શકીએ છીએ અને દેશ વિદેશમાં પણ આજે હજારો લાખો લોકો સુધી આપણું આ પ્રસારણ પહોંચી રહ્યું છે. તો આ ખરેખર એક ટેકનોલોજીની એક મહાનતા છે, ટેકનોલોજીનો વિજય છે, જેને કારણે આપણે અત્યારે હજી સુધી પણ રેડિયોથી દૂર નથી રહ્યા. રેડિયો આપણા અત્યારે આપણા ખિસ્સામાં રેડિયો છે એમ કહેવું હોય તો કંઈ ખોટું નથી. અને આખા ગુજરાત તેમજ ભારતભરની કોઈ પણ માહિતી જે છે અને આપણે આ રેડિયો ઉપરથી સાંભળી શકીએ છીએ. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જોવાલાયક સ્થળો છે એના વિશે આપણે રેડિયો પર માહિતી આવે છે. આપણી આપણી અહીંયાની જે ખાણીપીણીની જે ચીજો છે એની રેસીપી આવે છે, જેથી કરીને આપણે કયા વિસ્તારમાં ખાણીપીણી કઈ રીતની છે, કયા વિસ્તારમાં આપણે શું શું જોવાલાયક સ્થળો છે એ બધી માહિતી આપણે રેડિયો પૂરી પાડે છે. તો રેડિયો ખરેખર એક સારું માધ્યમ છે. અને જ્યારે અતિવૃષ્ટિ કે થાય છે, પછી આપણે ભૂકંપ જેવું કંઈ હોય, કારણ કે જ્યારે કચ્છનો જ્યારે આજથી 25-26 વર્ષ પહેલાં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે રેડિયોએ સારા સમાચાર, સાચા સમાચાર આપી અને 24 કલાક રેડિયોનું પ્રસારણ ચાલુ રાખીને લોકોને માહિતગાર કર્યા છે કે જેથી કરીને કોઈ અફવાનો કે એવો કોઈ ચાન્સ ન રહે અને લોકોને સાચી માહિતી મળી શકે. તો સમાચારનું એકમાત્ર માધ્યમ જે છે એ રેડિયો છે. આજે ફેસબુકનો જમાનો છે તો એમાં પણ આપણે ઘણા સમાચારો મળે છે, પણ એના ઉપર આપણે એટલો વિશ્વાસ ન કરી શકીએ, કારણ રેડિયો ઉપર આપણે રેડિયોના સમાચાર ઉપર છે ને આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. અને ઘડિયાળનો જે સમય જે છે તો એ પણ વિચારવા જઈએ તો અમુક લોકો

0: રેડિયો ટાઈમ ઘડિયાળ મેળવે છે. અવારનવાર રેડિયો ઉપર ટાઈમ પણ બોલવામાં આવે છે કે અત્યારે 1:04 થઈ છે કે એવી રીતે. તો જે લોકો જે છે એ પણ જ્યારે ઘડિયાળ મેળવે છે ને તો રેડિયો ટાઈમ ઘડિયાળ મેળવે છે. અને કોઈ એને પૂછે કે ભાઈ કેટલા વાગ્યા, તો એમ કે ભાઈ 10:10 થઈ, તો કે રેડિયો ટાઈમ છે. એટલે રેડિયોનું આ મહત્વ છે ઘડિયાળમાં પણ. અને એક વાત મને યાદ આવે છે કે બે મિત્રોને એક ટ્રેન પકડવી હતી અને બેયનો એક જ ટ્રેન બંનેને પકડવાની હતી. તો એક વ્યક્તિ હતો એ ટાવર ટાઈમમાં માનતો હતો અને બીજો વ્યક્તિ જે છે મિત્ર એ રેડિયો ટાઈમમાં માનતો હતો. બંનેના સમયમાં 5 મિનિટનો ફરક હતો. તો એક મિત્ર કે ભાઈ તારી ટ્રેનનો સમય થઈ ગયો છે એટલે તને આ ટ્રેન નહીં મળે, પણ મારી ટ્રેનમાં હજી 5 મિનિટનો સમય બાકી છે, મને ટ્રેન મળી જશે. તો રેડિયોનું આ મહત્વ છે. તો આવી રીતે જે રેડિયો ઉપરથી આપણે માહિતી મળે છે, જે જોવાલાયક સ્થળો છે. તો હું અત્યારે જૂનાગઢથી આવું છું, તો જૂનાગઢમાં પણ ઘણા એવા જોવાલાયક સ્થળો છે. એમાં છે ગિરનાર છે, પછી ઉપરકોટ છે, પછી ત્યાંના નરસિંહ મહેતાનો ચોરો છે, પછી ત્યાંનું સીલ આપણે મ્યુઝિયમ છે, સાયન્સ મ્યુઝિયમ છે, જે બાળકોને પણ ખૂબ જોવાલાયક છે. અને ફક્ત તમે જૂનાગઢનો એક ઉપરકોટ ખાલી જુઓ ને તો એમાં પણ એક દિવસનો સમય તમને લાગી જાય. અને ગિરનારમાં ઉપર પણ ઘણા બધા મંદિરોને આવેલા છે. અને જૂનાગઢના બે ખૂબ જ મોટા લાખો માણસો આવે છે એવા ત્યાંના બે તહેવારો છે. એક છે ગિરનારની પરિક્રમા, જે લીલી પરિક્રમા નામે ઓળખાય, અને તે દિવાળી પછી શરૂ થાય છે. અને એક છે શિવરાત્રિનો મેળો, એ પણ 4 દિવસનો મેળો છે. અને આ બંને કાર્યક્રમમાં આટલા લોકો માટે જમવાની રહેવાની સુવાની બધી સુવિધાઓ તદ્દન ફ્રી આપવામાં આવે છે અને લાખો માણસો આ કાર્યક્રમોનો ભાગ લે છે. તો આવી રીતે ઘણી જગ્યાએ જૂનાગઢ જિલ્લામાં જ આવેલું સોમનાથનું મંદિર છે, એ પણ એક જ્યોતિર્લિંગ કહેવાય, અને ત્યાં પણ લાખો માણસો આવે છે. બાજુમાં વીરપુર છે, સતાધાર છે, પછી પરબવાવડી છે. આ બધા ઘણા ઘણા સ્થળો છે જેની માહિતી આપણે રેડિયો ઉપરથી પણ મળી શકે છે દરેક જગ્યાની. તો ક્યાંય પણ આપણે હરવા ફરવા જવું હોય તો રેડિયો સાંભળતા હોય તો તમે તે જગ્યાની આપણે ત્યાં કઈ કઈ શું જોવાલાયક વસ્તુ છે, ત્યાંની ખાણીપીણી શું છે, એ વિશે આપણે માહિતગાર થઈ શકીએ છીએ. તો એક વખત આકાશવાણી અમદાવાદ ઉપરથી જ અમદાવાદના જોવાલાયક સ્થળો વિશે એવી ઝીણવટભરી માહિતી આપવામાં આવી કે અમારા જે સગા સંબંધી અહીં અમદાવાદમાં રહે છે તો એ લોકોને પણ ખબર નહોતી કે આટલી આટલી જગ્યા અહીંયા અમદાવાદમાં જોવાલાયક છે. તો રેડિયોનું એવું બધું સારું એવું મહત્વ છે. અને મનોરંજન તો છે જ, જેમાં પેલા ફરમાઈશી ગીતો આવતા તો એમાં પત્રો પણ ન લેવામાં આવતા, ત્યાર પછી પત્રો સાથે ફરમાઈશી કાર્યક્રમ શરૂ થયા, અને હાલમાં ફોન કરીને પણ પોતાનો અવાજ આપણે રેડિયો ઉપરથી સાંભળી શકીએ છીએ. એવા ફોન ઇન કાર્યક્રમો પણ આકાશવાણી ઉપરથી પ્રસારિત થાય છે. તો એમાં પણ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને મોબાઈલ એપ્લિકેશનથી રેડિયોનું પ્રસારણ પોતાના ઘર બેઠા હજારો કિલોમીટર દૂર પણ એ લોકો રેડિયોનું પ્રસારણ સાંભળી શકે છે. તો 90 વર્ષમાં રેડિયોએ ઘણું ઉતાર ચઢાવ જોયા છે. રેડિયો હજી પણ જીવંત જ છે અને જીવંત જ રહેશે, અને આ સેવા અવિરતપણે શરૂ રહેશે. નમસ્કાર, અસ્તુ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીની 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આ નિમિત્તે આપ સાંભળી રહ્યા હતા કિરીટભાઈ સોલંકીની વાત. આશા રાખીએ કે વાત સાંભળીને આપ સૌને પોતિકું ફીલ થયું હશે, આનંદનો અનુભવ કર્યો હશે આપે. કિરીટભાઈ, આપે આપના રમૂજી સ્વભાવ મુજબ સરસ મજાની વાતો કરી અને શ્રોતા મિત્રોને સાંભળવી ગમે એવી વાત કરી, વચ્ચે રમૂજ પણ કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના અવસર ઉપર આપે આટલી સરસ વાત કરી તેના માટે અમે સૌ આપના આભારી છીએ. થેન્ક યુ સો મચ. અને શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કચ્છી ભાષા ઉપર વિશેષ કાર્યક્રમ હતો. આપણે કચ્છ વિશેની, ત્યાંની સંસ્કૃતિ વિશેની વાત કરી. તો ચાલો કાર્યક્રમમાં કેટલાક કચ્છ પ્રદેશના ગીતો સાંભળીએ. સ્વર ઓસ્માન મીર.

0: તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. કચ્છી ભાષા વિશે આપના કોઈ વધારે અનુભવ હોય કે ભાષા વિશેનું આપનું કોઈ જ્ઞાન હોય તો અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
1: અચી જા વારી મિલાસુ, આવજો ફરી મળીશું.
2: પત્ર લખવા માટેનું સરનામું નોંધી લેશો.
0: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

પ્રિયકાંત મણિયારની રચના આપ સાંભળી રહ્યા હતા. વીધી મહેતાના સ્વરમાં સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પાંચ રાજ્યોની વિધાનસભાની મતગણતરીમાં અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધનની સરસાઈ. તમિલનાડુમાં ટીવીકે અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ. પાંચ રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત સહિત પાંચ બેઠકો ઉપર ભાજપ આગળ, કોંગ્રેસ અને એનસીપીની એક એક બેઠકમાં સરસાઈ. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચના મોત. જર્મનીના ચાન્સેલરે કહ્યું કે ઉત્તર એટલાન્ટિક જોડાણમાં અમેરિકા તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર. અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભાજપ આગળ છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ પાછળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં 166 બેઠકો માટે મતગણતરીના વલણો ઉપલબ્ધ છે. ભાજપ 182 બેઠકો પર, તૃણમૂલ કોંગ્રેસ 91 બેઠકો પર, કોંગ્રેસ 1 બેઠક ઉપર, સીપીએમ 1 પર અને અન્ય 3 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી નંદીગ્રામમાં આગળ છે, તો ટીએમસી નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પર તેમના નજીકના હરીફ ભાજપના સુવેન્દુ અધિકારીથી આગળ છે. ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ પશ્ચિમ વર્ધમાન જિલ્લાની આસનસોલ દક્ષિણ બેઠક પર તેમના નજીકના હરીફ ટીએમસીના તાપસ બેનર્જીથી આગળ છે. ભાજપના ઉમેદવાર અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં આગામી સરકાર બનાવશે. 152 બેઠકો માટે 23 એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાયું હતું, જ્યારે 142 બેઠકો માટે 29 એપ્રિલે મતદાન યોજાયું હતું. આ મહિનાની બીજી તારીખે મગરહાટ પશ્ચિમના 11 અને ડાયમંડ હાર્બર વિધાનસભા ક્ષેત્રના 4 બુથ પર ફરીથી મતદાન યોજાયું હતું, પરંતુ ચૂંટણી પંચે મોટી સંખ્યામાં મતદાન મથકો પર મતદાન દરમિયાન ગંભીર ચૂંટણી ગુનાઓ અને લોકશાહી પ્રક્રિયાના ભંગનો ઉલ્લેખ કરીને ફાલ્ટા મતવિસ્તારમાં મતદાન રદ કર્યું. તે બેઠક પર નવી મતદાન 21 મેના રોજ થશે અને 24 મેના રોજ મતગણતરી થશે. રાજ્યની રાજધાની કોલકાતામાં 5 સ્થળોએ 11 વિધાનસભા મતવિસ્તારો માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ટીએમસીએ 291 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે તેના સાથી પક્ષ ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા, જેનું નેતૃત્વ અનિત થાપા કરે છે, એ દાર્જીલિંગ હિલ્સમાં 3 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. ભાજપે વધી 294 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે 292 બેઠકો પર ચૂંટણી લડી હતી. 4 પક્ષોના ડાબેરી મોરચાએ 246 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 10 વિધાનસભા ક્ષેત્રો પર સીપીઆઈએમ લિબરેશન 29 બેઠકો પર, આઈએસએફ અને એચડીપીઆઈ અને બાકીની બેઠકો પર એક અપક્ષ અને અન્ય ડાબેરી સંગઠનોએ ટેકો આપ્યો હતો. આસામમાં અત્યાર સુધી મળેલા વલણ અનુસાર ભાજપ સરસાઈ મેળવી રહી છે. તમામ 126 વિધાનસભા બેઠકો માટે મતગણતરી સરળતાથી ચાલી રહી છે. ભાજપ 78 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી પક્ષ એજીપી 9 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 24 બેઠકો પર, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 9, રાઇઝોર દળ 1 બેઠક પર, જીએમએમ 1, સીપીએમ 1 અને એઆઈયુડીએફ 2 બેઠક પર આગળ છે. ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા જલુકબારી વિધાનસભા બેઠક પર આગળ છે. આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈ જોરહાટમાં ભાજપના ઉમેદવાર હિતેન્દ્રનાથ ગોસ્વામીથી પાછળ છે. તમિલનાડુમાં 62 મતગણતરી કેન્દ્રો પર 75,064 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. રાજ્યમાં ત્રિકોણીય ચૂંટણી જંગમાં 73 બેઠકો માટે વલણો મળ્યા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની આગેવાની હેઠળ શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ 49 બેઠકો પર આગળ છે, જ્યારે તેના હરીફ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ 57 બેઠકો પર આગળ છે અને અભિનેતા સી જોસેફ વિજયની આગેવાની હેઠળ નવી પાર્ટી તમિલગા વિત્રી કઝગમ 106 બેઠકો પર આગળ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે, ભાજપ 2 બેઠકો પર આગળ છે અને અન્ય 4 બેઠકો પર આગળ છે. મુખ્ય ઉમેદવારોમાં ચેન્નઈના કોલાથુર મતવિસ્તારથી ચૂંટણી લડી રહેલા વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન હવે તેમના એઆઈએડીએમકે પ્રતિસ્પર્ધી સંથાના કૃષ્ણનથી પાછળ છે, જ્યારે તેમના પુત્ર નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન પણ ચેન્નઈના ચૈપોક થિરુવલ્લિગેની મતવિસ્તારથી પાછળ છે. ટીવીકેના સ્થાપકવાળા જોસેફ વિજય ચંદ્રશેખર જે 2 બેઠકો પેરામ્બુર અને ત્રિચી પૂર્વ પર ચૂંટણી લડી રહ્યા છે, બંને બેઠકો પર આગળ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ, જેઓ તાજેતરમાં ડીએમકેમાં જોડાયા છે, બોદિયાનાકુર મતવિસ્તારથી તેઓ આગળ છે. કેરળમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 40,771 મતદાન મથકો પર ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને શાસક સીપીઆઈ એમના નેતૃત્વ હેઠળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ મુખ્ય ગઠબંધન છે. તમામ 140 બેઠકો માટે વલણો પ્રાપ્ત થયા છે. કોંગ્રેસે 63 બેઠકો પર સરસાઈ મેળવી છે અને તેનો સાથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 23 બેઠકો પર આગળ છે. શાસક પક્ષ સીપીઆઈએમ 31 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી સીપીઆઈ
14 બેઠકો પર આગળ છે. કેરળ કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે. ભાજપ 2 બેઠકો પર આગળ છે.

0: પુડુચેરી વિધાનસભાની 30 બેઠકો માટે મતગણતરી કેન્દ્રશાસિત પ્રદેશના 6 નિયુક્ત કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ચાલી રહી છે. કુલ 30 બેઠકોમાંથી 17 બેઠકો માટે વલણો મળ્યા છે. શાસક એઆઈએનઆરસી 9 પર આગળ છે. ભાજપ અને કોંગ્રેસ 2 અને 1 બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકે અને ડીએમકે 1-1, અપક્ષ અને અન્ય 3 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી એન રંગસ્વામી થટ્ટંચાવાડી મતવિસ્તારથી તેમના નજીકના હરીફ કોંગ્રેસ પક્ષના વી વેથિલિંગમથી આગળ છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના વલણો મુજબ ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે.
1: પશ્ચિમ બંગાળ મેં ભારતીય જનતા પાર્ટી કી એક ઐતિહાસિક જીત કી ઓર હમ લોગ બઢ ચુકે હૈ ઓર વહાં પે હમ લોગ 180 ભી પહોંચ સકતે હૈ. યે પહેલી બાર હોગા પશ્ચિમ બંગાળ મેં ભારતીય જનતા પાર્ટી કી સરકાર બન રહી હૈ ઓર ઇસકે સાથ અંગ બંગ કલિંગ મતલબ કી હમારી સરકાર બિહાર મેં, હમારી સરકાર બંગાળ મેં ઓર હમારી સરકાર ઓડિશા મેં ઓર પૂર્વોત્તર કે લિયે બહોત બડી ઉપલબ્ધિ હોગી. અસમ મેં ભી અગર આપ દેખો તો હમારી તીસરી બાર સરકાર બન રહી હૈ.
0: આ દરમિયાન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએ દાવો કર્યો છે કે કેરળમાં પરિણામ તેમના પક્ષમાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ શરૂઆતના વલણો છે અને ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે તાજેતરના ચૂંટણી પરિણામોમાં એનડીએનું પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે. શ્રી નાયડુએ કહ્યું કે પરિણામો એનડીએના વિકાસ પરના ધ્યાન અને વિકસતા ભારતના તેના વિઝનને સમર્થન આપે છે. તેમણે ઉમેર્યું કે આ જોડાણ લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના સિદ્ધાંતને અનુસરે છે. 5 રાજ્યોમાં 7 વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓની મતગણતરી પણ ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભાજપ 5, જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 1-1 બેઠક પર આગળ છે. કર્ણાટકમાં દેવનાગરી દક્ષિણ અને બાગલકોટ વિધાનસભા મતવિસ્તાર, મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી મતવિસ્તાર, ગુજરાતના ઉમરેઠ, ત્રિપુરામાં ધર્મનગર અને નાગાલેન્ડમાં કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. કર્ણાટકના દેવનાગરી દક્ષિણ મતવિસ્તારમાં ભાજપના શ્રીનિવાસ ટી દાસ કરિયપ્પા આગળ છે, જ્યારે ત્રિપુરાના ધર્મનગર મતવિસ્તાર માં ભાજપના જહર ચક્રવર્તી લગભગ 9,000 મતોની લીડ જાળવી રહ્યા છે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક ઉપર ભાજપના હર્ષદ પરમાર 12,000થી વધુ મતોથી આગળ છે. મહારાષ્ટ્રમાં રાહુરી બેઠક પર ભાજપના અક્ષય શિવાજીરાવ કરડેલે આગળ છે, જ્યારે નાગાલેન્ડના કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના દાઓચિયર ઇમચેન આગળ છે. કર્ણાટકના બાગલકોટ મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ હુલપ્પા મેટી 11,800થી વધુ મતોથી આગળ છે, જ્યારે મહારાષ્ટ્રમાં બારામતી મતવિસ્તારમાં એનસીપીના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર આગળ છે. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત અને 7 ઇજાગ્રસ્ત થયા છે. અહેવાલ અનુસાર આરા મોહનિયા રોડ પર બેલવૈયા મઠિયા ગામ પાસે બસમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે પાછળથી ઝડપી ગતિ આવી રહેલા એક વાહન તેમના પર ફરી વળ્યું હતું. ઇજાગ્રસ્તોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું અમેરિકા ઉત્તર એટલાન્ટિક જોડાણમાં તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. આ અગાઉ તેમણે પશ્ચિમ એશિયા સંઘર્ષને લઈને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટીકા કરી હતી. તેના પ્રતિભાવમાં અમેરિકાએ જર્મનીમાંથી તેના 5,000થી વધુ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. શ્રી ફ્રેડરિકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ઇરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપી શકાય તેમ નથી. આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરી એકવાર અલગ સરના ધાર્મિક સંહિતાની માંગણી ઉઠાવી છે અને 2027ની વસ્તી ગણતરીમાં તેનો સમાવેશ કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારને પત્રો લખ્યા છે. 5 રાજ્યોની વિધાનસભાની મતગણતરીમાં અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધને સરસાઈ, તમિલનાડુમાં ટીવીકે અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ. 5 રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત સહિત 5 બેઠકો ઉપર ભાજપ આગળ, કોંગ્રેસ અને એનસીપીની 1-1 બેઠકમાં સરસાઈ. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત. જર્મનીના ચાન્સેલરે કહ્યું કે ઉત્તર એટલાન્ટિક જોડાણમાં અમેરિકા તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર. અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આ વર્ષે 92.71% આવ્યું છે. આ વર્ષે 4,35,102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 4,03,362 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. 97.88% પરિણામ સાથે ડાંગ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેરનું સૌથી ઓછું 87.10% પરિણામ આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોમાં તળાવ, કોટડા, કાંગવાઈ, પ્રશ્નવાળા કેન્દ્રનું સૌથી વધુ 100% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ આવ્યું છે, જેમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 94.85% પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. આ અંગે શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાઝાએ વધુ માહિતી આપી.
1: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 84.65% છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% છે.
0: આજે રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાના અંબાજીવાસીનું કુંભારિયા કેન્દ્ર સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ છે. બનાસકાંઠાનું વિજ્ઞાન પ્રવાહનું 90.45%, જ્યારે સામાન્ય પ્રવાહનું 97.71% પરિણામ, જ્યારે સુરત જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 29% વિદ્યાર્થીઓએ, જ્યારે સામાન્ય પ્રવાહમાં 28% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીનીએ પ્રતિક્રિયા આપી.
2: આજે પહેલે મારે એવન આવ્યો છે, હું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, હું બહુ જ ખુશ છું. બધો શ્રેય હું મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સને આપું છું કે એ લોકોએ મારી માટે બહુ સ્ટ્રગલ કરી અને હું અહીંયા આ સ્ટેજ પર અત્યારે છું. આગળ હું જીપીએસસીની પ્રિપેરેશન કરવા માંગુ છું, એમાં પણ મારા પેરેન્ટ્સનું સપનું છે કે એમાં પણ મારી છોકરી આગળ વધે. સ્કૂલ માટે તો મારે બહુ ફ્રીડમ હતી અને ઘરે પણ મારા મમ્મી અને પપ્પા બહુ સપોર્ટ કરતા હતા. કોઈ દિવસ એક્ઝામ હતી ત્યારે કોઈ દિવસ કોઈ કામ નહીં, કોઈ ટોર્ચર, કોઈ વસ્તુ નહીં, ફૂલ સપોર્ટ એવું કરતા. અને ટીચર્સ તો એમ કહેતા કે કોઈ પણ તમારે નાઇટમાં તમારે જરૂર હોય ને રીડિંગ કરવા, તમે ત્યારે તમે મને કોલ કરી શકો છો, અમે ગમે ત્યારે તમારી માટે છીએ જ.
0: નવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 84.68% અને સામાન્ય પ્રવાહનું 95.13% પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 92%, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 83.13% પરિણામ નોંધાયું છે. પાટણ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 84.43%, જ્યારે સામાન્ય પ્રવાહનું 94.77% પરિણામ આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 92.30% અને વિજ્ઞાન પ્રવાહમાં 66.34% પરિણામ આવ્યું છે. કચ્છ જિલ્લો 96.21% પરિણામ સાથે રાજ્યમાં 7મા ક્રમે આવ્યો છે. મહેસાણા જિલ્લા માં વિજ્ઞાન પ્રવાહનું 85.1% પરિણામ આવેલ છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર વિજેતા જાહેર થયા છે. 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમાર 30,682 મતે વિજેતા થયા છે. તેમને 85,371 મત અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,689 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. પૂર્વ કચ્છમાંથી 2 લાખ રૂપિયાથી વધુના માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. ગાંધીધામની SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે અંજાર તાલુકાના મિદપર કુભારડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ભક્તિનગર 2 મકાન નંબર 129માંથી પોલીસે આશરે 5 કિલોગ્રામ માદક પદાર્થ કબજે કર્યો હતો, જેની અંદાજીત કિંમત 2,82,700 રૂપિયા થાય છે. ઉપરાંત સ્થળ પરથી એક મોબાઇલ ફોન, વજનકાંટો, ઓળખના દસ્તાવેજો અને અન્ય સામગ્રી મળી આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ભાજપની કોર કમિટી બેઠક યોજાશે, જેમાં મહામંત્રી, ઉપપ્રમુખો અને સંગઠન મંત્રી હાજર રહેશે. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ અંગે મંથન થશે. ઉપરાંત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતના હોદ્દેદારો અંગે ચર્ચા થશે. બેઠકમાં આગામી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અંગે પણ ચર્ચા થશે. ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં વર્તમાન સ્થિતિએ સંગ્રહાયેલ કુલ 59% એટલે કે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે વિસ્તારવાર રાજ્યમાં 9% વધારે પાણીનો જથ્થો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 72%થી વધુ પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં સૌથી વધુ 49%થી વધુ પાણીનો જથ્થો મધ્ય ગુજરાતના જળાશયોમાં ઉપલબ્ધ છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જોકે રાજ્યના છૂટાછવાયા

છવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે કરણ જોશી. દ્વારકામાં દરિયાઈ ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન સભ્યતાના અવશેષો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા દ્વારકામાં મોટું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકાની પ્રાચીનતા અને તેનું ઐતિહાસિક મહત્વ જાણવા માટે અરબસાગર અને બેટ દ્વારકા ટાપુ પર તપાસ શરૂ કરાઈ છે. બેટ દ્વારકાના સમુદ્ર કિનારે પ્રાચીન વસાહતો હોવાના પુરાવા મળતા ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિશાળ સ્ટ્રક્ચર પરિસર મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ અને ખુલ્લા કોરિડોર છે. આ સંકુલની ચારે બાજુ સુરક્ષા માટે બનાવવામાં આવેલી કિલ્લેબંધી પણ જોવા મળી છે. સંશોધનમાં અહીંથી મણકા બનાવવાની કળા અને તાંબુ લોખંડ ગાળવાના પુરાવા મળ્યા છે. આ સ્થળના વિદેશો સાથેના વેપારના પણ પુખ્ત અને સ્પષ્ટ પ્રમાણ મળી આવ્યા છે. ખોદકામમાં રોમન ઇન્ટેગ્લિયો અને રોમન સિક્કાઓની છાપ અને રોમન એમ્ફોરા જેવી કિંમતી વસ્તુઓ મળી છે. આ ઉપરાંત માટીના વાસણોના ટુકડા પણ પ્રાપ્ત થયા છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે દ્વારકા પ્રાચીન સમયમાં આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધો ધરાવતું મુખ્ય કેન્દ્ર હતું. આ નવી શોધથી ઓખામંડળ વિસ્તારના ઇતિહાસ અને પુરાતત્વ પર નવો પ્રકાશ પડશે. આ સંશોધન દ્વારકાની ભવ્યતા અને તેના ઐતિહાસિક વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં મદદરૂપ થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો મે માસનો સ્વાગત કાર્યક્રમ 28 મેના રોજ સવારે 11 વાગે જિલ્લા કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે યોજાશે. સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. સલાયા પરોડિયા સોલ્ટવર્ક રસ્તાના ચેઇનેજ બોક્સ કલબર્ટના પિયરમાં નુકસાન થયેલ હોવાથી સલામતીના ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે હવે હટાવી દેવાયો છે. આ બ્રિજની રિપેરિંગની કામગીરી કરવામાં આવતા હવે આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર માટે હાલમાં કોઈ અડચણ કે જોખમ ન હોય, તેમજ બોક્સ કલવર્ટની બાજુમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવતા ભારે વાહનો પસાર થઈ શકશે તેમ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખંભાળિયા ખાતે નવનિર્મિત નાયબ વન સંરક્ષણની કચેરી, સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા તથા નવનિર્મિત રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ વિભાગની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંગણ ખાતે 1 હેક્ટરમાં નવનિર્મિત વન કવચનું પણ લોકાર્પણ કર્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા મહિલાઓના કાનૂની હકો વિશે જાગૃત કરવા અને સુરક્ષિત કાર્યસ્થળ માટે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી જામખંભાળિયા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાતીય સતામણી અંગેની વિવિધ કાયદાકીય જોગવાઈઓ તેમજ આજના ટેકનોલોજીના યુગમાં એઆઈના માધ્યમથી થતી જાતીય સતામણી અને તેના દુષ્પરિણામો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર, ગોપી તળાવ, ઓખાપોર્ટ રોડને જોડતા ભાગનું રિસર્ફેસિંગ કરવામાં આવી રહ્યું છે. હાલના આધુનિક સમયમાં કોઈપણ વ્યક્તિને વીજ પુરવઠા વગર ચાલે તેમ જ નથી, ત્યારે વીજ પુરવઠાની સતત વધી રહેલી માંગ સામે વીજ બચત જ એકમાત્ર ઉપાય છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે વીજળી આપણા જીવનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, તેથી જ તેનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો આપણા સૌની નૈતિક ફરજ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ બિનજરૂરી વીજ વપરાશનો ઉપયોગ ટાળવા માટે અનુરોધ કર્યો છે, ત્યારે અનાવશ્યક રીતે વીજ ઉપકરણો જેવા કે લાઇટ પંખા, ટીવી, એસી અને અન્ય વિદ્યુત ઉપકરણો ચાલુ રાખવાથી વીજળીનો વ્યય થાય છે. વ્યક્તિગત અને સરકારી કચેરીઓમાં વીજળીનો યોગ્ય ઉપયોગ કરવો એ દરેક કર્મચારીની નૈતિક જવાબદારી છે. ઉર્જા બચતવાળા ઉપકરણોનો ઉપયોગ કરીને આપણે વીજળીના વપરાશને બચાવી શકીએ છીએ.

0: આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા કરણ જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરિફ મીરના સ્વરમાં સાંભળીએ બેફામની આ રચના.

પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપણી રજા લઈએ. નમસ્કાર. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે સાંજના 5 થવા જઈ રહ્યા છે. અમારી આજની આ સાંધ્યકાલીન સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું પ્રેમભર્યું સ્વાગત અભિવાદન છે. બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં લવલી નિગમ. પશ્ચિમ બંગાળ

મીડિયમ વેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હીટ વેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવાના સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરો. આ સાથે જ આ સાવચેતી સંદેશ પૂરો થયો.

इसके साथ ही कार्यक्रम तराने नए पुराने समाप्त हुआ। મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। હીટ વેવ સાવચેતી સંદેશ। રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવાના સૂચનો। શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો। બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો। તાજો અને હળવો ખોરાક લો। શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો। ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો। ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ। અસ્વસ્થતા જણાય તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરો। આ સાથે જ હીટ વેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો। મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, સાંજના 6 થયા છે। રજૂ કરીએ છીએ વિષ્ણુપ્રસાદ દવેના સ્વરમાં ભજનો। આરંભે સાંભળીએ ગંગા સતીની રચના। જ્ઞાન અને ધારણા રે કાયમ રાખવીને, આવો સાંભળીએ આ સરસ મજાનું ભજન વિષ્ણુપ્રસાદ દવેના સ્વરમાં।

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: હવે સાંભળીએ ગોરખનાથની રચના, એવો કોઈરે મિલાવો અમને જોગીડો। સ્વર વિષ્ણુ પ્રસાદ દવેનો।

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: મેં ગભરું સદગુરુ કા કાર્યક્રમ માં અંતે સાંભળીએ વિષ્ણુ પ્રસાદ દવેના સ્વરમાં આ જીવનની રચના.

આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ પૂરો થયો. આજના કાર્યક્રમમાં આપે વિષ્ણુ પ્રસાદ દવેના સ્વરમાં કેટલાક ભજનો સાંભળ્યા, જેમાં ગંગાસતી, ગોરખનાથ અને જીવણની રચનાઓ સાંભળી. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6:15 થઈ છે. પ્રસ્તુત છે અમારા શેષ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તે પહેલાં સાંભળી આ જાહેરાતો.

0: આવતીકાલના મુખ્ય આકર્ષણો. આવતીકાલ મંગળવાર તારીખ 5 મે 2026 સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના. શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 કૃષિ માહિતીમાં સાંભળશો જૈવિક અને અજૈવિક તણાવથી પાક બચાવ. રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા. હિન્દી ફિલ્મી ભક્તિ સંગીત સંભળાવીશું 7:20, હવેલી સંગીત 7:30, કલાકાર વ્રજદાસ કંસારા. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં કેળા વિશેની માહિતી આપશે પ્રસ્તુતિ રચના આશરા. વજ્રોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં એના નિયત સમયે સવારે 8:30 વાગે, જેમાં આપ સાંભળશો ભજનીક પુરુષોત્તમપુરી ગોસ્વામીના સ્વરમાં કેટલાક ભજનો. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં કવિ સુધાંશુ જીવન અને કવનનો ભાગ 3 પ્રસ્તુતિ ડોક્ટર હિમાંશુ ભટ્ટ. સંગીતકાર નૌશાદની પુણ્યતિથિ નિમિત્તે તેમના પર તેમના સંગીતબદ્ધ કરેલા ગીતો સાંભળશો. ફિલ્મ સંગીતના કાર્યક્રમોમાં મનોરંજનમાં 9:15 અને રાત્રિના 8 વાગે સારેગામામાં વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વૈવંદના 10:30, જેમાં આપ સાંભળશો જીવનમાં એકલતા દૂર કરવા શું કરશો આ વિશે વિનોદભાઈ જેઠવા સાથેની વાતચીત. ત્યારબાદ જયશ્રીબેન ભટ્ટનો વાર્તાલાપ, પળ પળ દીકરીનો વહાલ અને ફિલ્મ ગીત, નિર્માણ સહાય દીપ્તિ વંખાણી. સાંધ્યકાલીન સભામાં 5:10 છાયા ગીત અને 5:30 તરાને નહીં પુરાને. 6 વાગે આશિષ દેસાઈના સ્વરમાં સુગમ સંગીત, જેમાં આપ સાંભળશો સુરેશ દલાલ અને વિનોદ જોશીની રચનાઓ. અમદાવાદ કેન્દ્રથી રિલે કાર્યક્રમ યુવાણી 6:30, જેમાં ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ અને કાર્યક્રમ ગામનો ચોરો 7:22, જેમાં આપ સાંભળશો વડોદરા કેન્દ્રની પ્રસ્તુતિ. રાત્રિના 9:15 સમાચાર દર્પણ. આજ કે ફનકાર 9:30 જે કેન્દ્રિત થશે સંગીતકાર નૌશાદ પર. છાયા ગીત સાંભળશો રાત્રિના 10 વાગે અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. મિત્રો, આપને યાદ અપાવી દઈએ કે અમારા અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમો બપોરે 12 થી 3 વાગ્યા સુધીના હશે, જેમાં આપ સાંભળશો 1:10 વિશ્રાંતિ વૈષ્ણવના સ્વરમાં હરીન્દ્ર દવે અને મેઘબિંદુની રચનાઓ. ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 અને 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. મિત્રો, આ હતી અમારા પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણી રાજકોટ બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર અપાશે.
1: એમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ, પ્રવાચકઃ કૃષ્ણપ્રસાદોપાધ્યાયઃ. આદૌ મુખ્ય વાર્તાઃ. પશ્ચિમબંગસ્ય વિધાનસભા નિર્વાચને ભાજપેતિ દલં પ્રબલ જનાદેશં પ્રાપ્તું સજ્જમસ્તિ. 48 સ્થાનાનિ જીત્વા પ્રાયઃ 150 ચ અગ્રે અસ્તિ. તૃણમૂલ પક્ષઃ 13 સ્થાનાનિ જીત્વા 73 સ્થાનેષુ ચ અગ્રે અસ્તિ. असमराज्ये भाजपेति दलं तृतीयावधिं यावत् पुनः अधिकारं प्राप्स्यतीति निश्चितम्. तमिलनाडुराज्ये अभिनेत्रितः राजनेत्रीरूपेण परिवर्तितः विजयस्य टीवीके इति दलं बृहत्तमदलत्वेन उद्भूत्वा इतिहासं रचयति. अपि च केरलराज्ये कांग्रेसपक्षस्य नेतृत्वे UDF इति दलसमूहः LDF इत्यस्य स्थाने स्पष्टं बहुमतं प्राप्तुं प्रस्थितः. NDA દલસમૂહસ્ચ પુદુચ્ચેરી કેન્દ્રશાસિત પ્રદેશે પ્રશાસનાધિકારં ધારયિતું પ્રસ્થિતોસ્તિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. ચતુર્ણામ રાજ્યાનાં વિધાનસભા નિર્વાચનસ્ય સાંપ્રતિક ગણનાનુસારં પશ્ચિમબંગ પ્રદેશે ભાજપેતિ દલં આશ્ચર્યજનકતયા આધિક્યં પ્રાપ્નોત. તમિળનાડુરાજ્યે નૂતનતયા પ્રવિષ્ટમ અભિનેતુઃ સી જોસેફ વિજયસ્ય તમિલગા વેટ્ટી કજગમ ઇતિ દલં અગ્રે અસ્તિ. વિપક્ષીભૂતમ AIADMK ઇતિ દલં દ્વિતીય સ્થાને અસ્તિ. રાજ્યસ્ય સાંપ્રતિક શાસક દલં DMK ઇતિ દલં ચ તૃતીય સ્થાને અસ્તિ. કેરલે સર્વેષાં 40 વિધાનસભા ક્ષેત્રાણાં પરિણામાની પ્રવૃત્તયશ્ચ ઉપલભ્યંતે, યત્ર કોંગ્રેસદલસ્ય નેતૃત્વે

નમસ્કાર યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને હું છું આપની રેડિયો મિત્ર દીપા. લઈને આવી છું આપનો મનપસંદ કાર્યક્રમ યુવાણી. મિત્રો, વર્ષ 2026ના આ ઉનાળામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આ ગરમી કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે તાપમાનનો પારો પણ દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે, જેથી આપણે સૌએ આપણા અને આપણા સ્નેહીજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા તાપમાનનો પારો રેકોર્ડ તોડશે તેવી શક્યતા છે, તેથી આગામી દિવસોમાં ગરમીનું જોર વધી શકે છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની શક્યતાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, અહીં આપણે હીટવેવ અને રેડ એલર્ટ, યલો એલર્ટ વગેરેની વાતો કરીએ છીએ, પરંતુ શું આપણને ખબર છે આ હીટવેવ અને તેના રંગો દ્વારા સૂચવવામાં આવતું એલર્ટ ખરેખર શું છે? તો ચાલો એના વિશે આપણે થોડી માહિતી લઈએ. હીટવેવ એટલે કે ગરમીનું મોજું. ગુજરાતમાં આ હીટવેવ દરમિયાન ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા જાહેર કરવામાં આવતા કલર કોડ અને તેની

માહિતી ઉપર નજર કરીએ તો સર્વપ્રથમ આવે છે લીલો રંગ, એટલે કે ગ્રીન એલર્ટ. તે સામાન્ય ચેતવણી છે, તેમાં તાપમાન સામાન્ય રહે છે, એટલે કે ખાસ પગલાં લેવાની આવશ્યકતા નથી. પીળો રંગ એટલે કે યલો એલર્ટ, તે સાવધાન રહેવાનું સૂચન કરે છે, જેમાં તાપમાન 41 થી 43 ડિગ્રી જેટલું રહે છે. ત્યારબાદ નારંગી રંગ એટલે ઓરેન્જ એલર્ટ, તે તાપમાનનો પારો 43 થી 45 અંશ સેલ્સિયસ સુધી પહોંચવાની તૈયારી બતાવે છે, તેથી લાંબો સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ. અને અંતમાં લાલ રંગ, ખતરાની નિશાની એટલે રેડ એલર્ટ, તે ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે, તેમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ જણાય છે, તેથી હીટ સ્ટ્રોકનો વધુ ભય રહે છે. મિત્રો, આજ માહિતી પર વધુ વાત કરીએ આપણે એક સુંદર મજાના ગીત પછી.

મિત્રો, હવે આપણે વાત કરીશું સાવચેતીની. તો મિત્રો, ગરમીથી બચવા માટે કેટલીક સાવચેતીઓ રાખવાની અતિશય આવશ્યકતા છે. જેમ કે બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળવું, હાઇડ્રેટ રહેવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણી અથવા ORS પીતા રહેવું તથા બહાર નીકળતી વખતે પણ તે વસ્તુઓ સાથે રાખવી અતિ આવશ્યક છે, જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થાય. તડકામાંથી આવીને તરત જ ઠંડુ પાણી ન પીવું. ઓછા ટેમ્પરેચરમાંથી તરત જ તડકામાં ના જવું. તમારા શરીરને તાપમાન સાથે સંતુલન મેળવવા માટે થોડો સમય આપવો હિતાવહ છે. બહાર જતી વખતે સુતરાઉ અથવા હળવા એટલે કે લાઇટ રંગના કપડાં પહેરવા, માથાને ઢાંકી રાખવા માટે રૂમાલ, ટોપી, સ્કાર્ફ કે છત્રીનો ઉપયોગ કરવો, જેથી સૂર્યના સીધા કિરણોથી બચી શકાય. ખોરાકમાં પણ થોડો બદલાવ લાવવો, હળવો અને તાજો ખોરાક જ લેવો, વાસી ખોરાક ખાવાનું ટાળવું તથા બહારના જંક ફૂડને અવોઇડ કરવું. અગમચેતીના પગલારૂપે રાજ્ય સરકાર દ્વારા પણ ખાસ તકેદારી રાખીને રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ હીટ વોર્ડ પણ ઊભા કરવાની તૈયારી કરવામાં આવતી હોય છે. જો તમને વધુ પડતી તરસ લાગે, ચક્કર આવે કે માથામાં દુખાવો થાય તો તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરો. મિત્રો, આ તો થઈ સાવચેતીની વાત, જેનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે. હવે આપણે આ ગરમીના વૈજ્ઞાનિક કારણો તરફ નજર કરીએ તો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વર્ષ 1877 પછીના સૌથી શક્તિશાળી મેગા અલ નીનોને કારણે વર્ષ 2026માં આ પ્રચંડ ગરમીની લહેર જોવા મળી રહી છે. હવે આ મેગા અલ નીનો શું છે? મેગા અલ નીનો એ અલ નીનો નામની હવામાનની કુદરતી ઘટનાનું એક અત્યંત શક્તિશાળી અને વિનાશક સ્વરૂપ છે. સામાન્ય ભાષામાં તેને સુપર અલ નીનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સ્પેનિશ શબ્દ છે જેનો અર્થ નાનો છોકરો અથવા બાળ ઈસુ એવો થાય છે. કારણ કે આ ઘટના સામાન્ય રીતે નાતાલની આસપાસ દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે જોવા મળતી હોય છે, જ્યારે પેસેફિક મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધી જાય ત્યારે તેને મેગા અથવા સુપર અલનીનો કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં ગરમ પાણી પશ્ચિમ તરફ વહેતું હોય છે, પરંતુ આ સ્થિતિમાં પવનો નબળા પડવાથી ગરમ પાણી પૂર્વ તરફ પાછું ફરે છે, જેના કારણે વૈશ્વિક હવામાનમાં મોટો ફેરફાર આવે છે. ભૂતકાળમાં વર્ષ 1877 તથા 78માં આવો મેગા અલ નીનો આવ્યો હતો, જેણે દુનિયાની 4% વસ્તીને પ્રભાવિત કરી હતી. મિત્રો, કાર્યક્રમમાં ફરી થોડો વિરામ લઈએ અને એક ગીતનો આનંદ માણીએ.

મિત્રો, આવતીકાલે તારીખ 5/5/2026 એટલે કે મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ અસ્થમા વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સારવાર અંગે માહિતગાર કરવાનો છે. તેથી આજે આપણે ચર્ચા કરીશું શ્વાસની આ ગંભીર બીમારી વિશે, તથા વધુમાં આપણે જોઈશું તેના લક્ષણો, કારણ અને તેની સારવાર વિશે. મિત્રો, આ બીમારી વિશે વાત કરીએ તો અસ્થમા એ ફેફસાનો એક ક્રોનિક રોગ છે, જે શ્વાસનળીમાં સોજો આવવાના કારણે થાય છે. આ પરિસ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વાયુમાર્ગ સાંકડું થઈ જાય છે. તેના લક્ષણો તરફ નજર કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસ લેતી વખતે અથવા બહાર કાઢતી વખતે સીટી જેવો અવાજ આવવો, સૂકી કે કફવાળી ઉધરસ થવી, છાતીમાં દબાણ અથવા જકડાઈ ગયો હોય તેવો અનુભવ થવો, વ્યાયામ કે સામાન્ય કામ કરતી વખતે જલ્દી થાકી જવું વગેરે તેના મૂળ લક્ષણો છે. અસ્થમાના મુખ્ય કારણો જોઈએ તો ધૂળ, ધુમાડો, પ્રદૂષણ, ઠંડી હવા અને એલર્જી વગેરે તેના મુખ્ય કારણો છે. અંતમાં તેની સારવાર અને સાવચેતીને

ધ્યાનમાં લઈએ તો ઇન્હેલરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો, કારણ કે તે દવાને સીધી ફેફસા સુધી પહોંચાડે છે. ધૂળ, ધુમાડા અને પ્રદૂષણથી બચવું તથા માસ્કનો ઉપયોગ કરવો. મિત્રો, આ કાર્યક્રમને વિરામ આપતા પહેલા એક ગાના તો બનતા હૈ.

આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમ યુવાણી અને હું આપની રેડિયો મિત્ર દીપા આપની રજા લઉં છું. આપણે ફરી મળીશું નવી વાતો અને નવા વિષય સાથે. ધન્યવાદ.

આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, સાંજના 7:10 થવા આવી છે. બસ થોડી જ વારમાં અમારા અમદાવાદ કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બે રાજ્યોની ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ, ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71 અને વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. રાજ્યના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા અને આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થવાના આરે છે. અત્યાર સુધીના આંકડા મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યું છે. આસામ અને પુડુચેરીમાં ભાજપ જીત સાથે સરકારમાં પરત ફરવાની તૈયારીમાં છે. તમિલનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી ટીવીકે શરૂઆતથી જ જીત તરફ આગળ વધી રહી છે. કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ માટે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે. આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વિધાનસભામાં ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ અગ્રેસર રહેતા ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.
1: પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને દરેકે દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું.
0: તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા

0: આકડા ફોડી ઉજવણી કરવામાં આવી. મહેસાણામાં પણ કરાયેલી ઉજવણીમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બંગાળના વિજયને જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસનું પરિણામ ગણાવ્યું. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ વિજય ઉત્સવ ઉજવાયો, તો બીજી તરફ નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ઝાલમુરી વહેંચીને વધાવ્યું. રાજ્યમાં ઉમરેઠ બેઠક પર ભાજપના હર્ષદ પરમારનો વિજય થયો છે. 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમાર 30,682 મતે વિજેતા થયા છે. તેમણે તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.
1: મેરે સબ મતદાતા ભાઈ ઓર બહેનો ઓર સબ આગેવાન જો હે ઓર હમારે પાર્ટી કે સબ સંગઠન કે સબ આગેવાન નેતા ઓર હમારે ભારતીય જનતા પાર્ટી કે આનંદ જિલ્લે કે જો પ્રેસિડેન્ટ હે ઓર સાંસદ હમારે યહાં કે ચૂંટણી ઇન્ચાર્જ જો પ્રદીપસિંહજી જાડેજા બાપુ ગુજરાત કે પૂર્વ ગૃહ મંત્રી ઓર હમારે જિલ્લે કે સભી એમએલએ મહામંત્રી ઓર સબ તાલુકા કે સંગઠન હું સબકા મેં આભાર વ્યક્ત કરતા હું કે ઉન્હોને ઓર મતદારો સબને મુજે સાથને મિલકે ભવ્ય સે ભવ્ય જીત દિલાઈ હે.
0: હર્ષદ પરમારને 85,371 મત અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,689 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. વિધાનસભા પેટા ચૂંટણીઓમાં ભાજપે ગુજરાત ઉપરાંત ત્રિપુરા અને નાગાલેન્ડમાં એક એક બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે કર્ણાટકની એક બેઠક જીતી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આ વર્ષે 92.71% આવ્યું છે. 97.88% પરિણામ સાથે આ વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી વધુ, જ્યારે અમદાવાદ શહેરનું સૌથી ઓછું 87.10% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ આવ્યું હોવાનું શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાઝાએ જણાવ્યું.
2: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહે છે. દાહોદ જિલ્લો 57.44% પરિણામ સાથે અંતિમ ક્રમે રહે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% છે. ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે. અમદાવાદ શહેર 87.10% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે.
0: આજે રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 12 ના પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં 94.85% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત ચોથી વખત સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. આ અંગે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
3: જે વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી અને મોરબીનું નામ રોશન કર્યું છે, સમસ્ત વિદ્યાર્થી મિત્રોને, એ વિદ્યાર્થીઓને સતત પ્રેક્ટિસ કરાવનાર મારા શિક્ષક મિત્રોને, શિક્ષક મિત્રોની સાથે સાથે ખૂબ જ પ્રેરણા આપનાર મારા આચાર્ય મિત્રોને અને સંચાલકોશ્રીને, ટ્રસ્ટીઓને, સમગ્ર મોરબીના શિક્ષણ જગતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ફરી એકવાર મોરબીનો રાજ્યમાં ડંકો લહેરાયો છે.
0: દમણમાં સામાન્ય પ્રવાહમાં 98.32% અને વિજ્ઞાન પ્રવાહમાં 84% પરિણામ આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 78.95%, જ્યારે રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 93.36% અને સામાન્ય પ્રવાહમાં 93.69% પરિણામ આવ્યું છે. તો જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 89.90% અને સામાન્ય પ્રવાહનું 92.99% જેટલું પરિણામ નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37%, તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ આવ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 95.90%, તો વિજ્ઞાન પ્રવાહનું 92.65% પરિણામ આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 88.69%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 71.36% પરિણામ નોંધાયું છે. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું. હાલ કાર્યરત રોગી કલ્યાણ સમિતિને પણ જન આરોગ્ય સમિતિમાં પરિવર્તિત કરી તેની પુનઃરચના કરાશે. શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ સમિતિની બેઠક દર મહિને યોજાશે અને આ બેઠકની મિનિટ ટુ મિનિટની યોગ્ય નોંધ રાખવામાં આવશે. સમિતિના બિનસરકારી સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. આ માળખાથી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને જન આરોગ્ય સમિતિ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા અને ગોસાબારા હથિયાર હેરાફેરી કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ આરપી મોગેરાએ 10 દોષિતોને 5 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ, જ્યારે

0: અન્ય બે દોષિતોને 7 વર્ષની સખત કેદ અને 8000 રૂપિયાનો દંડ કર્યો છે, જ્યારે દાઉદ ઇબ્રાહીમ સહિત 15 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. સુરત ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત યોજાયેલા પ્રદર્શનમાં પર્યાવરણની જાળવણી અને કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતી સસ્ટેનેબિલિટી હિલ ઉભી કરાઈ છે. કાપડ અને ઉર્જા ક્ષેત્રે પર્યાવરણલક્ષી અભિગમને વેગ આપવા માટે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન ટાડા દ્વારા આ વિશેષ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક અને ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં ફાઇબરમાંથી પ્રોસેસિંગ થઈને બનતા કાપડની સમગ્ર ચેઇન વિશે જાણકારી મેળવી સુરતના કાપડ ઉદ્યોગના વૈશ્વિક પ્રદાન વિશે ઊંડી સમજ મેળવી રહ્યા છે. રાજ્યમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં રમતગમતના મેદાનો નિયમ કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર એક વિશેષ ઝુંબેશથી જિલ્લાના તમામ 9 તાલુકામાં 105 રમતગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો અપાયો છે. કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં માત્ર એક મહિનામાં સ્થળ મુલાકાત અને જરૂરી મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને આ નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીથી કુલ 8,49,870 ચોરસ મીટર જમીન નિયમ થતાં રમતગમત ક્ષેત્રે કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે. રાજ્યમાં આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. આગામી દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની આગાહી છે. હવામાન વિભાગના વડા એકે દાસના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાની શક્યતા છે.
1: 4 से लेकर 10 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो उच्चतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा. उत्तर गुजरात और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड सिचुएशन होने के लिए पूर्वानुमान दिया गया है. इसमें डिस्कम्फर्ट फील होगा, अनइजीनेस फील होगा. सबसे ज्यादा तापमान आज जो रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 42.5 डिग्री सेंटीग्रेड.
0: अंत में मुख्य समाचार फरी एक बार. બે રાજ્યોની ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ. ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71 અને વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. રાજ્યના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા. અને આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: રામ રામ ખેડૂત મિત્રો. મિત્રો, આકાશવાણી તેની પ્રસારણના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આજે ગામનો ચોરો કાર્યક્રમમાં સાંભળીશું વિશેષ કાર્યક્રમ. આકાશવાણી એટ 90માં રેડિયો રૂપક ઝેર મુક્ત ખેતી. પ્રસ્તુતિ પ્રકાશ બિલવાલ, રજૂઆત ડોક્ટર સાહિના મીઠા અને જલ્પેશ પાઠક.
1: આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષ
2: જે અંતર્ગત પ્રસ્તુત છે ખાસ રેડિયો રૂપક
3: ઝેર મુક્ત ખેતી.
1: પ્રાચીન સમયમાં ભારતની ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક હતી. તે સમયે જમીન, પાણી, હવા, પશુ અને માનવ વચ્ચે એક સંતુલિત સંબંધ હતો. પરંતુ આધુનિક સમયમાં વધતી વસ્તી, વધતી માંગ અને વધુ ઉત્પાદનના લક્ષ્યને કારણે રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ અને સંકર બીજોના અતિશય ઉપયોગથી ખેતી કરવામાં આવી, જેના કારણે જમીનની ઉપજ શક્તિ ઘટી, પર્યાવરણ પ્રદૂષિત થયું અને માનવ આરોગ્ય પર પણ નકારાત્મક અસર પડી.
2: આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ એક વિચારધારા છે જેમાં પ્રકૃતિ સાથે સુમેળ સાધીને ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જમીનને જીવંત રાખવા, ખેડૂતોનો ખર્ચ ઘટાડવા અને ઉપભોક્તાઓને સ્વસ્થ ખોરાક પૂરો પાડવાનો હેતુ છે.
1: વૈદિક કાળમાં ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે થતી હતી. ગાય આધારિત ખેતી, પંચગવ્ય, ગોબર, ગૌમૂત્ર અને લીલા ખાતરનો ઉપયોગ સામાન્ય હતો. તે સમયમાં જમીનને માતા તરીકે માનવામાં આવતી હતી.
2: ભારતમાં મહાત્મા ગાંધીજી પણ સ્વાવલંબન અને પ્રાકૃતિક જીવન શૈલીના સમર્થક હતા. આધુનિક સમયમાં સુભાષ પાલેકર દ્વારા શૂન્ય બજેટ પ્રાકૃતિક કૃષિ ને વિશેષ પ્રોત્સાહન મળ્યું છે.
1: સરળ શબ્દોમાં રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ અને કૃત્રિમ સાધનો વગર પ્રકૃતિના નિયમો અનુસાર કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી.
2: ખેતીમાં બહારથી કઈ ઉમેરવાને બદલે ખેતરમાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
1: પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ઉદ્દેશ જમીનની ઉપજ શક્તિ જાળવવી, ખેડૂતને આત્મનિર્ભર બનાવવો, સ્વસ્થ અને ઝેર રહિત ખોરાક ઉત્પાદન, પર્યાવરણનું સંરક્ષણ.
2: પ્રાકૃતિક કૃષિના મૂળ સિદ્ધાંતો જેમાં જમીન જીવંત હોવી જોઈએ, કુદરતી સંતુલન, ખર્ચમાં ઘટાડો, પશુ આધારિત ખેતી.
1: પ્રાકૃતિક કૃષિમાં જીવાણુઓને વધારવા માટે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ, જીવામૃત અને ઘન જીવામૃત, લીલા ખાતર, પાક અવશેષોનો ઉપયોગ.
2: ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો મુખ્ય હેતુ ખેતી ખર્ચને શૂન્ય કે અત્યંત ઓછો કરવો છે. એક દેશી ગાયથી લગભગ 30 એકર જમીન માટે જરૂરી જૈવિક ઇનપુટ્સ તૈયાર કરી શકાય છે.
1: ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિના મુખ્ય સ્તંભ જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ, પાક વૈવિધ્યતા.
2: પર્યાવરણ માટેના ફાયદાની વાત કરીએ તો ભૂજળ પ્રદૂષણમાં ઘટાડો, જૈવ વૈવિધ્યતાનું સંરક્ષણ, માટી ધોવાણમાં ઘટાડો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો.
1: હવે સાંભળીએ સજીવ ખેતી પર NS ભટ્ટનો વાર્તાલાપ.
4: 21મી સદીમાં આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે બે પરસ્પર વિરોધી પરિસ્થિતિ પેદા થઈ છે. એક બાજુ વધતી જતી વસ્તીની માંગને પૂરી કરવા ઉત્પાદન વધારવાની ખાસ જરૂર છે અને બીજી બાજુ ઉત્પાદન વધારવા માટે વપરાતા જે રસાયણો છે. હાલમાં વિશ્વભરના કૃષિ વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણવિદોએ સજીવ ખેતી પદ્ધતિની હિમાયત કરી છે. સજીવ ખેતીને ટકાઉ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, સેન્દ્રિય ખેતી, જીવંત ખેતી, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર વગેરે જુદા જુદા નામોથી આપણે ઓળખીએ છીએ. વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ અનુસાર સજીવ ખેતી, સેન્દ્રિય ખેતી એટલે એવો વિકાસ કે જે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને સંતોષવાની ક્ષમતામાં સમાધાન કર્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષે. ધ કન્સલ્ટેટિવ ગ્રુપ ઓફ ઓન ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર રિસર્ચની ટેકનિકલ એડવાઇઝરી કમિટીની વ્યાખ્યા મુજબ માનવ જીવનની બદલાતી જરૂરિયાતોને સંતોષવાની સાથે સાથે પર્યાવરણ અને પ્રાકૃતિક સ્ત્રોતોની ગુણવત્તાની જાળવણી કરવાની સફળ કૃષિ તજજ્ઞતા એટલે સજીવ ખેતી. આમ સમગ્ર રીતે જોતા સેન્દ્રિય ખેતી એટલે કે સજીવ ખેતીની વિચારધારા કુદરતની સાથે રહી પ્રવર્તમાન પેઢીની જરૂરતો પૂરી કરવાની સાથે જળ, જમીન અને હવા જેવા પ્રાકૃતિક સ્ત્રોતોની દેખભાળ અને જાળવણી પર ભાર મૂકે છે, જેથી ઉત્પાદનના આ મૂળભૂત ઘટકો પ્રદૂષિત ન થાય અને ભાવિ પેઢીને આપણે સ્વચ્છ અને સુંદર વારસો

0: આપી શકીએ. વાસ્તવમાં પ્રાકૃતિક સ્ત્રોતોના જતન દ્વારા તેની ઉત્પાદકતા અને ગુણવત્તા જાળવવાની જરૂર છે. જો પ્રકૃતિના આ મૂળભૂત ઘટકોની યોગ્ય જાળવણી થશે તો પાક ઉત્પાદન તો આપોઆપ વધવાનું જ છે. એટલું જ નહીં, તેની ગુણવત્તા પણ સુધરવાની છે. અને ફક્ત માનવજીવન નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન એ જળવાવાનું છે. આ બાબત ભાવિ પેઢીના નિર્માણ અને વિકાસ માટે પાયાની જરૂરિયાત છે.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને.
2: પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો હવે 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ખૂબ સારી રીતે કરવામાં આવે છે. સમયાંતરે સહાય અને તાલીમ પામીને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તો ચાલો મળીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અમદ્યાભાઈને.
3: રાસાયણિક ખાતર હવે અમે બંધ કરી દીધું, કારણ કે આમાં છે તો જમીન બગડતી છે, કડક થતી છે અને જમીન નો છે તો પાક જ નથી બરાબર આવતો. હવે રાસાયણિક ખાતર કરતા અમે આ ઓર્ગેનિક ખાતર આપીએ. દેશી ગાય નું ખાતર, મૂતર, જીવઅમૃત બનાવીને નાખીએ. પછી છે તો બ્રહ્માસ્ત્ર દવા માટે ઉપયોગ કરીએ, અગ્નિશસ્ત્ર બનાવીએ, એ પણ અમે છે તો ખેતરમાં વાપરીએ. એનાથી અમને છે તો જમીન કઈ નુકસાન નથી થતો, પાકને પણ આટલું નુકસાન નથી થતું.
2: ડાંગ જિલ્લામાં એવા પણ ખેડૂતો છે જે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે અને બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા પ્રયાસ કરી રહ્યા છે. મળીએ રમેશભાઈ રાઉતને અને જાણીએ તેમની પાસેથી.
4: ડાંગ હું માસ્ટર ટ્રેનર તરીકે મને ત્યાં 11 દિવસની શિબિર આપી. ત્યાંથી આવ્યા પછી મને લાગ્યું કે નહીં, આ કરવું જોઈએ અને બીજાને બી કરાવવું જોઈએ એમ. કારણ કે પદ્ધતિ સારી છે, એનાથી જમીન બી ફળદ્રુપ થાય છે અને ઉપજ બી સારી આવે છે. કારણ કે આપણે રાસાયણિક નાખશું આજે તો આપણે કરી જઈશું, પણ કાલે આપણા દીકરાઓને શું આપવાની છે? એ તો જમીન તો આખી કડક થઈ જતી છે. જમીનમાં આપણે ચાલીએ, આ પ્રાકૃતિક ખેતી કરીએ તો પગને આપણને ગાદલા પર ચાલીએ એવું આપણને લાગે, અને રાસાયણિક કરીએ તો આપણે ચાલીએ તો આપણા પગમાં ખૂચે. પ્રાકૃતિક ખેતીની જમીન અને રાસાયણિક ખેતીની જમીનમાં શું ફર્ક છે એ ત્યારે ખબર પડે જયારે આપણે આમ પોતે ચંપલ વગર ફરીએ. તો પાલેકર સાહેબની જે માર્ગદર્શન હતું એના ઉપર જીવામૃત, ઘનામૃત, પછી બીજામૃત એ દ્વારા આગળ વધ્યો. હું જાઉં છું ટ્રેનિંગ આપવા કે આ રીતે જીવામૃત બનાવો, બીજામૃત બનાવો, બીજામૃત બનાવીને એમાં પટ આપીને એ વાવો કે જેથી એને એ બિયારણને કઈ થાય નહીં, એ ફળદ્રુપ રહી, પેલો છોડ એકદમ સારું ક્વોલિટીને ઊંઘે. પછી એના પર કોઈ જીવાત આવી જાય તે નિમાસ્ત્ર છે, દસપણની અર્થ છે, એ બધું એ લોકોને બતાવું કે આ રીતે બનાવો. અને નહીં ખબર પડે તો મને કેવું, હું તમને બતાવું, બનાવી આપું. બધી વસ્તુ આપણા આ જંગલમાંથી જ મળી રહી.
2: 2022માં ગુજરાતના રાજ્યપાલશ્રીએ મહાલપાડા ગામ ખાતે ઈશ્વરભાઈ પાંડુભાઈ રાઉતના ખેતરની મુલાકાત લીધી હતી. આ ખેડૂત વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, તો ચાલો તેમને મળીએ.
5: મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત જે આવ્યા હતા દેવવ્રતજી, અને તેમણે પણ આ ખેતરની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રાકૃતિક કારેલાના માંડવા અંગે ખૂબ વિસ્તૃત જાણકારી આપી હતી. અમારા ગામના 12 જેટલા ખેડૂતોએ આવા કારેલાના માંડવા ઉભા કર્યા છે અને તેમાં કેટલાક રાસાયણિક કરે છે, કેટલાક પ્રાકૃતિક તરફ પણ વળ્યા છે. મહામહિમ મેં જાતે જ આ ખેતરની મુલાકાત લીધી અને તેમણે જોયા પછી કીધું કે બરાબર છે, અને ઘનામૃત દ્વારા કરેલા કારેલાની તેજ અને ક્વોલિટી કેવી છે અને રાસાયણિકની કેવી છે એ બેનો તફાવત એ લોકોએ જોયા પછી એમને ખ્યાલ આવી ગયો. અને તે પ્રમાણે હું છેલ્લા 10 વર્ષથી ડાંગર કેવો, નાગલી કેવો, વરઈ કેવો કે પછી અન્ય પાકો પણ હું પ્રાકૃતિક રીતે જ કરું છું. રાસાયણિકનો બહુ ઓછો ઉપયોગ કર્યો છે. અમે આ બધા જ માંડવાવાળા એક સાથે સમૂહમાં ભેગા કરી પિકઅપ મારફતે માર્કેટ જ મોકલાવીએ છીએ અને એ રીતે ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ છીએ. અમારું મિત્ર મંડળ છે 5-6 ખેડૂતોનું. એ 5-6 ખેડૂતો સતત ગામ માટે વિચારણા કરીએ છીએ અને ગામ લોકોને કેવી રીતે ફાયદો આપીએ, ગામ લોકો સુગરમાં ન જાય અને એ અહીંયા પોતાની ખેતી ઘરે જ રહીને કરી શકે, એમને વાપરવા માટે પૈસો મળી શકે.
2: ડાંગ જિલ્લાના ખેડૂતોને આત્મા, ખેતીવાડી શાખા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈ દ્વારા વિવિધ તાલીમો આપવામાં આવે છે. તે અંગે જાણીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જેબી ડોબરિયા પાસેથી.
6: તો ડાંગ જિલ્લાને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરેલો છે, ત્યારથી કૃષિ વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટી સતત ખેડૂતો પ્રાકૃતિક ખેતી કેવી રીતના અપનાવે તેના માટે પ્રયત્નશીલ છે. આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈને પ્રાકૃતિક ખેતીનું નોડલ સેન્ટરે જાહેર કરવામાં

0: આવું છે. નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક વૈજ્ઞાનિકો ઇકોનોમીના હોય, પાક સંરક્ષણના હોય, બાગાયતના હોય, પશુપાલનના હોય કે વિસ્તરણના હોય, દરેક હવામાનના હોય, દરેક વૈજ્ઞાનિકો ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજણ આપે છે અને પ્રાકૃતિક ખેતી થકી શું ફાયદા થાય છે તેની પણ સમજણ આપવામાં આવે છે. ગુજરાતના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીમાં જે 5 આયામો છે, જીવામૃત, ઘન જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાંસપા અને જે પ્રકારના જે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર જેવા બધા અસ્ત્ર છે તેની માહિતી આપવામાં આવે છે. ખેડૂતોને ખાલી માહિતી જ આપવામાં આવતી નથી, પરંતુ નિદર્શન પદ્ધતિ દ્વારા તે લોકોને લાઈવ દેખાડવામાં પણ આવે છે કે આ વસ્તુ આવી રીતના બનાવી શકાય છે અને એ બનાવવા માટેની ક્વોન્ટિટી પણ એ લોકોને સમજાવવામાં આવે છે કે આ બનાવવા માટે એટલી વસ્તુઓની જરૂરિયાત પડે છે. તો આજે ડાંગ જિલ્લાના ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
1: આમ ડાંગ જિલ્લાને 100% પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે ડાંગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.
2: અને દોસ્તો, હવે સાંભળીએ પ્રાકૃતિક ખેતી અને સર્ટિફિકેટ વિશે ખેતી નિષ્ણાત ડોક્ટર વસીમ શેખ શું કહે છે.
3: આપણે આપણી જમીનનું, પર્યાવરણનું અને હવાનું એને પ્રદૂષિત કરી છે, તેને નિવારવા માટે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે સજીવ ખેતીની ખૂબ જ જરૂરિયાત છે. તો સજીવ ખેતી વિશે વાત કરીએ તો સજીવ ખેતી એક એવી કૃષિ વ્યવસ્થા છે જેમાં રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો તેમજ જેનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે GMO નો ઉપયોગ કર્યા વગર જે ખેતી કરાય છે એને સજીવ ખેતી કહેવાય છે. આ ખેતીમાં આપણે મુખ્યતઃ છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, જૈવિક ખાતર, પાકના અવશેષો અને કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરી પાકની ફેરબદલી કરી એકબીજા પર આધારિત સજીવોનો ઉપયોગ કરી નિંદામણ, પાક રોગો અને પાકને નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ કરીએ છીએ. તો સજીવ ખેતીમાં આપણા ખાસા બધા ફાયદા રહેલ છે. સજીવ ખેતીમાં સૌથી મોટો ફાયદો આપણને ટકાઉ પાક ઉત્પાદન મળે છે, જેથી આપણે એક સલામત અને પોષણક્ષમ સ્વાદિષ્ટ ખોરાક મળી રહે છે, જેનાથી આપણે પ્રાણી કલ્યાણ અને પર્યાવરણની જાળવણી થાય છે. સજીવ ખેતી દ્વારા જમીનમાં અસંખ્ય ઉપયોગી સજીવોને ખોરાક પૂરું પાડી તેની વસ્તીમાં વધારો કરી શકાય છે. આપણે જોઈ શકીએ કે આળસિયા દેખાતું નથી કે બીજા સૂક્ષ્મજીવો છે એ દેખાતા નથી. એનું કારણ મુખ્યતઃ આપણા રાસાયણિક ખાતરોનો ઉપયોગ, એના કારણે સૂક્ષ્મજીવો છે એની વસ્તી દિવસે દિવસે ઘટતી જાય છે. તો એના વિકલ્પ માટે આપણે સજીવ ખેતી ખૂબ સારું વિકલ્પ આપણા પાસે રહેલ છે. સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત થતો માલ ઝેરી રસાયણોથી મુક્ત હોય, તેની ગુણવત્તા ઊંચી હોય છે, વિદેશોમાં તેની માંગ પણ વધે છે, તેને સહેલાઈથી નિકાસ કરી શકાય છે અને સારો ભાવ, બજાર ભાવ મેળવી શકાય છે. આ બધી વસ્તુઓને જોતા રાજ્ય સરકારે વર્ષ 2015 સજીવ ખેતી નીતિ જાહેર કરેલ છે. તો આ સજીવ ખેતી નીતિ હેઠળ આપણે 3 યોજનાઓને અમલમાં મૂકેલ છે. એક છે સેન્દ્રીય ખેતી ને પ્રોત્સાહન આપવાની યોજના, બીજી છે સેન્દ્રીય ઓર્ગેનિક યુનિવર્સિટી જેમાં આપણે ભાઈઓને સેન્દ્રીય ખેતી વિશે તાલીમ આપશે, એમને સંશોધન માટે મોકો મળશે તેમજ પ્રચાર પ્રસારની કામગીરી આ યુનિવર્સિટી મારફત થવાની છે. જે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના છે સમગ્ર રાજ્યમાં અમલમાં છે. એમાં કોઈ પણ ખેડૂત જોડાવવા માંગતો હોય તો સૌ પ્રથમ એને સર્ટિફિકેશન કરાવવું પડે. તો સર્ટિફિકેશન શું ખેડૂત મિત્રો? સર્ટિફિકેશન એક એવો સેતુ છે ગ્રાહક અને ખેડૂત વચ્ચે, જેનાથી ગ્રાહકને ખાતરી આપે છે કે જે ઉત્પાદન ખેડૂતે ઉત્પાદિત કર્યું છે એના ખેતરે એ ઉત્પાદન 100% સજીવ એટલે સેન્દ્રીય ખેતી હેઠળ ઉત્પાદિત કરવામાં આવેલ છે. તો એના માટે આપણે ખેડૂતને કોઈ પણ સર્ટિફિકેશન બોડી એટલે CB ને કોન્ટેક કરવાનું રહેશે. ખેડૂત મિત્રોને જ્યારે ઓર્ગેનિક ઉત્પાદન મળશે એના પછી એને સંગ્રહ કરવું, એને ગ્રેડિંગ કરવું, એને પેકિંગ કરવું, એના માટે પણ આપણે આ યોજનામાં એક જોગવાઈ કરવામાં આવે છે. એના માટે એક જગ્યાની જરૂરત હોય, એક રૂમની જરૂરત હોય, એને પેક હાઉસ કહેવામાં આવે છે. આ ઉપરાંત જણાવવાનું કે જે ખેડૂત મિત્રો સજીવ ખેતી કરતા હોય એમને અવોર્ડ કે સન્માન કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.
1: આવો જાણીએ કૃષિ નિષ્ણાંત લતાબેન વાળા દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેની આ માહિતી.
4: પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિનું શોષણ ન કરતા દોહન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કુદરતી સ્ત્રોતોના જતન તેમજ રાસાયણિક તથા જંતુનાશક પદાર્થોના વપરાશ પર નિયંત્રણ કરે છે. પ્રાકૃતિક ખેતીને ઘણી જગ્યાએ ઓછા ખર્ચની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતે બહારના સંસાધનોનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી કે તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. પોતાના ખેતર માંથી પકવેલા દેશી બિયારણનો જ ઉપયોગ કરવાનો અને પાક

ની જરૂરી વ્યવસ્થા, ખેતરમાંથી ઉત્પાદિત પાક, ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવો, તેમજ અળસિયાની પ્રકૃતિને વધારવી અને ખેતરમાં લીલા પડવાશનો પણ ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ ગાય આધારિત ખેતી છે, જેમ કે ગાયના ગોબર, ગૌમૂત્ર દ્વારા ખાતર વ્યવસ્થાપન અને કીટ નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા કુદરતી નિયંત્રકોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી ખેતી પ્રાકૃતિક ખેતીના 5 આધારસ્તંભ છે. જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ. જીવામૃત એક શ્રેષ્ઠ ખાતર છે. જીવામૃત બનાવવાની રીત જોઈએ તો દેશી ગાયનું તાજું છાણ 10 કિલો, દેશી ગાયના ગૌમૂત્ર 10 લિટર, ચણાનો લોટ 1 કિલો, દેશી ગોળ 1 કિલો, વડની નીચેની માટી અથવા તળાવની માટી 200 ગ્રામ, 200 લિટર પાણીમાં આ બધી સામગ્રી ભેળવવી. દિવસમાં સવાર સાંજ એક દિશામાં 3 મિનિટ હલાવવું. આ જીવામૃતને છાંયડામાં રાખવું અને ઢાંકી દેવું. ત્યારબાદ 4 થી 6 દિવસમાં જીવામૃત તૈયાર થઈ જશે. જીવામૃત તૈયાર થઈ ગયા પછી ઝીણા કપડાથી ગાળીને 1 થી 3 વાર છંટકાવ કરવો, તેમજ ડ્રીપ દ્વારા પણ આપી શકાય. છંટકાવ વખતે 16 લિટરના પંપમાં 2 થી 3 લિટર જીવામૃતનું પ્રમાણ રાખવું. જીવામૃતને કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા સાથે આપવું નહીં. જીવામૃત 15 દિવસે 1 વાર આપવું. કઠોળ પાક, ધાન્ય પાક, ફળ પાક અને શાકભાજી તેમજ બધા પાકોમાં આપી શકાય, જેનાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને દાણા ભરાવદાર બને છે. જીવામૃતથી પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મળી રહે છે. ખેતરમાં ખેડાણ પહેલા અને ફૂલ અવસ્થામાં છંટકાવ કરવો જોઈએ, જેથી પાકની વૃદ્ધિ સારી થાય. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 થી 400 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે. જ્યારે આપણે જીવામૃત તૈયાર કરીએ છીએ ત્યારે દેશી ગાયના 10 કિલો ગોબરને 200 લિટર પાણીમાં ભેળવીએ છીએ. આવું કરતા તેમાં આપણે 60 લાખ જીવાણુ ઉમેરીએ છીએ. 20 મિનિટમાં આ જીવાણુ પોતાની સંખ્યા બમણી કરતા હોય છે. 72 કલાકમાં તો તેની સંખ્યા અસંખ્ય થઈ જાય છે. આ બધા સૂક્ષ્મ જીવાણુ અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને પાકની સારી એવી વૃદ્ધિ થાય છે. એટલે જીવામૃત એક કલ્ચર છે. કૃષિ વિજ્ઞાનનો આધાર નેચરલ સાયન્સ છે. જો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો જળ, જમીન અને પર્યાવરણને તેની મૂળ સ્થિતિમાં લાવવા તે આજના સમયની માંગ છે. જમીનની ફળદ્રુપતા સતત વધતી રહે, જળ અને પર્યાવરણ પ્રદૂષિત ના થાય, ખેત ઉત્પાદન જળવાઈ રહે અને ખેડૂતની આવકમાં વધારો થાય અને ખેતીમાં ખર્ચો ઓછો થાય, એટલા માટે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. ખેતરના સેઢા પાડાનો કચરો, સૂક્ષ્મ કચરો, સૂકા પાંદડા, ઘાસ, ડાંગર પરાર, ભૂસું, શેરડીની પાતરી, નાળિયેરના છોતા, લાકડાની છાલ વગેરેનો ઉપયોગ કરી શકાય, જેનાથી જમીનનો ભેજ જળવાઈ રહે અને ઓછા પિયતની જરૂર પડે. જમીનના હજારો સૂક્ષ્મ બેક્ટેરિયા, જીવાણુ અને અળસિયા વગેરેને ખોરાક મળી રહે, જેથી છોડનો વિકાસ સારો થાય. ફાયદાઓ જોઈએ તો મિશ્ર પાક પદ્ધતિથી એક પાકનો માર્કેટ ભાવ ઓછો મળે તો તેની સામે બીજા આંતર પાકના ભાવ મળી રહેતા હોય છે, જેથી ખેડૂતને આર્થિક ફાયદો થાય છે. મિશ્ર પાકમાં ગલગોટા વચ્ચે વાવવાથી ચૂસિયા જીવાત અને ઈયળોનો કંટ્રોલ થાય છે. સૂર્યમુખી પણ આંતર પાકમાં વવાતા તે પણ ચૂસિયા જીવાત સામે રક્ષણ આપે છે. રોગ જીવાત નિયંત્રણ માટે જોઈએ તો આપણે પ્રાકૃતિક કીટનાશકો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, 10 પાણી અર તથા ખાટી છાશનો ઉપયોગ કરવો જોઈએ. નિંદામણમાં જોઈએ તો નિંદામણ નિયંત્રણ માટે પહેલા તો એક જ પ્રકારનો પાક વાવવો જોઈએ નહીં, જેમ કે પાકની ફેરબદલી કરવી જોઈએ. પાકના છોડની 2 હાર વચ્ચેની જગ્યામાં પાકના અવશેષોનો એટલે કે આચ્છાદનનો ઉપયોગ કરવાથી નિંદામણ નિયંત્રણ થાય છે. નિમાસ્ત્ર 200 લિટર પાણીમાં 10 લિટર ગૌમૂત્ર, 2 કિલો ગાયનું તાજું છાણ અને 10 કિલો કડવા લીમડાના પાંદડા, આ મિશ્રણને કોથળાથી ઢાંકી
48 કલાક છાંયડામાં રાખવું, સવાર સાંજ 2 મિનિટ હલાવવું, પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. પ્રતિ એકર 200 લીટર નિમાસ્ત્રનો છંટકાવ કરવો. આ નિમાસ્ત્રને 6 મહિના સુધી આપણે ઉપયોગમાં લઈ શકીએ. નિમાસ્ત્ર ચૂસ્યા

0: કયા પ્રકારની જીવાતો સફેદ માખી તથા નાની ઈયળોને નિયંત્રણ કરે છે? પ્રાકૃતિક કીટનાશક જેવા કે લીંબોળીનું તેલ, ગૌમૂત્ર, લસણ આદુની ચટણી જે ફૂગજન્ય રોગ સામે રક્ષણ આપે છે. આ રીતે પ્રાકૃતિક ખેતીમાં પાકની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
1: નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલના ખેતી નિષ્ણાત ડોક્ટર હિતેશ્વરી કોરાટ શું કહે છે?
2: પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો પોતાના જ ખેતર પર ન્યૂનતમ બાહ્ય ઇનપુટ સાથે બનાવેલા જૈવિક દ્રાવણોનો ઉપયોગ કરે છે, જેથી ખેતી ખર્ચ ઘટે છે. જો ટૂંકમાં કહીએ તો પ્રાકૃતિક ખેતી એટલે જમીનને જીવન બનાવવાની એક આગવી ચળવળ છે. જમીનને જીવંત ત્યારે જ કહી શકાય જ્યારે તેમાં સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા, ફૂગ, અળસિયા અને અન્ય સજીવ સક્રિય રીતે કાર્ય કરતા હોય છે. ખાસ કરીને જોઈએ તો સૂક્ષ્મજીવાણુ અને અળસિયા જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી તેનું વ્યુમસમાં નિર્માણ કરે છે, જે જમીનની ફળદ્રુપતા બનાવી રાખે છે. માટે જ પ્રાકૃતિક ખેતી એક ખૂબ સરસ ઉપાય છે, જેમાં વિવિધ આયામોનો ઉપયોગ કરીને જમીનમાં સૂક્ષ્મજીવો અને ખેડૂતના મિત્રો કહી શકાય એવા અળસિયાનું સંરક્ષણ કરીને જમીનને જીવંત બનાવી એક એવી જૈવ વિવિધતા બનાવવામાં આવે છે, જેનાથી પોષણ અને ગુણવત્તાયુક્ત પાક તૈયાર કરી શકાય છે. ખેડૂત મિત્રો, આ અળસિયા એક એવો જીવ છે કે જે રાત દિવસ કોઈ પણ જાતના મહેનતાણા વગર જ જમીન ખેડવાનું કાર્ય કરે છે. અળસિયા 24 કલાકમાં લગભગ 16-20 કાણા પાડે છે, એટલે કે જમીનમાં તેઓ ઉપર નીચે અપડાઉન કરે છે અને દરેક વખતે એક નવી સુરંગ બનાવે છે. અળસિયામાં આવેલી ગીઝાડ નામની જાદુઈ ઘંટી કે જે ખોરાકનું ખાતરમાં રૂપાંતરણ કરે છે અને એ જે પણ ખાય છે તેને હગાર સ્વરૂપે તે બહાર કાઢે છે, જેને આપણે વર્મી કાસ્ટ કહીએ છીએ, જે જમીનમાં પોષક તત્વોનું કામ કરે છે. અને એક અભ્યાસ પ્રમાણે 1000 અળસિયા 21 દિવસના સાનુકૂળ વાતાવરણમાં 2000 થાય છે અને વર્ષના અંતે તેઓ 8,33,000 થાય છે. માટે જ અળસિયાના કાર્યના લીધે આપણે તેને ખેડૂતના મિત્ર તરીકે ગણીએ છીએ. જીવામૃત અને ઘનજીવામૃતના સ્વરૂપમાં આપવામાં આવતું દેશી ગાયનું ગોબર તેમજ અન્ય કાર્બનિક પદાર્થથી સૂક્ષ્મજીવાણુઓની સંખ્યામાં વધારો થાય છે અને આ સૂક્ષ્મજીવાણુઓ દ્વારા વિઘટિત પદાર્થ આ અળસિયાને ખોરાક આપે છે. આ ઉપરાંત પાકના અવશેષો અને અન્ય કાર્બનિક પદાર્થથી જમીનને આચ્છાદિત કરવાથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. આ સાથે જમીન ઢંકાયેલ હોવાથી અળસિયાને એક એવું સાનુકૂળ વાતાવરણ મળી રહે છે, જેના લીધે તેઓ રાત દિવસ કામ કરી શકે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા અળસિયાને સારો ખોરાક, અનુકૂળ વાતાવરણ, ભેજ અને હવાનું સંતુલન બનતા અળસિયાની સંખ્યા અને કાર્યશીલતામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે, જેથી જમીનની ઉર્વરા શક્તિ કુદરતી રીતે વધે છે. આ ઉપરાંત તેના દ્વારા ભોજનમાં લેવાતી માટી અને કાર્બનિક પદાર્થને જે ખાય છે તે હગાર સ્વરૂપે બહાર કાઢે છે, જેમાં સામાન્ય માટી કરતાં 3 ગણો સેન્દ્રીય કાર્બન, 40 ગણો વ્યુમસ અને જો મુખ્ય પોષક તત્વોની વાત કરીએ તો સામાન્ય માટી કરતાં 5 ગણો નાઇટ્રોજન, 7 ગણો ફોસ્ફરસ અને 11 ગણો પોટાશ જોવા મળે છે, જે એક મહત્વના પ્રાકૃતિક ખાતર તરીકે કામ આપે છે. અને એક જો અગત્યની વાત કરીએ તો આના કારણે જમીનની સંરચનામાં સુધારો થાય છે અને છેલ્લે પાકની વૃદ્ધિ અને ઉપજમાં પણ સુધારો જોવા મળે છે. અને જો આર્થિક રીતે જોઈએ તો રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે છે, જેથી જમીન ખૂબ જ સરસ સંરચનામાં આવે છે અને એના લીધે ઉપજ માં સુધારો આવે છે, અને જે ખેડૂતો માટે ખૂબ જ જરૂરી હોય છે. તો કે આપણે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનને જીવંત, પાકને તંદુરસ્ત, માનવ સૃષ્ટિ અને પર્યાવરણને સ્વસ્થ બનાવીએ અને દેશને એક તંદુરસ્ત ભારત બનાવીએ.
3: હવે સાંભળીએ આપણા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને, જે વાત કરશે ઝેર મુક્ત ખેતી વિશે.
4: આજ દેશ ઓર દુનિયા મે સ્વાસ્થ્ય કે પ્રતિ કોરોના કે બાદ લોગો મે બહોત ગંભીરતા આઈ હૈ. આજ સારી દુનિયા યે ચાહતી હૈ કે હમે જો ખાને કો આહાર મિલે વો શુદ્ધ હો, જહેર મુક્ત હો, પ્રાકૃતિક હો. ગુજરાત મે એક બહોત બડા અભિયાન ચલાયા હૈ જહેર મુક્ત ખેતી. હમારે આને વાલી પીઢીઓ કો, હમ સબ કો શુદ્ધ ફલ ફૂલ સાગ ભાજી અન્ન મિલે, ધરતી કા ભૂમિગત જલ બચે, હવા શુદ્ધ રહે, લોગો કા જીવન બીમારીઓ સે મુક્ત રહે. ઇસ દિશા મે બહોત બડા અભિયાન ગુજરાત કી ધરતી સે પૂરે દેશ મે ફેલને વાલા હૈ. તો આપ જીતને યહાં વનવાસી ક્ષેત્ર મે રહેને વાલે ભાઈ બંધુ હૈ કે આપ ઇસ દિશા મે ગામડા ગામડા મે લોગો મે એક અભિયાન ચલાયા જાય ઓર હમારે પ્રાકૃતિક ખેતી કે ટ્રેનર कृषि सखियों का भी निर्माण हो रहा है, उनको भी ट्रेन

0: ट्रेनिंग दी जा रही है। और खेती बाड़ी जो भाई करते हैं, आज बहुत बड़ी डिमांड दुनिया में है। आप यदि प्राकृतिक खेती करेंगे तो आपको ज्यादा उसका दाम मिलने वाला है, आपकी धरती माँ सुरक्षित रहने वाली है, जलवायु बचेगा, और इस मिशन में सरकार का पूरा सहयोग है।
1: પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન ખોરાક ઝેર રહિત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, દીર્ઘકાલીન રોગોમાં ઘટાડો, બાળકોને વૃદ્ધો માટે સુરક્ષિત અને પોષણ મૂલ્યમાં વધારો, આથી પ્રાકૃતિક કૃષિ માનવ આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે.
2: પ્રાકૃતિક કૃષિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ખેતી ખર્ચ ખૂબ ઓછો થાય છે. રાસાયણિક ખાતર, બીજ અને કીટનાશક દવાઓ પર થતા ભારે ખર્ચથી ખેડૂત મુક્ત થાય છે. ગોબર, ગૌમૂત્ર, પાક અવશેષો અને સ્થાનિક સંસાધનો દ્વારા ખેતી કરવાથી ખેડૂત આત્મનિર્ભર બને છે.
1: બજારમાં પ્રાકૃતિક અને જૈવિક ખોરાકની માંગ વધતા ખેડૂતોને વધુ ભાવ પણ મળે છે, આથી ખેડૂતની નેટ આવકમાં વધારો થાય છે.
3: ખેડૂત મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી તેની પ્રસારણના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે તેના પર વિશેષ કાર્યક્રમ આકાશવાણી @90માં રેડિયો રૂપક ઝેર મુક્ત ખેતી. પ્રસ્તુતિ પ્રકાશ બિલવાલ, રજૂઆત ડોક્ટર સાહિના મીઠા અને જલ્પેશ પાઠક. હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમનો સમય અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની ટીવી કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ અગ્રેસર. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ 99 બેઠકો પર જીત મેળવી. ઇરાને અમેરિકાને હોર્મુઝ સામુદ્રધુનીમાં પ્રવેશવા સામે ચેતવણી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. રાજ્ય સ્વતંત્રતા પછીની પહેલી ભાજપ સરકાર સાક્ષી બનશે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસ 15 વર્ષ સત્તામાં રહ્યા પછી ખાસ સઘન સુધારણા મતદાર યાદી પછીની પહેલી ચૂંટણીમાં હારનો સામનો કરી રહી છે. કુલ 293 વિધાનસભા બેઠકોમાંથી અત્યાર સુધીમાં 104 બેઠકો માટે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે 72 બેઠકો જીતી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 29 બેઠકો જીતી છે. પ્રાદેશિક આમ જનતા યુનિયન પાર્ટીએ 2 બેઠકો જીતી અને કોંગ્રેસે 1 બેઠક જીતી. 189 બેઠકો માટે અત્યાર સુધીમાં ઉપલબ્ધ વલણો મુજબ ભાજપ 132 બેઠકો ઉપર આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 54 બેઠકો પર આગળ છે. સીપીએમ, કોંગ્રેસ અને અન્ય પક્ષો 1-1 બેઠકો પર આગળ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનર્જી ભવાનીપુર મતવિસ્તારમાં તેમના ભાજપ હરીફ શુભેન્દુ અધિકારીથી આગળ છે, જ્યારે શુભેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક પર આગળ છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ આસામમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત મેળવી છે. 126 સભ્યોની વિધાનસભામાં 64 બેઠકોના બહુમતી આંકડાને વટાવી દીધો છે. અત્યાર સુધીમાં 101 મતવિસ્તારો માટે પરિણામો જાહેર થયા છે. ભાજપે 73 બેઠકો જીતી છે, જ્યારે તેના સાથી પક્ષ આસોમ ગણ પરિષદે 6 બેઠકો જીતી છે અને બોડોલોન પીપલ્સ ફ્રન્ટે 8 બેઠકો જીતી છે. બીજી તરફ કોંગ્રેસે 10 બેઠકો જીતી છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે 2 બેઠકો

બેઠકો જીતી છે, જ્યારે રાયચોર દળ અને ટીએમસીએ એક એક બેઠક મેળવી છે. દરમિયાન બાકીની 25 બેઠકોમાં ભાજપ 9 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી પક્ષ એજીપી 3 બેઠકો પર આગળ છે અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 2 બેઠકો પર, કોંગ્રેસ 10 બેઠકો પર આગળ છે અને રાયચોર દળ 1 બેઠક પર આગળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 હંમેશા યાદ રહેશે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસન રાજનીતિનો વિજય થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને તેમણે તેમને ખાતરી આપી છે કે ભાજપ પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય બધું કરશે. તેમણે કહ્યું કે ભાજપ સમાજના તમામ વર્ગોને તક અને ગૌરવ સુનિશ્ચિત કરતી સરકાર પ્રદાન કરશે. શ્રી મોદીએ ઉમેર્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો રેકર્ડ વિજય પેઢી દર પેઢીના અસંખ્ય કાર્યકરોના પ્રયત્નો અને સંઘર્ષ વિના શક્ય નહીં હોય. તેમણે તમામ કાર્યકરોને સલામ કરી અને ઉમેર્યું કે વર્ષોથી તેમણે જમીન પર સખત મહેનત કરી છે, તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ દૂર કરી છે અને અમારા વિકાસ એજન્ડા વિશે વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આસામની ચૂંટણીમાં ભાજપ એનડીએનો વિજય વિકાસ પરના ગઠબંધનના ભાર અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અતૂટ સમર્થન દર્શાવે છે. શ્રી મોદીએ આસામના લોકોને પ્રચંડ જનાદેશ માટે આભાર માન્યો અને ખાતરી પણ આપી કે ભાજપ રાજ્યના પરિવર્તન માટે કામ કરવાનું ચાલુ રાખશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની તમિલ લગા વેત્રી કઝગમ ટીવીકે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ટીવીકે રાજ્યભરમાં 234 બેઠકોમાંથી 33 બેઠકો પર આગળ છે અને તેને 75 બેઠકો મળી છે. રાજ્યમાં ત્રિખૂણાવાળી લડાઈમાં 51 પરિણામો જાહેર થયા, જ્યારે અન્ય 183 બેઠકોના વલણો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની શાસક દ્રવિદ મુનેત્રમ કઝગમ ડીએમકે 49 બેઠકો પર આગળ છે અને તેને 9 બેઠકો જીતી છે, જ્યારે તેના હરીફ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઈડીએમકે 40 બેઠકો પર આગળ છે અને તેણે 6 બેઠકો જીતી છે. પીએમકે 4 બેઠકો પર આગળ છે અને તેણે 1 બેઠક જીતી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી 4 બેઠકો પર આગળ છે, જ્યારે તેણે 1 બેઠક જીતી છે. ભાજપ 2 બેઠકો પર આગળ છે અને અન્ય 10 બેઠકો પર આગળ છે. કેરળમાં તમામ 140 બેઠકોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટને હરાવવા માટે આગળ છે. તેણે 99 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે 55 બેઠકો જીતી અને 8 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના સાથી આઈયુએમએલ 15 બેઠકો જીતી છે અને 7 બેઠકો પર આગળ છે. શાસક પક્ષ સીપીએમ 22 બેઠકો જીતીને 4 બેઠકો પર આગળ છે. સાથી પક્ષ સીપીઆઈ 7 બેઠકો પર જીતી અને 1 બેઠક પર આગળ છે, જ્યારે કેરળ કોંગ્રેસ 6 બેઠકો જીતી ને 1 બેઠક પર આગળ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીમાં ખરેખર નોંધપાત્ર જનાદેશ મેળવવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગાંધીએ દરેક યુડીએફ નેતા અને કાર્યકર્તાઓને તેમની મહેનત અને સારી રીતે ચલાવવામાં આવેલા અભિયાન બદલ અભિનંદન આપતા કહ્યું કે કેરળમાં પ્રતિભા છે, ક્ષમતા છે અને હવે કેરળમાં યુડીએફ સરકાર છે, જેનું વિઝન બંનેનો ઉપયોગ કરવાનું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો. વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે સીપીઆઈએમના મહાસચિવ એમ એ બેબીએ કહ્યું કે સીપીઆઈએમ કેરળમાં લોકોના ચુકાદાનું સન્માન કરે છે અને રાજ્યમાં એલડીએફની હારના કારણોનું આત્મનિરીક્ષણ કરશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી બેબીએ લોકો અને કાર્યકરોનો આભાર માન્યો, જેમણે પાર્ટી અને તેના સાથી પક્ષોમાં વિશ્વાસ મૂક્યો છે અને તેના માટે મતદાન કર્યું છે. પોન્ડિચેરીમાં એન રંગાસ્વામીની ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સરકારની વાપસી થવાની ધારણા છે. કુલ 30 બેઠકોમાંથી 22 બેઠકોના પરિણામો ઉપલબ્ધ છે. એઆઈએનઆરસી 9 બેઠકો જીતી છે અને 2 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 2 બેઠકો પર આગળ છે અને એઆઈડીએમકે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 1-1 બેઠક મળી છે. ડીએમકેને 2 બેઠકો મળી છે અને 3 બેઠકો પર આગળ છે. ટીવીકેને 2 બેઠકો મળી અને અન્ય 1 બેઠક પર આગળ છે, જ્યારે એનએમકે અને એલજેકેને 1-1 બેઠક મળી છે. અપક્ષ ઉમેદવારોને 3 બેઠકો જીતી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા બેઠક જાળવી રાખી છે, જેમાં તેમના ઉમેદવાર હર્ષદ પરમારનો આસાન વિજય થયો છે. ગણતરીના તમામ 23 રાઉન્ડ પૂર્ણ થયા બાદ શ્રી પરમાર 30,743 મતોના માર્જિન સાથે વિજયી બન્યા છે. ભારતીય ચૂંટણી પંચ અનુસાર ભાજપના ઉમેદવારે 85,500 મત મેળવ્યા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમના નજીકના હરીફ ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવ્યા હતા.
જેમણે 54,757 મત મેળવ્યા હતા. આ બેઠક પર પેટા ચૂંટણી વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પરમારના

0: અવસાન બાદ જરૂરી બની હતી અને વિજેતા ઉમેદવાર હર્ષદ પરમાર સ્વર્ગસ્થ ધારાસભ્યના પુત્ર છે. ઇરાને અમેરિકાને હોર્મુઝ જળમાર્ગમાં પ્રવેશવા સામે ચેતવણી આપી છે. ઇરાનના ખાતમ અલ અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ જળમાર્ગની નજીક આવનાર કોઈપણ વિદેશી સશસ્ત્ર દળો, ખાસ કરીને અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે. ઇરાની સૈન્યએ જણાવ્યું હતું કે સ્ટ્રેટની સુરક્ષા ઇરાનના નિયંત્રણ હેઠળ છે અને જહાજોના સુરક્ષિત માર્ગ માટે ઇરાની સૈન્ય દળો સાથે સંકલન જરૂરી છે. આ ચેતવણી અમેરિકાએ આજે જાહેરાત કર્યા પછી આવી છે કે તે જળમાર્ગમાં ફસાયેલા જહાજોને મદદ કરવા માટે કામગીરી શરૂ કરશે. સરકારે જણાવ્યું છે કે દેશભરના એલપીજી વિતરકોને એલપીજીની કોઈ અછતનો સામનો કરવો પડ્યો નથી અને વાણિજ્યિક એલપીજી પુરવઠો લગભગ 70% પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આંતર મંત્રી સ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે
1: પીજી મેં 70% તક કી આપૂર્તિ કી જા રહી હૈ. અભી તક લગભગ 2,15,000 ટન કમર્શિયલ એલપીજી કી સેલ હુઈ હૈ ઓર ઓટો એલપીજી કી સેલ અપ્રેલ સે લેકર અબ તક લગભગ 11,100 ટન કી ગઈ હૈ. 5 કિલો કે સિલિન્ડર કી આપૂર્તિ ભી 100% ઇન્ક્રીઝ કી જા ચુકી હૈ ઓર ઇસકે ચલતે અબ તક લગભગ 23 લાખ 5 કિલો કે સિલિન્ડર્સ કી સેલ હુઈ હૈ.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. અમને છેલ્લા મળેલા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 1 વિકેટે 71 રન કર્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક ADB એ એશિયા અને પેસેફિકના દેશોને સ્વચ્છ અને ઉર્જા, બેટરી, ઇલેક્ટ્રિક વાહનો અને ડિજિટલ ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ ખનીજો સપ્લાય ચેઇન વિકસાવવા મદદ કરવા માટે એક નવી ધિરાણ સુવિધા શરૂ કરી છે. ક્રિટિકલ મિનરલ્સ ટુ મેન્યુફેક્ચરિંગ ફાઇનાન્સિંગ પાર્ટનરશીપ ફેસિલિટી નામની આ પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કાચા માલના સપ્લાયથી પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ જેવા ઉચ્ચ મૂલ્યના ઉદ્યોગો માટે પ્રદેશને કેન્દ્રમાં રૂપાંતરિત કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની ટીવી કે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ અગ્રેસર. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFએ 99 બેઠકો પર જીત મેળવી. ઇરાને અમેરિકાને હોર્મુઝ સામુદ્રધુનીમાં પ્રવેશવા સામે ચેતવણી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થયા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા. કાર્યક્રમના આરંભે સાંભળીએ ફિલ્મ બાદશાહોનું આ ગીત, સ્વર મિકા સિંહનું, સંગીત અંકિત તિવારીનું, બોલ મનોજ મુંતશિરના.

ફરી એકવાર અરિજિત સિંહનો સ્વર સાંભળીએ ફિલ્મ દંગલ. અમિતાભ ભટ્ટાચાર્યની ગીત રચનાની સંગીતે મળ્યો છે પ્રીતમે. આવો સાંભળીએ ફિલ્મ દંગલનું આ ગીત.

ફરી એકવાર અરિજિત સિંહનો સ્વર સાંભળ્યો. ફિલ્મ દંગલ અમિતાભ ભટ્ટાચાર્યની ગીત રચનાને સંગીતે મળ્યો છે પ્રીતમે. આવો સાંભળીએ ફિલ્મ દંગલનું આ ગીત.

સુનિધિ ચૌહાણના સ્વરમાં હવે સાંભળીએ અમિત ત્રિવેદીએ સંગીતબદ્ધ કરેલ કૌશલ મુનિરની ગીત રચના ફિલ્મ ડિયર જિંદગી.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટના સથવારે આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. અત્યારે રાત્રિના 8:16 થઈ છે. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવાના સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરો. આ સાથે જ હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો. કાર્યક્રમ સારેગામાનું હવે પછીનું ગીત સાંભળીએ, ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું. મિથુન ફિયેટ અને અરિજિત સિંહના સ્વરોમાં આ છે મિથુને સંગીતબદ્ધ કરેલ મનોજ મુંતશીર.

0: હિન્દી મીડિયમ આ ફિલ્મમાં સાંભળીએ તનિષ્કા સંઘવીનો સ્વર, સચિન જીગરે સંગીતબદ્ધ કરેલ કુમારની ગીત રચના.
1: તા

આપ સાંભળી રહ્યા છો જોલી LLB 2 નું ગીત. ગાયક કલાકારો સુખવિંદર સિંહ, મુર્તુઝા મુસ્તફા અને કાદરી મુસ્તફા. સંગીત વિશાલ ખુરાનાનું, બોલ જુનેદ વાસીના.

અરિજિત સિંહના સ્વરમાં સાંભળીએ કહાની ટુનું આ ગીત. બોલ અમિતાભ ભટ્ટાચાર્યના, સંગીત ક્લિન્ટોનનું.

કાર્યક્રમનું હવે પછીનું ગીત છે કપૂર એન્ડ સન્સનું. ગાયક કલાકારો અરમાન મલિક અને અમાલ મલિક. સંગીત અમાલ મલિકનું, ગીત રચના અભિરુચિ ચંદની.

0: આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં પૂરો થયો. મિત્રો, આજના કાર્યક્રમમાં આપે બાદશાહો, બેફિકરે, દંગલ, ડિયર જિંદગી, હાફ ગર્લફ્રેન્ડ, હિન્દી મીડિયમ, જોલી LLB 2, કહાની 2, કપૂર એન્ડ સન્સ અને રાબ્તા ફિલ્મોના ગીતો સાંભળ્યા. આપણે માન્યતા કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો આકાશવાણી રાજકોટના સથવારે મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવાના સૂચનો. શું કરવું? તરસ ના હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવું. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. આ સાથે જ હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો. આકાશવાણી રાજકોટ. બસ થોડી છોડમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલી નિગમ. ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાલ મેં ભારી જનાદેશ કે સાથ ઇતિહાસ રચા. અસમ મેં લગાતાર તીસરી બાર સરકાર બનાયેગી. પુદુચેરી મેં NDA ને સત્તા બરકરાર રખી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ બંગાલ, અસમ, પુદુચેરી, તમિલનાડુ ઓર કેરલમ કે લોગો ઓર પાર્ટી કાર્યકર્તાઓ કે પ્રતિ આભાર વ્યક્ત ક્યા. જીત કા શ્રેય દેશ કે લોકતાંત્રિક ઓર સંવૈધાનિક મૂલ્યો કો દિયા. કોંગ્રેસ કે નેતૃત્વ વાલે સંયુક્ત લોકતાંત્રિક મોરચે ને કેરલમ મેં શાનદાર જીત દર્જ કી. અભિનેતા સે રાજનેતા બને વિજય કી ટીવી કે પાર્ટી ને તમિલનાડુ મેં શાનદાર પ્રદર્શન કે સાથ રાજનીતિ કી શરૂઆત કી. વિધાનસભા ઉપચુનાવ મેં ભાજપા ને 4, કોંગ્રેસ ને 2 સીટે જીતી. NCP કે સુનેત્રા પવાર ને રેકોર્ડ જીત દર્જ કી. ઓર ચુનાવ પરિણામો સે ઘરેલુ શેર બજારો મેં ઉત્સાહ કા માહોલ. સેન્સેક્સ 356 અંક બડા ઓર નિફ્ટી 24,100 અંક કે પાર. अब समाचार विस्तार से. 4 राज्यों और एक केंद्र शासित प्रदेश में विधानसभा चुनाव की मतगणना जारी है. भारतीय जनता पार्टी ने पश्चिम बंगाल में भारी जनादेश के साथ इतिहास रचा है. पार्टी असम में लगातार तीसरी बार सरकार बनाएगी. वहीं पुदुचेरी में NDA ने सत्ता बरकरार रखी है. कांग्रेस के नेतृत्व वाले संयुक्त लोकतांत्रिक मोर्चे ने केरलम में शानदार जीत दर्ज की है. तमिलनाडु में अभिनेता से राजनेता बने विजय की टीवी के पार्टी ने शानदार प्रदर्शन के साथ राजनीति की शुरुआत की है. 5 राज्यों के 7 विधानसभा सीटों के उपचुनाव में भाजपा ने 4, कांग्रेस ने 2 सीट जीती है. NCP की सुनेत्रा पवार ने रिकॉर्ड जीत दर्ज की है. भारतीय जनता पार्टी ने पश्चिम बंगाल विधानसभा चुनाव में जबरदस्त जीत हासिल कर इतिहास रच दिया है. पार्टी ने विधानसभा की 294 सीटों में से 208 सीट पर बढ़त बना ली है और इनमें से 148 सीटें जीतकर स्पष्ट बहुमत भी हासिल कर लिया है. ममता बनर्जी के नेतृत्व में तृणमूल कांग्रेस को करारी हार का सामना करना पड़ा है. स्वतंत्रता के बाद पश्चिम बंगाल में पहली बार भारतीय जनता पार्टी की सरकार बनेगी. तृणमूल कांग्रेस 79 सीटों पर बढ़त बनाए हुए है और इनमें से 54 सीटों पर उसे जीत हासिल हुई है. वाम दल को 1 सीट मिली है और 1 सीट पर आगे है. अन्य को 4 सीटों पर जीत हासिल हुई है. मुख्यमंत्री और TMC नेता ममता बनर्जी

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 11 થવા જઈ રહ્યા છે. બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

0: लोकतंत्र और चुनावी राजनीति का एक स्वाभाविक हिस्सा होता है, लेकिन पांच प्रदेशों की जनता ने पूरे विश्व को दिखाया है कि ये हमारा भारत मदर ऑफ डेमोक्रेसी क्यों है। लोकतंत्र डेमोक्रेसी हमारे लिए सिर्फ एक तंत्र नहीं है, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है। और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है।
1: एंड विद दैट वी एंड दिस न्यूज बुलेटिन। મીડિયમ 473.3 મીટર છે, એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ છે। આ સાથે જ અમારી આ સભાના કાર્યક્રમોને અહીં વિરામ આપીએ। આવતીકાલે સવારે પ્રથમ સભા વખતે 5:55 આ જ મીટર્સ પર કાર્યક્રમો સાથે આપને ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશો, શુભરાત્રી, જય હિન્દ।